નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન્ડ બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહારની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

એક વખત નારદ મુનિ પોતાની વીણા વગાડતા વગાડતા જંગલ માંથી પસાર થઈ રહ્યા હતા અને એમણે જોયું કે એક વૃક્ષ નીચે એક સાધુ છે ને, એ સાધના કરી રહ્યું છે. જેવા એને નારદજીને જોયા તો પૂછ્યું કે તમે પરમાત્મા પાસે જાઓ છો? તો તમે એમને પૂછી લેજો કે મારી મુક્તિને કેટલો સમય બાકી છે. નારદજી હસ્યા, નહીં કે ભલે. હવે થોડે દૂર પાછા આગળ ગયા તો એક વૃક્ષની નીચે એક યુવાન પોતાનો એકતારો વગાડતો વગાડતો પોતાના નિજાનંદમાં મસ્ત રહીને નાચતો હતો. તો સામેથી નારદજીએ પૂછ્યું કે ભાઈ, તારા માટે કઈ પૂછતો આવું પરમાત્માને? પેલા યુવાને તો જાણે કઈ સાંભળ્યું જ નથી ને પોતાના જ નૃત્યમાં એ મગ્ન રહે. નારદજી તો ભગવાન પાસે જાય છે અને ત્યાંથી પાછા આવે છે. ત્યારે પેલા સાધુને કહે છે કે જો મેં પરમાત્માને પૂછ્યું છે અને એમણે કહ્યું છે કે તમને હજુ 3 જન્મ લાગશે. અને પેલો બુઢો સાધુ, એને તો શાસ્ત્રો ફેંકી દીધા, માળા ફેંકી દીધી, કમંડળ ફેંકી દીધી, આ તે કેવો અન્યાય, હજી 3 જન્મ? નારદજી તો આગળ ચાલવા લાગ્યા. પેલા યુવાન પાસે આવ્યા. પેલા યુવાનને કે તે તો મને નહોતું કહ્યું, પણ મેં તારા વતી પરમાત્માને પૂછ્યું છે અને પરમાત્માએ કહ્યું છે કે એ યુવાન જે વૃક્ષ નીચે નૃત્ય કરે છે ને, બસ એ વૃક્ષના જેટલા પાંદડા છે ને એટલા જન્મ એના

વૃક્ષો ને કેટલા બધા પાંદડા, એની બદલા એક જ વૃક્ષ ને એના જ પાંદડા, બસ એટલા જ. અરે તો પામી ગયો બરાબર એ જ ક્ષણે.

એક વખત સોક્રેટિસ પાસે એક યુવાન આવે છે અને એક પ્રશ્ન પૂછે છે કે હું ગમે એટલો પ્રયત્ન કરું છું પણ છતાં હું સફળ કેમ નથી થતો. અને ત્યારે સોક્રેટિસ છે એ એમને કહે છે કે તું કાલે સવારે આવજે મારી પાસે. અને બીજે દિવસે પેલો યુવાન છે એની પાસે આવી જાય છે. તો સોક્રેટિસ તો એથેન્સની ગલીઓમાં આમ ઓટલા ઉપર બેઠા હોય છે, એ જીવતી જાગતી હાલતી ચાલતી યુનિવર્સિટી જેવા હતા. અને એ ઓટલા ઉપર પેલો યુવાન આવ્યો એટલે ઉભા થઈને ચાલવા માંડ્યા અને યુવાનને પોતાની સાથે ચાલવા

કેમ અટકતા નથી ને કેમ મારા પ્રશ્નનો જવાબ આપતા નથી? એમ એમ કરતા કરતા તો સામે નદી આવી ગઈ. યુવાનને થયું હવે તો મારા પ્રશ્નનો જવાબ આપશે, તો સોક્રેટિસ તો નદીની અંદર ચાલવા લાગ્યા. તો યુવાન પણ એની સાથે ચાલવા લાગ્યો. હવે બરાબર કેળ સમાણા પાણી આવ્યા, છાતી સમાણા પાણી આવ્યા, અને સોક્રેટિસે અચાનક જ પેલા યુવાનનું માથું છે ને લઈને પાણીમાં ડૂબાડી દીધું. હવે પેલો યુવાન એકદમ ગભરાઈ ગયો. એ આવા હુમલા માટે તૈયાર નહોતો અને એકદમ તરફડિયા મારવા માંડ્યો અને પોતાનું માથું બળપૂર્વક સોક્રેટિસના હાથમાંથી છોડાવવા માટે તેને પ્રયત્ન કરવા લાગ્યો. અને જેમ તેમ મહા પ્રયાણે પ્રયત્ન કરીને પોતાનું માથું છોડાવી શક્યો અને બહાર આવીને સોક્રેટિસને કે તમે તો કોઈ માણસ છો, તમારે મને જવાબ ન આપવો હોય તો ના પાડો, પણ આ રીતે મારા જીવન સાથે રમવાનું? તમે મારા પ્રશ્નનો જવાબ ક્યાં આપ્યો? ત્યારે સોક્રેટિસ કહે છે કે મેં તો મારા તમારા પ્રશ્નનો જવાબ આપી દીધો છે. યુવાન તે ક્યારે? તો કે ચાલ હવે હું તને પ્રશ્ન પૂછું. જ્યારે મેં તારું માથું પાણીમાં ડૂબાડ્યું ત્યારે તારે સૌથી વધારે કોની જરૂર હતી? કે શ્વાસની. અચ્છા, તો એના માટે તે શું કર્યું? અરે, મેં મારા જીવ ઉપર આવીને આ પ્રયત્ન કર્યો ત્યારે માંડમાંડ મારો જીવ બચાવી શક્યો છું. આ તો જવાબ છે. તે તારો પ્રયત્ન 100% કર્યો માટે તું સફળ થયો. બસ આ જ મારી શીખ છે. કાંઈ પણ કાર્ય કરો

0: એક વખત અનાયાસે જ લક્ષ્મીજી અને શનિદેવ બંને ભેગા થઈ ગયા. હવે વાતો વાતોમાં વાત ત્યાં આવીને અટકી કે બંને માંથી કોણ મહાન. શનિદેવ કે હું મહાન, હું રાજાને રંક બનાવી દઉં ને રંકને રાજા બનાવી દઉં. પણ લક્ષ્મીજી કે મારા વગર તમારો રાજા કરે શું, એટલે હું મહાન. હવે બંને માંથી કોઈ માને નહીં, એટલે બંને નક્કી કર્યું કે આપણે કોઈ પાસે જઈએ, કે ચાલો બ્રહ્માજી પાસે. બંને બ્રહ્માજી પાસે આવ્યા. બ્રહ્માજીએ જોયું કે આમાં કઈ પડાય નહીં, એટલે બ્રહ્માજી કે તમે જાઓ વિષ્ણુ પાસે. એટલે વિષ્ણુ પાસે આવ્યા. હવે વિષ્ણુ ભગવાને જોયું કે આ તો હા કહું તો હાથ કપાય, ના કહું તો નાક કપાય, એટલે આમાં તો મારે કઈ બોલાય એવું જ નથી. એટલે એમણે કહ્યું એક કામ કરો, શિવ છે ને બહુ ઊંડા ગહન ધ્યાનમાં ઉતરી અને તમારા પ્રશ્નનો ઉકેલ આપશે, તમે શિવ પાસે જાઓ. એટલે એ લોકો બંને પાછા શિવ પાસે આવ્યા. શિવે જોયું કે આ તો કફોડી પરિસ્થિતિ છે, ધર્મ સંકટ છે, આમાં કશું બોલાય નહીં. એટલે એમણે કહ્યું કે તમે નારદજી પાસે જાઓ, એ આખી દુનિયામાં બ્રહ્માંડ કરે છે. એટલે બંને આવ્યા નારદજી પાસે. નારદજી કે બોલો બોલો શું કામ છે. તો કે હવે નક્કી કરો કે અમારા બંને માંથી કોણ મહાન, હવે તમારે જ નક્કી કરવાનું છે. તો નારદજી એ તો કહ્યું કે હા બરાબર છે ચાલો. તો કે એક કામ કરો, તમે સામે પેલું વૃક્ષ છે ને ત્યાં તમે બંને જાઓ, અને પછી ત્યાંથી ચાલીને તમે પાછા આવો. તો કે સારું. હવે જોયું નારદજી કે લક્ષ્મીજી તમે જયારે પાછા આવો છો ને ત્યારે બહુ સુંદર લાગો છો, અને શનિદેવ તમે જયારે જાઓ છો ને ત્યારે બહુ સુંદર લાગો છો. એટલે નારદજી એ ચતુરાઈ પૂર્વક આ વાતનો અહીંયા ઉકેલ લાવ્યો. આ લક્ષ્મી મારું આગમન આપ સૌના ઘરોમાં થાય તેવી શુભેચ્છા.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM. મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: સર્વ કાર્યોનું જનક વિચાર છે. વિચારશૂન્ય માણસ વિનાશ નોતરે છે અને વિચારશીલ માણસ વિકાસ. આવી વિચારશીલ વ્યક્તિઓ જ દુનિયા પર રાજ કરતી હોય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: સૂર્ય ઉદય પામે છે ત્યારે લાલ હોય છે, તેવો સાંજે આથમે છે ત્યારે પણ લાલ હોય છે. તે જ રીતે મહાપુરુષોમાં પણ સુખમાં કે દુઃખમાં, ચડતીમાં કે પડતીમાં, દરેક પ્રસંગે સરખા જ સ્વસ્થ હોય છે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

માનવ જીવનમાં વ્યક્તિ જે કંઈ વિચારે છે તેવું તેના જીવનમાં બનતું હોય છે. જેવા જેના વિચારો અને કલ્પનાઓ તેવા તેના કાર્યોને પરિણામો હોય છે. નેપોલિયન બોનાપાર્ટની અનેક વાતો તમે સાંભળી હશે, વાંચી હશે. તે કેવું વ્યક્તિત્વ હતું કે જેમનામાં નિર્ભયતા, અડગતા, આત્મવિશ્વાસ, ત્વરિત નિર્ણય શક્તિ, નેતૃત્વ જેવા અનેક સદગુણોનો ખજાનો હતો. તેમણે કહેલું કે અશક્ય જેવો શબ્દ મારા શબ્દકોશમાં નથી. અને આ વાત પરથી આપણે પણ એ જ શીખ મેળવવી જોઈએ કે કોઈ પણ કાર્ય અઘરું નથી હોતું, એ કાર્ય કરવા માટેની ધગશ આપણામાં હોવી જોઈએ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: જો મળી કોક કોક ને મારી નાખું, રોજ રોજ ત્યારે ખબર આવે.
1: કલ હું આ
2: એક વાર્તા, એક વાર છે ને ભગવાન બુદ્ધ એક ગામ માંથી જતા હતા, તો કેટલાક લોકો એમને ઉભા રહ્યા અને મંડ્યા ગાળો દેવા. એટલી બધી ગાળો દીધી, એટલી બધી ગાળો દીધી, બુદ્ધ તો ઉભા રહીને ખાલી શાંતિ સાંભળ્યા કરી. પછી બુદ્ધ કે, ખૂબ ધન્યવાદ તમારો, તમે આવ્યા મારી પાસે, મને આટલી બધી વાતો કરી, પણ મને ક્ષમા કરજો, મારે બીજા ગામમાં જવાનું છે, એટલે મને થોડુંક મોડું થાય છે. વળતા પાછો છે ને હું આવીશ ને ત્યારે અવશ્ય આવીશ, ને તમારે જે કઈ બાકી રહી ગયેલી વાત છે ને એ તમને ત્યારે કરજો. તો પેલા લોકો તો આશ્ચર્ય પડી ગયા કે અમે તમને ગાળો દઈએ છીએ, ખબર છે શું કરીએ છીએ? બુદ્ધ કે, પણ તમે ગાળો દો છો, હું લઉં તો ને, તમારે તમારી ગાળોનો પ્રત્યુત્તર જોઈતો હોત તો તમે થોડાક મોડા છો, 10 વર્ષ પહેલા તમારા અમારી જરૂર હતી, પણ હવે હું કોઈનાથી સંચાલિત થતો નથી, હું કોઈની ગાળો લેતો નથી, કોઈની પ્રશંસા લેતો નથી, તો પછી સામો ઉત્તર આપવાની ક્યાં જરૂર છે? અત્યારે નાની નાની બાબતોમાં જ્યાં તકરારો થાય છે, માણસની હત્યા સુધી વાત પહોંચી જાય છે, એનું કારણ જ છે કે બધા એકબીજાના અપમાનો ગાળો બધું લે છે, બીજાથી સંચાલિત થાય છે. પણ જો તમે તમારા અપમાનો છે એનો સ્વીકાર કરો, એનો ગ્રહણ કરો, તો જ આવી પ્રતિક્રિયા આવે. એની બદલામાં તમે લ્યો જ નહીં અને તટસ્થ રહ્યો તો
0: કઈ ન થાય.
2: હા, તો કઈ ન થાય. એટલે માણસ જો પોતાના કેન્દ્રમાં, સ્વમાં આવી જાય તો પછી એને કોઈની પ્રશંસા કે કોઈના અપમાનો કે કોઈની ટીકા એ કાંઈ જ એને આંદોલિત કરી શકતું નથી. એટલે જ ઓશોએ કહ્યું છે કે once you are rooted in your own center,
0: nothing from outside can move you.
3: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: સ્વસ્થ રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
1: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપણી ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
2: ગીતા અમૃતમમાં ગીતા આપણને જુદા જુદા જે માર્ગોથી પરમેશ્વરની પ્રાપ્તિ કરવાના સાધનો ઉપદેશે છે, એમાં સગુણ બ્રહ્મની ઉપાસના, નિર્ગુણ બ્રહ્મની ઉપાસના, સાકાર બ્રહ્મની ઉપાસના, નિરાકાર બ્રહ્મની ઉપાસના, પણ મૂળથી એ બંને એક છે અને બંને આપણને મોક્ષના માર્ગે લઈ જાય છે એ વસ્તુ સરસ રીતે સમજાવી રહ્યા છે. 12મો અધ્યાય ભક્તિ યોગ હતો, 13મો અધ્યાય ક્ષેત્ર ક્ષેત્રજ્ઞનો છે, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ બે તત્વોની વાત, પણ એ બે થી ઉપર પરબ્રહ્મ, પરમ તત્વ, પરમાત્મ તત્વ, પરમ ચૈતન્ય તત્વ, એની અંદર સીધી રીતે તો કહે છે કે તમને વિરોધાભાસ દેખાશે, એના ક્યાંય હાથની જગ્યાએ હાથને પગની જગ્યાએ પગ નહીં દેખાય. સર્વતઃ પાણીપાદ, બધી બાજુ એના હાથ, બધી બાજુ એની આંખો, બધી બાજુ એના કાન, બધે બધે બધું બધું જે છે તે જ છે, તેના વડે વ્યાપ્ત છે એવું પરબ્રહ્મ સ્વરૂપ. એટલે તમને એમાં બધા વિરોધાભાસો દેખાશે,

એને ઇન્દ્રિયો નથી અને ઇન્દ્રિયોના વિષયોનું એની અંદર સમાવેશ છે. બધા ગુણો એની અંદર છે ને એ નિર્ગુણ છે. બધા પ્રાણીઓની અંદર પણ એ છે ને બહાર પણ એ છે, દૂર પણ એ છે ને નજીક પણ એ છે, સૂક્ષ્મ પણ એ છે ને બૃહદ પણ એ છે. એવું એક પરબ્રહ્મ સ્વરૂપ જે છે એ પરબ્રહ્મ સ્વરૂપ અને જ્ઞાન પણ કહે છે. એનું જ્ઞાન થવું એમ નહીં, એને જ જ્ઞાન એ શબ્દો વપરાયેલા છે. આગળ કેવું હજી આગળ ચાલે છે. આપણે ગઈ વખતે 15મા શ્લોક સુધી ચાલ્યા હતા, 16મા શ્લોક થી હવે આગળ ચાલે છે. અવિભક્તમ ચ ભૂતેષુ વિભક્તમ ઇવ ચ સ્થિતમ ભૂત ભર્તૃ ચ તદ્નેયમ ગ્રસિષ્ણુ પ્રભવિષ્ણુ ચ. પેલા વિરોધાભાસો ચાલુ છે. આગળ કયા ને બધા આપણને આ પણ બે વિરોધી દેખીતી વસ્તુઓ ત્યાં એક જ જગ્યાએ છે. એક ઘડો પડ્યો છે અહીંયા, ઘડાની અંદર આકાશ છે, તો એ આકાશ ઘડાની અંદર મર્યાદિત થઈ ગયું ખરું, એને ઘટાકાશ કહે છે. ઘડાની અંદરનું આકાશ, ઘડો જે જગ્યાએ પડ્યો છે મઠ, તો એ પણ આકાશ છે. જો ઘડો ફૂટ્યો તો આકાશ આકાશ એક જ છે, જુદું છે નહીં, અને છતાં જુદું હોય એવું આપણને દેખાય છે. ઘટ મે જલ, જલ મે ઘટ હૈ, આવું કબીરજી કહી ગયા છે. પાણીમાં તરતો ઘડો હોય અને એની અંદર પાણી ભરેલું હોય, નદીમાં હોય તો નદીમાં પાણી છે, ઘડામાં પાણી છે. નદીનું પાણી ને ઘડાનું પાણી એ કઈ જુદું નથી. ફૂટ્યો ઘટ જલ, જલ સમાન. આ કહે છે કે અવિભક્તમ ચ ભૂતેષુ વિભક્ત સ્થિતમ, બધા પ્રાણીઓની અંદર અવિભક્ત, જેનો વિભાગ ન કરી શકાય, અવિભક્ત એક રૂપે રહેલું છે આકાશની જેમ. આપણે દાખલો આપ્યો ને, આકાશ ઘટાકાશ કહો કે મઠાકાશ કહો, બધે આકાશ તો છે. એ આકાશ બધે હોવા છતાં આપણે એવું માની લઈએ કે ગડામાંનું આકાશ છે અને મઠમાંનું આકાશ છે, ઘટ આકાશ ને મઠાકાશ. એ આકાશ સર્વત્ર વ્યાપ્ત છે, ત્યાં સુધી કે પાણીમાં ને પૃથ્વીમાં પણ છે એનું તત્વ. પંચીકરણનો સિદ્ધાંત જોવા જઈએ તો એ વસ્તુને વધારે જુદી રીતે અને સારી રીતે સમજી શકાય. પંચીકરણ આપણે અત્યારે જોવાનું નથી. અવિભક્તમ ચ ભૂતેષુ, બધા ભૂતની અંદર, બધી વસ્તુઓની અંદર એ છે એટલે જુદું જુદું હોય એમ લાગે. અ નામના વ્યક્તિમાં પરબ્રહ્મ, બ નામના વ્યક્તિમાં પરબ્રહ્મ, ક નામના વ્યક્તિમાં પરબ્રહ્મ, એમ લાગે કે આ બ્રહ્મ જુદું જુદું છે. અ માનું જુદું ને બ માનું જુદું ને ક માનું જુદું ને, તો કે ના, એ તો અવિભક્ત છે, સંપૂર્ણ એક માત્ર છે, એક એવ છે. વિભાગી કરવામાં, વિભાગીકરણ જેનું કરવામાં આવ્યું નથી ને કરવું શક્ય નથી એવું છે, અને છતાં વિભક્ત હોય એવું આપણને દેખાય છે. અવિભક્તમ ચ સર્વભૂતેષુ, બધા પ્રાણીઓમાં અવિભાજિત હોવા છતાં એ દેખાય તો વિભાજિત દેખાય આપણને. વિભક્તમ એવ ચ સ્થિતમ, અને વિભક્ત હોય એવું પણ રહેલું છે. અવિભક્ત છે અને છતાં વિભક્ત છે, વિભક્ત છે પણ ખરેખર તો અવિભક્ત છે. ભૂત ભર્તૃ ચ તદ્નેયમ, એ જ ભૂત રૂપે, ભૂત ભર્તૃ, ભૂતોને પ્રાણીઓને ઉત્પન્ન રહેલ બધાને ધારણ પોષણ કરનાર, ભૂત ભર્તૃ, ભૂતોને ધારણ કરનાર, ભૂતોનો ભર્તા, એ પણ એને જાણવું. સર્વભૂતને ધારણ કરનાર એ છે, અને છતાં ભૂતની ઉત્પત્તિ અને નાશ થાય છે. ભગવાન જાતે જેને ધારણ કરનાર હોય એની મૃત્યુને નાશ થાય, તો કે મૃત્યુને, મૃત્યુ અને જન્મ એ બંને બ્રહ્મ છે.

이것도 저딱 불어봐야지. આ સતત પ્રવાહની વચ્ચે કઈક મૂકી દીધું આપણે આડું, તો એની અંદર થઈને ઉપર થઈને પ્રવાહ જાય છે આ બાજુનો ને આ બાજુનો. વસ્તુતઃ અલગ નથી, પણ આપણને અલગ રીતે જોવા મળે છે. તો આપણને શું જોવા મળે છે? કોઈ પણ પદાર્થ, કોઈ પણ વસ્તુ, એની ઉત્પત્તિ જોવા મળે છે અને એનો નાશ જોવા મળે છે. તો આ ઉત્પત્તિ અને નાશ એ પણ એ જ છે, પોતે જ. બધા જે વિરોધો છે એની અંદર આપણે એક વિરોધ ઉમેરી લો. ભૂત ભર્તૃ ઉચ્ચત

ધારણ કરનાર અને ગ્રસિષ્ણુ પ્રભવિષ્ણુ ચ અને બધા પ્રાણી માત્ર ભૂત માત્ર એનો ઉત્પન્ન કરનારો પણ અને એનું સંહાર કરનારો એનો નાશ કરનાર પણ. આપણે પૌરાણિક રીતે કહેતા હોઈએ છીએ કે બ્રહ્માજી એ જગતની ઉત્પત્તિનું કારણ છે, વિષ્ણુ એ જગતની સ્થિતિનું કારણ છે, અને શંકરજી એ એના લયનું કારણ છે. ઉત્પત્તિ સ્થિતિ અને લયના કારણરૂપ ત્રણ દેવ પૌરાણિક રીતે આપણે કયા? બ્રહ્મા વિષ્ણુ મહેશ. આ કહે છે કે આ ત્રણેય એક જ છે, આ ત્રણેય અલગ અલગ નથી, આ ત્રણેય પરબ્રહ્મનું જ સ્વરૂપ છે. આપણને સ્વરૂપથી અલગ લાગતા હોય તો પણ આ બ્રહ્મા વિષ્ણુ મહેશ એમ ત્રણને ત્રણ જુદા ગણવાની જરૂર નથી. એ પરબ્રહ્મ સ્વરૂપ જે છે એ જ ઉત્પત્તિનું કારણ છે, એ જ સ્થિતિનું કારણ છે, એ જ લયનું કારણ છે. એવું પરબ્રહ્મ સ્વરૂપ છે. આપણે પછી એને જેમ જગતનું સર્જન થતું જાય, જેમ જગતને વિચારતા જઈએ, એમ એમ આપણી પોતાની મર્યાદિત જે બુદ્ધિ છે એ બુદ્ધિના આધાર ઉપર એના માટે વિચારણાઓ કરતા જઈએ, એ બરોબર છે, ત્યાં સુધી બરોબર છે. પુરાણો એ તો એમ જ કરવાનું છે, પુરાણો એ તો વેદને સમજવાનો પ્રયત્ન આવી રીતે કથાઓ રૂપે કરવાનો છે. એટલે એમ કે ગીતા કહે છે કે આ ત્રણેય હું જ છું. શું ત્રણેય? ભૂત ભર્તૃ, ગ્રસિષ્ણુ અને પ્રભવિષ્ણુ. પ્રભવિષ્ણુ એટલે એનો પ્રભાવ, એનો પ્રભવ, ઉત્પત્તિ, એની ઉત્પત્તિનો કરનાર પ્રભવિષ્ણુ, એને જન્મ આપનાર, ઉત્પત્તિનું કારણ. ભૂત ભર્તૃ, એને ધારણ કરવું, એની સ્થિતિનું કારણ. અને ગ્રસિષ્ણુ, અને એને ગ્રસી જનાર, એનો નાશ કરનાર. આ ત્રણેય જો તમને જુદા લાગતા હોય તો ત્રણેય જુદા નથી, ત્રણેય એ પરબ્રહ્મનું જ સ્વરૂપ છે. એને ત્રણ અલગ તરીકે જોવા નહીં, એ ત્રણ અલગ. આ પેલા વિરોધાભાસોમાંનો બીજો વિરોધાભાસ છે. આ પણ તમને જુદા દેખાતા હોય તો એ એક જ છે. જ્યોતિષામપિ તજ્જ્યોતિ. જ્યોતિઓ જેટલા પ્રકાશ, જ્ઞાનને પ્રકાશ સ્વરૂપ કહેવામાં આવે છે, જ્યોતિ સ્વરૂપ કહેવામાં આવે છે. જ્ઞાનને પ્રકાશ, પ્રકાશ હોય ત્યાં આપણને જ્ઞાન થાય, અંધારું હોય તો જ્ઞાન ના થાય. એટલે તમસ એટલે અંધકાર એમ કહેવામાં આવે. જેટલા પ્રકાશ છે આ પાર્થિવ પ્રકાશો, દુન્યવી પ્રકાશો, સૂર્ય કે ચંદ્ર કે દીવો, એના પ્રકાશો, એ બધા પ્રકાશથી પર એવો એક પરમ જ્યોતિ સ્વરૂપ જે છે તે પરબ્રહ્મ છે. પરમ જ્યોતિ સ્વરૂપ, જ્ઞાન જ્યોતિ સ્વરૂપ. એને કોઈ ઇંધણની જરૂર ના પડે. સૂર્યપ્રકાશને સૂર્યના ગોળાની જરૂર પડે, ચંદ્રપ્રકાશને ચંદ્રના ગોળાની જરૂર પડે, દીવાના પ્રકાશ માટે દીવો હોવો જરૂરી થાય. આ તો જ્યોતિ સ્વરૂપ, તેજમય, તેજસ્વિતા કેવળ. તો જ્યોતિષામપિ તજ્જ્યોતિ. બધા જ્યોતિઓ જે તમને જોવા મળતા હોય, જેટલા જેટલા પ્રકાશ તમને જોવા મળે, તે બધા પ્રકાશોનો પરમ પ્રકાશ, જ્યોતિઓનો જ્યોતિ આવી ગયું છે. પહેલા પણ જ્યોતિઓનો જ્યોતિ, જ્યોતિષામ જ્યોતિ. અને એનથી વિરુદ્ધ બધા વિરોધાભાસ છે, આપણે જોઈ રહ્યા છીએ. તમસ પરમ ઉચ્યતે, અને તમસ પરમ, અને તમ એટલે અંધકાર,

તમસ એટલે અંધકાર, અજ્ઞાન, અવિદ્યા, માયા જે આવરણ રૂપે છે. અજ્ઞાન શું કરે છે? અજ્ઞાન જે સત્ય છે એને ઢાંકી દે છે, અને જે નથી એ ત્યાં હોય એવું આપણને બતાવે છે. તો આ બંનેથી પર

એનાથી પરસ્તાત, એનાથી પર એવું પરમ જ્યોતિ એ છે. એટલે જો તમે અજ્ઞાનને પણ તત્વ તરીકે માનવા માંગતા હો તો તમારે આનો સ્વીકાર કરવો પડે. કારણ કે અંધારું એ કોઈ નવું નવી વસ્તુ છે જ નહીં, અંધારું એ તો પ્રકાશનો અભાવ છે. તમસ એ કોઈ નવું તત્વ નથી. ચર્ચા છે આવી તો બધી વિદ્વાનોની અંદર કે અંધકારને આપણે દ્રવ્ય ગણવું કે કેમ. કેટલાક લોકો કે કહે છે કારણ કે આપણે પ્રયોગ કરીએ છીએ સૂચિભેદ્યમ તમઃ, ભેદી શકાય એવું અંધકાર, ગાઢ અંધકાર હોય તો એવું કહીએ છીએ નીલમ તમસ ચલતી, તમને ગુણ પણ હોય છે અંધકારને, કાળાશ કે નીલ પણ એનો ગુણ આપણે કલ્પી હતો, એને દ્રવ્ય કલ્પવું જોઈએ. તો નૈયાયિકો એમ કહે કે ના ભાઈ એમ નથી, કોઈ પણ પદાર્થ પ્રકાશની અમના અસ્તિત્વમાં પ્રકાશની હયાતીમાં આપણે જોઈ શકીએ છીએ, અંધકારની અંધકારને પ્રકાશની હયાતીમાં જોઈ શકતા નથી. અંધકાર હોય ત્યાં પ્રકાશ લાવો એટલે અંધકાર જતો રહે છે, તો પ્રકાશનો અભાવ તે અંધકાર છે. અહીંયા કહે છે કે તમસઃ પરસ્તાત જ્યોતિષામ જ્યોતિ. આવો જે અંધકાર છે કે અજ્ઞાન છે, એનાથી પર, એનાથી સંપૂર્ણ પર, અલગ દૂર, તેજનું પણ તેજ, જ્યોતિઓનું પણ જ્યોતિ એ પરબ્રહ્મ સ્વરૂપ છે. જ્યોતિષામ અપિ તત જ્યોતિ તમસઃ પરમ ઉચ્યતે જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાનગમ્યમ હૃદિ સર્વસ્ય વિસ્થિતમ. શું શું છે એ? તો કે જ્ઞાન એ જ છે, જ્ઞેય એ જ છે, જ્ઞાન ગમ્ય એ જ છે, એ જ જ્ઞાન છે, એ જ જ્ઞાનનો માર્ગ છે, એ જ જ્ઞાનનું સાધન છે, તેના સિવાય બીજું કંઈ છે જ નહીં. એટલે આપણે એને કહેતા આવ્યા છીએ કે જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. એમ આપણે આટલા માટે કહીએ છીએ કે એ જ જ્ઞાન છે, એ જ જ્ઞેય છે, એ જ જ્ઞાન ગમ્ય છે. હકીકતમાં તો એ જ બધાના હૃદયની અંદર રહેલો છે, બધાના હૃદયની અંદર અંદર સ્થિત એ જ તત્વ છે. તમે ન જાણો તમારી વાત છે, તમે એના બીજા બીજા કારણો શોધી કાઢો, શોધી કાઢો, કઈ વાંધો નથી. પણ હકીકતમાં તો જ્ઞાન કે ગમ્ય કે જે કઈ ગણો તે આ એક તત્વ છે, પરબ્રહ્મ સ્વરૂપ છે, એ જ જ્ઞાન છે ને એ જ જ્ઞેય છે, એ જ જ્ઞાન ગમ્ય પણ છે, એ જ તમારા હૃદયના ઊંડાણમાં રહેલો છે. જો શોધો તો તમે એને તમારામાંથી જ શોધી શકશો. તો એ જ જ્ઞાન કે એ જ તો ઉપાસના કરવાની, તો કોની કરવાની? આની ઉપાસના કરવાની. એને સ્વરૂપ ના હોય, જે કલ્પ હોય એનું જ સ્વરૂપ હોય, જે વિચારો હોય એનું જ સ્વરૂપ હોય. તમારા અંતઃકરણ કે બહિકરણની અંદરથી તમે શોધવા મથો તો ત્યાં એ જ મળે તમને, એના સિવાય બીજું કશું હોય જ નહીં. એવું એક પરબ્રહ્મ સ્વરૂપ છે જે જ્ઞાનમય છે, જે જ્ઞાન યુક્ત છે, જે જ્ઞાન સ્વરૂપ છે, જે જ્ઞાન જ જ્ઞાન છે, જ્ઞેય પણ એ ને જ્ઞાન ગમ્ય પણ એને સાધન ગણો કે સાધ્ય ગણો, પર બ્રહ્મ કેવળ એક સ્વરૂપ છે. અને અહીંયા તો કહ્યું કે તમારા હૃદયની અંદર રહેલું છે, બીજે ક્યાંય શોધવા જવાની જરૂર નથી. હૃદયની અંદર વિષ્ઠિતમ, વિષ્ઠિતમ સ્થિતમ થી આગળ વી મૂકી દીધો, વિશેષ રૂપે રહેલું છે, વિશેષ રૂપે તમારા હૃદયની અંદર એ સ્થિર છે, છે. ઇતિ ક્ષેત્રમ તથા જ્ઞાનમ. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞની વાત કરી હતી, તો એક ક્ષેત્ર અને એક ક્ષેત્રજ્ઞ. આપણે કહ્યું હતું કે ક્ષેત્ર એટલે જાણે ખેતર, અને ખેતરમાં જે વાવો તે ઉગતું હોય તે, તો ક્ષેત્ર એટલે આ જળ જગત, સંપૂર્ણ જળ જગત આપણા શરીર સહિત એક ક્ષેત્ર છે.

અને જ્ઞાન, એટલે ક્ષેત્ર ક્ષેત્ર જ્ઞેય એમ કહ્યું હતું. તો જ્ઞેય અને જ્ઞાન બે જુદા નથી, એક જ છે, એ પરમ તત્વ છે. ક્ષેત્રમ જ્ઞાનમ જ્ઞેયમ ઉપતમ સમાસતઃ, મેં તને આ ટૂંકમાં કહ્યું છે. આને સમજવા માટે ઋષિઓને મુનિઓને સાધકોને જન્મ જન્માંતરો લાગી જાય છે. એક જન્મે હજુ અધૂરું રહ્યું તો બીજા જન્મે ફરી પાછું એને એનું એ સિદ્ધ કરવાનું હોય છે. શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે, એક જન્મમાં પૂરું ના થાય તો બીજા જન્મે સાધના ચાલુ રહે ત્યારે આ જ્ઞાન પ્રાપ્ત થાય. મેં તને તો માત્ર ટૂંકમાં થોડુંક કહ્યું છે, કયાથી કઈ થતું નથી, એને પ્રાપ્ત કરવાનું છે. તો એ પ્રાપ્ત કરવા માટે તો પરિશ્રમ કરવાનો છે. કેવળ શ્રવણથી જ્ઞાન થતું નથી, શ્રવણ પછી મનન નિદિધ્યાસન જરૂરી છે. ઇતિ ક્ષેત્રમ તથા જ્ઞાનમ જ્ઞેયમ ચોક્તમ સમાસતઃ, એને મેં સમાસથી ટૂંકમાં તને કહ્યું છે. આ મારું જે પરબ્રહ્મ સ્વરૂપ છે એ પણ મેં તને ટૂંકમાં કહ્યું, સમાસતઃ કહ્યું. મદભક્તઃ એતદ્વિજ્ઞાય, અને મારો જે ભક્ત છે તે આ જાણી લઈને મદભાવાયોપપદ્યતે, મારા ભાવને પામે છે, મારા ભાવને ઈશ્વરના ભાવને તે પામે છે. આ જે બધી વાત કરી, જ્ઞાનનું સાધન, જ્ઞાનનું સ્વરૂપ, ક્ષેત્રનું સ્વરૂપ, જ્ઞાન અને જ્ઞેયનું સ્વરૂપ, એ બધું મેં આગળના શ્લોકોમાં વર્ણવ્યું. એ સઘળું મારો ભક્ત જાણી લે અને મારા ઈશ્વરના ભાવને એ પ્રાપ્ત કરે છે. તો આ વાત ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ દ્વારા આપણને સમજાવવાનો પ્રયત્ન થયો છે. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, જગત અને ઈશ્વર, આ બંને એક જડ એક ચેતન, નહીં પણ ચૈતન્ય, એક જડ અને એક ચૈતન્ય, એનું જે પરમાત્મ સ્વરૂપ છે, એ પરમાત્મ સ્વરૂપ, એ પ્રાપ્ત કરવાના સાધનો, એ પ્રાપ્ત કરવા માટેની સાધકની યોગ્યતા, એની બધી વાત અત્યાર સુધી આ અધ્યાયમાં કરવામાં આવી છે. આ જગત શું છે એ પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો શરૂઆતમાં, પાંચમા છઠ્ઠા શ્લોક ની અંદર આ અધ્યાયના, અને પછી સાતમા થી બારમા સુધીની અંદર જ્ઞાનનું સ્વરૂપ કયું, અને બારમાંથી સત્તરમાં શ્લોક સુધી જે જ્ઞેય છે એનું સ્વરૂપ કયું, અને એ રીતે જ્ઞાન દ્વારા મોક્ષની પ્રાપ્તિની વાત અહીંયા કરવામાં આવી છે. કાર્ય કારણ કર્તૃત્વે હેતુ પ્રકૃતિ રુચ્યતે, પુરુષ સર્વ દુઃખાનામ ભોક્તૃત્વે હેતુ રુચ્યતે. કાર્યકારણ સંબંધની વાત થોડીક કરી છે અહીંયા. મેં કહ્યું છે એમ બધા દર્શનોના મૂળો અને મૂળભૂત કેટલાક સિદ્ધાંતો આપણને ગીતામાં જોવા મળે છે. અહીંયા પણ કાર્યકારણ સંબંધની વાત કરી છે. કોઈ પણ કાર્ય, કાર્ય એટલે જે કોઈ વસ્તુ ઉત્પન્ન થાય ને એને કાર્ય કહેવામાં આવે. દાખલા તરીકે માટીમાંથી કોઈ કુંભકારે ઘડો બનાવ્યો તો માટી એનું કારણ હતું, એકલી માટી એનું કારણ નહોતું, ચાકડો એક કારણ હતું અને પેલો કુંભકાર પણ એનું કારણ હતો. કાર્ય કારણ, જ્યારે કઈ પણ હોય કાર્ય ત્યારે એનું કારણ હોય. કાર્ય કારણ કર્તૃત્વે, કાર્ય અને કારણ આ બંનેને ઉત્પન્ન કરવા, કાર્ય હોય અને કારણ હોય. મેં કહ્યું એમ ઘડો પણ હોય અને માટી પણ હોય, તો ઘડાને ને માટીને બંનેને ઉત્પન્ન કરનારું કોઈ કારણ ખરું? આખું જગત ક્ષેત્ર છે એમ કહ્યું તો આ ક્ષેત્રની અંદર આ તો થતું જાય છે. માટી હોય, માટીમાંથી ઘડો થાય, ઘડામાંથી ઠીકરું થાય, બનતું જાય છે, એક પછી એક પછી એક પછી એક ક્રમથી ચાલે છે. મૂળ પ્રકૃતિમાંથી જે

0: ચાલતા ચાલતા ચાલતા ચાલતા તન્માત્રાઓમાંથી પંચભૂતો થયા અને પંચભૂતોમાંથી દુન્યવી પદાર્થો વસ્તુઓ ઉત્પન્ન થતી જાય છે. તો કાર્ય કારણ કર્તૃત્વ, કાર્ય અને કારણ આ બંને ઉત્પન્ન થવા માટે પ્રકૃતિ હિ હેતુ. પ્રકૃતિ જે છે તે હેતુ છે. પ્રકૃતિ, મૂળ પ્રકૃતિ, પ્રકૃતિ આ બધા સાંખ્ય દર્શનમાં આપણે જોવા જઈએ ને તો બધા પ્રકૃતિના વિભાગો છે, પ્રકૃતિના તત્વો છે. 24 તત્વો ગણાવ્યા છે. આ 24 તત્વોને અહીંયા ટૂંકમાં કહી દીધા છે એમણે કે આ 24 તત્વો એકબીજાના કાર્યકારણ રૂપ દેખીતી રીતે આપણને એક વસ્તુનું એક કારણ દેખવા મળે, હેતુ દેખવા મળે. ખોટો હેતુ સમજીએ તો પછી ખોટા હેતુના કારણે આપણને જે વસ્તુનું જ્ઞાન થાય એ પણ ખોટું થાય. આપણે એમ કહીએ કે પર્વત ઉપર અગ્નિ છે કારણ કે ત્યાં જો બધું લાલ સરસ મજાનું દેખાય છે, તો એ તો એ લાલ સરસ હોવું એ એનો ગુણ નથી અગ્નિનો. એટલે એને લાલ દેખાવાનું કારણ એ લાલ પુષ્પો વાળા વૃક્ષો હોય, કેસુડા ખૂબ ઉગ્યા હોય કે ગુલમોર ખૂબ ઉગ્યા હોય તો આપણને દૂરથી અગ્નિ છે એવું દેખાય. તો અગ્નિનો હેતુ અથવા તો આપણે જે જ્ઞાનને નિષ્પન્ન કરવા માંગીએ છીએ એનો સાચો હેતુ એ લાલ રંગ નથી. હા, આપણે ધુમાડો જોઈએ અને કહીએ કે ધુમાડો છે માટે અગ્નિ છે, આ બંનેની વચ્ચે સંબંધ જે છે એ સંબંધનું આપણને ખ્યાલ હોય એને આધારે આપણે અનુમાન કરીએ. આ જગત જે આપણને દેખાય છે કાર્ય કારણ ને કર્તૃત્વ, કાર્ય કારણ કર્તાપણું, ત્રણ વસ્તુઓને જુદી પાડતો, ત્રણેય વસ્તુ વસ્તુતઃ જુદી નથી એમ તો એને આગળ કહ્યું છે. તો બે તત્વો આમ દેખાય, એક આપણને જળ જગત દેખાતું હોય અને એક આપણને પરમાત્મા તત્વ દેખાતું હોય, તો એક જળ જગત ને એક પરમાત્મા તત્વ બેની વાત જો કરવાની હોય તો સમજવું આવી રીતે પડે કે પ્રકૃતિ એ હેતુ છે કાર્ય અને કારણનું, અને ભોક્તૃત્વ અને ભોગતાપણું એ ભોગતાપણાનો હેતુ છે એ પુરુષ છે. પ્રકૃતિ અને પુરુષ આ જે બે ટર્મિનોલોજી છે એ સાંખ્ય દર્શનની ટર્મિનોલોજી છે. પ્રકૃતિ અને પુરુષ એ બે તત્વોને માને છે. એક સંપૂર્ણ જડ જગત જે પ્રકૃતિ છે અને ચૈતન્ય કે જે પુરુષ છે, એમ બે તત્વોને માને છે, પ્રકૃતિ અને પુરુષ. અહીંયા પ્રકૃતિના પણ વિભાગો કર્યા અને વિભાગીકરણ કરીને કર્તાપણું, કાર્યપણું, કારણપણું આ બધું જ જેની અંદર સમાવિષ્ટ છે તે પ્રકૃતિ, જેના માટે આગળથી શબ્દ વપરાતો આવ્યો ક્ષેત્ર, અને ભોક્તાપણું એના માટે ત્યાં શબ્દ વપરાયો છે પુરુષ. પણ એનાથી આગળ જઈને ગીતાએ વાત કરી છે કે જેનામાં ભોક્તાપણું અને અભોક્તાપણું એક સાથે વિદ્યમાન હોય તે પરબ્રહ્મ છે. તે વાત આપણે આગળ સમજવાની છે, આગળ ઉપર આપણે જોઈશું. અહીંયા આપણે 13મા અધ્યાયમાં જ અટકીએ, આગળ ફરી વિચારીશું. અસ્તુ.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો.

0: નમસ્કાર, હું છું આરજે નરસ અને આજે આપણી સાથે જોડાઈ છે જીડી મોદી કોલેજ ઓફ આર્ટ્સની MSM3ની વિદ્યાર્થીઓ, જેમાં છે જોડાલ મિત્તલ, રાઠોડ બિનલ, પ્રજાપતિ રશ્મિ, રાઠોડ ક્રીઝી, સોલંકી રીતુ અને વાલેરા આરતી. તેઓ ઝવેરચંદ મેઘાણીના લોક સાહિત્ય વિશે વાતો કરશે. તો ચલો શરૂ કરીએ.
1: કેમ છો પાલનપુર? તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
2: ગટમાં ગોળા થનગને ને આતમ વિંજે પાંખ, અણદીઠેલી બોમ્બ પર યૌવન માંડે આંખ, જેવી પંક્તિથી યુવાનોમાં સાહસિક અને જોમભર્યા મિજાજને રજૂ કરે છે. હૃદયમાં રહેલા અદમ્ય ઉત્સાહ અને આત્મવિશ્વાસને દર્શાવે છે એવી પંક્તિ આપનાર ઝવેરચંદ મેઘાણીને મારા સચ્ચત નમન.
0: તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. અને ઝવેરચંદ મેઘાણીનો જન્મ ક્યાં થયો હતો તેના વિશે પણ જાણીએ આપણે.
2: તેમનો જન્મ 28 ઓગસ્ટ 1896 રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં જન્મેલા મેઘાણી વણિક પરિવારના સંતાન હતા. પિતા કાળીદાસ બ્રિટિશ કાઠિયાવાડ એજન્સીમાં ફોજદાર તરીકે ફરજ બજાવતા હતા. તેમની માતાનું નામ ધોળીબાઈ હતું. પિતાની નોકરી બદલાતી હોવાથી મેઘાણી પરિવાર સૌરાષ્ટ્રના અનેક સ્થળોએ વસવાટ કરતો રહ્યો, જેના કારણે મેઘાણીજીએ બાળપણથી જ વિવિધ સંસ્કૃતિઓનો પરિચય મળ્યો.
0: તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. અને ઝવેરચંદ મેઘાણીએ કઈ કઈ જગ્યાએ અભ્યાસ કર્યો છે તો તેના વિશે પણ જાણીએ.
1: રાજકોટમાં અભ્યાસની શરૂઆત કરીને તેમણે અમરેલી, જૂનાગઢ, ભાવનગરમાં શિક્ષણ પૂર્ણ કર્યું. અભ્યાસકાળમાં જ સ્વદેશી ચળવળ, આર્ય સમાજના સંસ્કાર બીજ પોતાના જીવનમાં વાવી દીધા, જે આગળ જઈને તેમને સાહિત્ય સર્જનમાં લોકચેતનામાં ઝીલાય છે. ઈસવીસન 1912 થી 1916 દરમિયાન ભાવનગરની શ્યામળદાસ આર્ટ્સ કોલેજમાં સંસ્કૃત અને અંગ્રેજી વિષય સાથે સ્નાતકની પદવી મેળવી. ઝવેરચંદ મેઘાણી MA નો અભ્યાસ અધૂરો રાખીને કલકત્તામાં જીવનલાલ એન્ડ કંપનીની પેઢીમાં નોકરી સ્વીકારી, જો તેમને બંગાળી ભાષા અને કવિ રવીન્દ્રનાથ ટાગોરનો પરિચય મળ્યો. આ પ્રેરણાથી તેમણે અનેક બંગાળી ગીતોનું અને ગુજરાતીનું ભાષાંતર અને ભાવાનુવાદ કરીને રવીન્દ્ર વીણા નામે કાવ્ય સંગ્રહ રચ્યો, જે તેમને સાહિત્યિક પાત્રતાનો અમૂલ્ય ખજાનો છે.
0: તમે સાંભળ્યો છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર 90.4 FM. અને ઝવેરચંદ મેઘાણીનો એક બીજો પણ પ્રસંગ છે, તો ચાલો સાંભળીએ આ પ્રસંગ.
2: હા, રવીન્દ્રનાથ ટાગોર સાથેનો મને એક બીજો પ્રસંગ યાદ આવે છે. રવીન્દ્રનાથ ટાગોર વર્ષ 1890માં વર્ષા ઋતુથી પ્રેરિત થઈને નવવર્ષા નામનું એક સુંદર બંગાળી ગીત લખ્યું હતું. તેના શબ્દો મોન મોર મેઘેર સોંગે કલકત્તામાં નોકરી દરમિયાનના આ બંગાળી ગીત

0: તોનો ગુજરાતીમાં ભાવાનુવાદ કર્યા કે તે મૂળ રચના જેવું જ અમર થઈ ગયું, જેના શબ્દો છે, મન મોરબની થનગાટ કરે. સૌરાષ્ટ્રના લોકડાળમાં ગવાયેલું પોતાનું જ ગીત સાંભળી રવિન્દ્રનાથ ટાગોર મંત્રમુગ્ધ થઈ ગયા. કવિવર રવિન્દ્રનાથ ટાગોરના નિમંત્રણથી મેઘાણી શાંતિનિકેતન ગયા. ત્યાં તેમણે પોતાના ખુલતા અને બુલંદ અવાજે કવિવરની હાજરીમાં આ ગીત ગાઈ સંભળાવ્યું. મેઘાણીજીના મુખેથી ડાયરાની શૈલીમાં ગીતો અને કથાઓ સાંભળીને ટાગોર એટલા પ્રભાવિત થયા કે તેમણે કહ્યું, મારે તમારા સૌરાષ્ટ્રના મુલકમાં આવવું છે, મને ત્યાં લઈ જશો ને? મેઘાણીએ ટાગોરની અનેક વાર્તાઓ અને નાટકોનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. વતનનો આકર્ષક સાદ સાંભળીને સૌરાષ્ટ્ર પરત આવ્યા.
1: તમે સાંભળ્યો છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. રેડિયો પાલનપુર 90.4 FM. અને આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ ઝવેરચંદ મેઘાણીની. તો એમના એક પ્રસંગ વિશે વાત કરીએ. ચાલો,
2: રાજકોટ ખાતે યોજાયેલા હિંદચારણ સંમેલન બાદ લીમડી સ્ટેટના રાજકવિ અને વિદ્વાનચારણ સાક્ષર શંકરદાસજીએ ઝવેરચંદ મેઘાણીની પ્રશંસા કરતાં કહ્યું કે હવે તો કળજુગ પૂરેપૂરો આવ્યું, કારણ કે વાણિયાનો દીકરો એવી રીતે સાહિત્યનું મહત્ત્વ સમજાવી રહ્યો હતો કે મોટાભાગના ચારણ વિદ્વાનો મંત્રમુગ્ન બનીને સાંભળતા જ રહ્યો. શંકરદાસજીએ ઉમેર્યું કે સામાન્ય રીતે વાણીઓ પાસે તો લોકો હિસાબ લખવા કે અથવા કાગળ પત્ર વાંચવા જાય છે, પરંતુ અહીં મેઘાણી સૌને મંત્રમુગ્ન કરી દીધા. આ પ્રશંસાનો મેઘાણીએ ખૂબ જ વિમળતાથી જવાબ આપ્યો, હું તો ચારણનો ટપાલી છું બાપુ, એક ઠેકાણેથી ટપાલ બીજે ઠેકાણે વેચતો ફરું છું, મારું પોતાનું તો આમાં કાંઈ જ નથી. તેમના આ જવાબમાં લોક સાહિત્ય માટેનો ઊંડો અભ્યાસ અને સાથે જ સાદગી ભરેલું વ્યક્તિત્વ સ્પષ્ટ ઝળકતું.
1: તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. રેડિયો પાલનપુર 90.4 FM. આજે આપણે ઝવેરચંદ મેઘાણીની વાત કરી રહ્યા છીએ. તો ઝવેરચંદ મેઘાણીએ કઈ કઈ સાહિત્ય સર્જન કર્યું છે એના વિશે પણ આપણે થોડી માહિતી મેળવીએ.
3: ઝવેરચંદ મેઘાણીનું પ્રદાન કવિતા, નવલકથા, નવલિકા, નાટક, લોકકથા, લોકગીત, સંશોધન અને વિવેચન ક્ષેત્રે તેમને અમૂલ્ય પ્રદાન છે. સોરઠીધરાને પોતાના શબ્દોથી જગમવનાર ઝવેરચંદ મેઘાણી આજે પણ લોક હૃદયમાં તારલા સમા જળ હળે છે.
1: તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM અને અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ઝવેરચંદ મેઘાણીની. તો ચલો સાંભળીએ તેમના વિશે.
4: હા, તેમના યુગવનના કાવ્ય સંગ્રહનું એક ગીત મને બહુ ગમે છે. એ એક શૌર્ય ગીત છે. તેના શબ્દો છે, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ.
0: હા, તો તમે અમને સંભળાવો ને.
4: જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા

0: સાંભળી છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. રેડિયો પાલનપુર 90.4 FM. અને ચલો હવે સાંભળીએ ઝવેરચંદ મેઘાણી કઈ કઈ કવિતાઓ લખી છે, તો તેના વિશે પણ ચલો જાણીએ.
1: ઝવેરચંદ મેઘાણી કવિતા ક્ષેત્રે પણ વિશેષ પ્રદાન છે. તેમનો કાવ્ય સંગ્રહ એકતારો, કિલ્લોલ, બાપુના પારણા, યુગવંદના જેવા કાવ્ય સંગ્રહ આપ્યા છે.
0: તમે સાંભળો છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. રેડિયો પાલનપુર 90.4 FM.
2: ઝવેરચંદ મેઘાણીના યુગવંદના કાવ્યમાંથી એક કાવ્ય મેં સાંભળ્યું છે. કાવ્ય શેની આવ્યા, અમે ખેતરથી, વાડીઓથી, જંગલની જાડીઓથી, સાગરથી, ગિરિવરથી સુઈ સાથે આવ્યા. અમે કટકનું પુનિત તાજ પહેરી શિર પર આજે પીડિત દલિતોનું રાજ રચવાને આવ્યા. અમે જુગ જુગ કરેલા કંગાળ ભાગી નકરોના દા દેતા ડગલે એકતાલે ધણી પર આવ્યા. અમે નૂતન શક્તિને બા નૂતન શ્રદ્ધાનું ગાન ગાત ખુલ્લી જબાને નવલા સૂર્ય આવ્યા. દેખ દેખ ઉરે અંધકાશ એની આવ્યા.
0: તમે સાંભળ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. રેડિયો પાલનપુર 90.4 FM. અને એમને કોઈ બીજી નવલકથાઓ પણ લખી છે, તો ચલો એમના વિશે પણ જાણીએ.
1: તેમને નવલકથા ક્ષેત્રે પણ વિશેષ પ્રદાન છે. તેમની નવલકથા અપરાધી, તુલસી ક્યારો, ગુજરાતનો જય, બેડેલા દ્વાર, રા ગંગા જળિયો, વ્ય વિશાળ, તેમાં સોરડ તારા વહેતા પાણી એ ઝવેરચંદ મેઘાણી દ્વારા લખાયેલી સૌરાષ્ટ્રના સામાજિક અને ગ્રામીણ જીવનને આલેખતી એક અમર અને પ્રખ્યાત સામાજિક નવલકથા છે. તેમજ વસુંધરાના દવાલા, વાલા દવાલા વગેરે તેમની નવલકથા ક્ષેત્રે પ્રદાન છે.
0: તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. આજે આપણે વાત કરી રહ્યા છીએ ઝવેરચંદ મેઘાણીની. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. રેડિયો પાલનપુર 90.4 FM.
3: તેમને જીવન ચરિત્ર ક્ષેત્રે પણ સરસ એવું પ્રદાન કરેલું છે. માણસાઈના દીવા એ ઝવેરચંદ મેઘાણીના સૌથી વધુ જાણીતી અને પ્રેરણાદાયી ચરિત્ર કથા છે. આ પુસ્તકમાં મહાત્મા ગાંધીના નિકટના અનુયાયી અને સેવાભાવી રવિશંકર મહારાજના સાચા જીવન પ્રસંગો વણી લેવામાં આવ્યા છે. તેમના શુષ્ક ઉપદેશ આપવાને બદલે સેવા, સમર્પણ અને પ્રેમ દ્વારા સમાજ સુધારણાનું જ્વલંત દર્શાવે છે. 100 સંતો, અકબરની યાદમાં, 5 ના પંખીડા, દયાનંદ સરસ્વતી વગેરે જેવા તેમણે જીવન ચરિત્રો પણ આપ્યા છે.
0: તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. રેડિયો પાલનપુર 90.4 FM. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. રેડિયો પાલનપુર 90.4 FM.
1: ઝવેરચંદ મેઘાણી નવલિકા ક્ષેત્રે પણ વિશેષ પ્રદાન કર્યું છે. કુરબાનીની કથાઓ, જેલ ઓફિસની બારી, મેઘાણીની નવલિકાઓનું વિશેષ પ્રદાન કર્યું છે. તેમજ તેમણે નાટક ક્ષેત્રે પણ ખૂબ જ પ્રદાન કર્યું છે. રાજા રાણી, રાણો પ્રતાપ, શાહજહા જેવા નાટકો આપ્યા છે. તેમને લોક સાહિત્યમાં પણ વિશેષ પ્રદાન છે.
4: હા, એમને કોઈ નવલિકાઓ પણ લખી હશે.
1: હા,
4: તો કઈ કઈ?
1: કુરબાનીની કથાઓ, જેલ ઓફિસની બારી, મેઘાણીની નવલિકાઓ
4: અને કોઈ નાટકો પણ.
1: હા, રાજા રાણી, રાણો પ્રતાપ, શાહજહા જેવા નાટકો તેમણે આપ્યા છે.
0: તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. રેડિયો પાલનપુર 90.4 FM.
3: સંત સુરોને સત્યોને દીધી જેણે વાણી, અરે પાળિયાએ જીવતા કર્યા.

0: ધન્ય છે મેઘાણી. લોક સાહિત્યને ચિરંજીવ કરનાર, પાળ્યાએ જીવતા કરનાર, સામાન્ય લોકોની અસામાન્ય વાતો વિશાળ પ્રમાણમાં સુજ્ઞ સમાજ સમક્ષ લઈ આવનાર સૌ પ્રથમ હતા એ મેઘાણી.
1: વ્યસ્ત રહો, મસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM. અને એમની કોઈ લોકકથાઓ ખરા, એના વિશે પણ આપણે જાણીએ.
2: કંકાવટી, ડોશીમાની વાતો, દાદાજીની વાતો, રંગ છે બારોટ, સોરઠી બહારવટિયા, જેવી તેમની લોકકથાઓ આપી છે.
3: અને લોકગીતો પણ લખ્યા હશે તો ને?
2: હા, તેમની એક લોકગીતને એક પંક્તિ હું બોલું.
3: હા બોલો ને.
2: 14 વર્ષની ચારણ કન્યા, છેલ છબીલી ચારણ કન્યા. તેમને લોકગીતમાં ચુંદડી, ગુર્જર લગ્ન ગીતો, રઢિયાળી રાત, સોરઠિયા દુહા, હારલડા જેવા લોકગીતો આપ્યા છે.
0: હા, તેમને લોક સાહિત્ય સંશોધન વિવેચનમાં પણ સરસ એવું પ્રદાન આપ્યું છે. ચારણો અને ચારણી સાહિત્ય, છેલ્લું પ્રયાણ, લોક સાહિત્યનું સમાલોચન,
2: જીવતા કરનાર સામાન્ય લોકોની અસામાન્ય વાર્તા વિશાળ પ્રમાણમાં સૂક્ષ્મ સમાજ સમક્ષ લઈ આવનાર સૌ પ્રથમ મેઘાણી હતા. સૌરાષ્ટ્રના ગામડે ગામડે ફરીને તેમણે અનેક એવા વિસ્તારોને મૂક્યા છે જ્યાં કોઈ સર્જક કે સામાન્ય માણસ પહોંચી શકે ન શકે, પરંતુ માતૃભાષા અને સંસ્કૃતિના ચાહક એવા ઝવેરચંદ મેઘાણીએ આ પ્રદેશમાં ફરી ફરીને લોકોના લોકહૈયે ઘડાયેલું છુપાયેલું લોક સાહિત્ય ગુજરાતની પ્રજા સમક્ષ ખુલ્લું મૂક્યું. તેમણે લોકગીતો અને લોકવાર્તા બંને ક્ષેત્રે વિપુલ સંશોધન કાર્ય કર્યું. તેમાંની એક પંક્તિ હું બોલીશ. આભમાં ઉગેલ ચાંદલોને જીજાબાઈને આવ્યા બાળ રે.
1: તમે સાંભળ્યો છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર 90.4 FM. અને ચાલો એમનો એક બીજો પણ પ્રસંગ છે તે પણ ચાલો સાંભળીએ.
0: હા, મને તેમનો એક બીજો પ્રસંગ યાદ આવે છે. લોક સાહિત્યની શોધમાં મેઘાણીજી પોરબંદરના બગવદર ગામે ગયા. આખો દિવસ સખડ્યા પછી પણ કોઈ લોકવાર્તા કે લોકગીત ન મળ્યું ત્યારે તેઓ મેરાણી સ્ત્રીઓના કંઠે લોકગીતો સાંભળવા માંગતા હતા, પરંતુ કોઈ સ્ત્રી અજાણ્યા પુરુષ સામે ગાવા તૈયાર નહોતી. ત્યારે તેમને ડેલીબહેન મળે છે અને તેઓ પોણી રાત સુધી ગાતા રહ્યા અને મેઘાણીજી દીવાના અજવાળે તે લખતા રહ્યા. પરિણામે આપણે રઢિયાળી રાત જેવો અમૂલ્ય લોકગીત સંગ્રહ મળ્યો. આ સંગ્રહ વિશે મેઘાણી પોતાની ડાયરીમાં લખે છે કે તે રાત હું ક્યારેય નહીં ભૂલું.
4: હા, તેમના સંપાદિત કરેલા લોકગીતના રઢિયાળી રાત સંગ્રહમાંથી મને એક લોકગીત ખૂબ પ્રિય છે.
0: હા, તો તમે એની થોડી લાઇન સંભળાવશો?
4: હા, જરૂરથી.

0: તમે સાંભળ્યો છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. રેડિયો પાલનપુર 90.4 FM.
1: આજે પણ જ્યારે નવરાત્રીમાં ગરબા ગવાય છે અથવા લગ્ન પ્રસંગે ફટાણા ગવાય છે ત્યારે તેમાં અજાણતા પણ રઢિયાળી રાતમાં સંગ્રહિત થયેલા ગીતો હોય છે. ઝવેરચંદ મેઘાણી દ્વારા સંપાદિત કરાયેલા લોકગીતોમાંથી આદિત્ય ગઢવી જેવા મોટા ગજાના કલાકારોની વાણીમાં આજે પણ તેના લોકગીતો ચિરંજીવ છે. મેઘાણી લીમડાની નીચે બેસી અહેવાલ, વાર્તા, કવિતા વગેરે જેવા સાહિત્ય સ્વરૂપોમાં તેઓ લખે છે, પરંતુ એક બુધવારે પહેલું પાનું કોરું ઢાકોર હતું. કોઈ સમાચાર નહીં, કોઈ લેખ નહીં, તો હવે કરવું શું? ત્યારે મેઘાણી મનમાં એકાએક વિચાર આવે છે. ગાંધીજી ગુણમેજી પરિષદમાં જવા આજે મુંબઈથી જહાજમાં રવાના

0: રહ્યા હતા. કવિના ચિત્તમાં આ દુખી ગાંધી આવ્યા અને એક પછી એક પંક્તિ રચાતી ગઈ અને જગ પ્રસિદ્ધિ પામી. તેના શબ્દો હતા, છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ, સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ. મારી અને ગાંધીજી આ વિશે કહે છે, મારી સ્થિતિનું આમાં જે વર્ણન થયું છે એ તદ્દન સાચું છે. આ કાવ્યથી જ ગાંધીજીએ પ્રભાવિત થઈ અને એમને રાષ્ટ્રીય શાયર નામનું બિરુદ આપ્યું. એવા રાષ્ટ્રીય શાયર યુગધર કવિ ઝવેરચંદ મેઘાણી એ આ ભૌતિક દુનિયામાંથી વિદાય લીધી, પણ ગુજરાતની ધરતીનો આ અમર લોકગાયક સદાય હૃદયમાં જીવંત રહેશે. તેમના અવસાન બાદ ઉમાશંકર જોશી કહે છે, ગુજરાતનો લોક સાહિત્યનો એક કસુંબલ રંગ આથમી ગયો, સૌરાષ્ટ્રની રસદાર વહાવનારો ભગીરથ સદાને માટે પોઢી ગયો.
1: શબ્દોમાં ગુજરાતની સુગંધ, હૈયામાં દેશનો પ્રેમ, લોકગીતોમાં જીવંત રાખ્યો ગુજરાતનો નેમ. મેઘાણીના આ શબ્દો આજે પણ ગુંજે છે ગગનમાં, એટલે જ અમર છે મેઘાણી દરેક ગુજરાતી મનમાં. જય જય ગરવી ગુજરાત. આભાર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
2: તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. આ શું તમને કેવું લાગ્યું તેના વિશેના પ્રતિભાવ અમને રેડિયો પાલનપુર 90.4 FM ના વોટ્સએપ નંબર 9512966888 પર મોકલી આપો, અથવા અમારા ઇન્સ્ટા અને ફેસબુક પર તમે કમેન્ટ કરી શકો છો. તો આવજો.

નમસ્કાર શ્રોતા મિત્રો, ગુજરાતની ધરતી માત્ર વેપાર ઉદ્યોગ અને વિકાસની ધરતી નથી. આ ધરતી સંતો, શાયરો, કવિઓ, લોકગાયકો અને સાહિત્યકારોની પણ ધરતી છે. આ ધરતીએ અનેક મહાન સર્જકો આપ્યા છે, પરંતુ જ્યારે વાત ગુજરાતના લોકજીવનની આવે, જ્યારે વાત ગામડાની માટીની સુગંધની આવે, જ્યારે વાત લોકગીતો, લોકવાર્તાઓ અને સામાન્ય માણસના હૃદયના ભાવોની આવે, ત્યારે એક નામ ખૂબ જ આદર સાથે યાદ આવે છે, ઝવેરચંદ મેઘાણી. ગુજરાતના આ અમર સાહિત્યકારને લોકો પ્રેમથી કહે છે રાષ્ટ્રીય શાયર. મેઘાણીજી માત્ર કવિ નહોતા, તેઓ લોક સાહિત્યના સંશોધક હતા, પત્રકાર હતા, વાર્તાકાર હતા, નવલકથાકાર હતા અને અનુવાદક હતા. સૌથી મહત્વની વાત, તેઓ ગુજરાતના લોકજીવનના સાચા ચિત્રકાર હતા. ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28 ઓગસ્ટ 1896 ના રોજ ચોટીલા ખાતે થયો. તેમનું બાળપણ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં પસાર થયું. સૌરાષ્ટ્રની ધરતી, ત્યાંના ગામડા, લોકોની બોલી, લોકગીતો, લોકવાર્તાઓ અને લોકજીવનના સંસ્કારો તેમના મન પર ઊંડી અસર કરતા ગયા. આજ લોકજીવન આગળ જતા તેમના સાહિત્યનું સૌથી મોટું પ્રેરણા સ્ત્રોત બન્યું. મેઘાણીજી જ્યારે ગામડાઓમાં ફરતા, ત્યારે માત્ર રસ્તો કાપતા નહોતા, તેઓ લોકોના હૃદય સુધી પહોંચતા. કોઈ વૃદ્ધ પાસે સાંભળેલી વાર્તા હોય, કોઈ ચારણના કંઠેથી નીકળેલું શૌર્ય ગીત હોય, કોઈ માતાના મુખેથી સાંભળેલું હાલરડું હોય કે કોઈ ખેડૂતના જીવનમાંથી નીકળેલો દુઃખનો સૂર, મેઘાણીજી તેને સાંભળતા, સમજતા અને સાચવી લેતા. આ રીતે તેમણે ગુજરાતના લોક સાહિત્યનો એક અમૂલ્ય ખજાનો એકત્ર કર્યો. આપણે ઘણી વખત વિચારીએ છીએ કે સાહિત્ય એટલે માત્ર પુસ્તકોમાં લખાયેલા શબ્દો, પરંતુ મેઘાણીજી માટે સાહિત્ય એટલે લોકોનું જીવન. તેમને લાગતું હતું કે આપણા ગામડામાં, આપણા લોકગીતોમાં, આપણી લોકવાર્તાઓમાં અને આપણા લોકમાનસમાં ગુજરાતની સાચી સંસ્કૃતિ જીવંત છે. તેથી જ તેમણે સૌરાષ્ટ્રના ગામડાઓની યાત્રા કરી, લોકોને મળ્યા, તેમની ભાષા સાંભળી, તેમના ગીતો સાંભળ્યા અને એ લોકધનને તેમણે પુસ્તકોમાં સાચવી રાખ્યું. તેમની લોક સાહિત્ય સંબંધિત કૃતિઓમાં સૌરાષ્ટ્રની રસધારનું નામ ખૂબ જ મહત્વનું છે. સૌરાષ્ટ્રની રસધાર માત્ર લોકવાર્તાઓનો સંગ્રહ નથી, તે તો સૌરાષ્ટ્રના લોકજીવનનો જીવંત દસ્તાવેજ છે. તેમાં શૌર્ય છે, પ્રેમ છે, ત્યાગ છે, કરુણા છે અને માનવતા છે, અને સૌથી વધારે ગુજરાતી માટી સાથે જોડાયેલું હૃદય. મેઘાણીજીની કલમમાં લોક બોલીની એવી મીઠાશ હતી કે તેમનું લખાણ વાંચતી વખતે જાણે આપણને ગામડાની ગલીઓ દેખાવા લાગે. ક્યારેક ચારણનો અવાજ સંભળાય, ક્યારેક કોઈ વીરની ગાથા સંભળાય, ક્યારેક માતાના હૈયાનો હુંફાળો સ્પર્શ અનુભવાય અને ક્યારેક સ્વતંત્રતાની જ્વાળા આપણા અંતરમાં પ્રગટે. આ જ મેઘાણીજીની વિશેષતા હતી.

મેઘાણીજીના જીવનમાં રાષ્ટ્રપ્રેમનું સ્થાન પણ ખૂબ જ ઊંચું હતું. ભારત જ્યારે અંગ્રેજ શાસન સામે સ્વતંત્રતાની લડાઈ કરી રહ્યું હતું ત્યારે મેઘાણીજીની કલમ પણ આ લડાઈમાં જોડાઈ હતી. તેમના શબ્દોમાં એવી આગ હતી કે સામાન્ય માણસના હૃદયમાં પણ દેશપ્રેમની જ્યોત પ્રગટે. તેમની રચના સિંધુડો સ્વાતંત્ર્ય સંગ્રામના સમયમાં ખૂબ જ લોકપ્રિય બની. દેશભક્તિ અને શૌર્યની ભાવનાથી ભરેલી આ રચનાઓએ યુવાનોમાં ઉત્સાહ જગાવ્યો. મહાત્મા ગાંધીના વિચારોનો પણ મેઘાણીજી પર ઊંડો પ્રભાવ હતો. તેમણે ગાંધીજીના જીવન અને વિચારોથી પ્રેરાઈને અનેક રચનાઓ કરી. મેઘાણીજીની દેશભક્તિ ભરી રચનાઓમાં માત્ર રાજકીય વિરોધ નહોતો, તેમાં ભારતની ધરતી પ્રત્યેનો પ્રેમ હતો, ગરીબ અને સામાન્ય માણસ પ્રત્યેની લાગણી હતી અને સ્વતંત્ર ભારતનું સ્વપ્ન હતું. આ જ કારણે ગાંધીજીએ તેમને રાષ્ટ્રીય શાયર તરીકે સંબોધ્યા હતા. આ ઉપાધિ કોઈ સામાન્ય સન્માન નહોતું, આ તો તેમના શબ્દોની રાષ્ટ્રીય અસરનું પ્રતિબિંબ હતું.

માનવતા, કરુણા અને માણસાઈના અનેક સુંદર પાસાઓ જોવા મળે. મેઘાણી જે માટે માણસની મહાનતા તેના પદ કે સંપત્તિમાં નહોતી, પરંતુ તેની માણસાઈમાં હતી. આ વિચાર આજે પણ એટલો જ પ્રાસંગિક છે. આપણે આજે ડિજિટલ યુગમાં જીવીએ છીએ. મોબાઈલ છે, સોશિયલ મીડિયા છે, વિશ્વ આપણા હાથમાં છે. પરંતુ આ બધાની વચ્ચે આપણું લોકજીવન, આપણી લોકબોલી, આપણા લોકગીતો અને આપણી પરંપરાઓ ક્યાં પાછળ ન રહી જાય, એ પ્રશ્ન પણ મહત્વનો છે. અહીં મેઘાણીજીનું કાર્ય આપણને રસ્તો બતાવે છે. તેમણે પોતાના સમયના લોક સાહિત્યને માત્ર સાંભળ્યું નહોતું, તેને સાચવ્યું. આજે આપણે ગુજરાતની અનેક લોકવાર્તાઓ અને લોકગીતો વિશે જાણીએ છીએ, તો તેમાં મેઘાણીજીની મહેનતનો મોટો ફાળો છે. તેમણે સાબિત કરી બતાવ્યું કે લોક સાહિત્ય એ કોઈ સામાન્ય વસ્તુ નથી, તે તો સમાજની સામૂહિક સ્મૃતિ છે, આપણી ઓળખ છે, આપણા પૂર્વજોની વાણી છે અને આપણી સંસ્કૃતિનો જીવંત વારસો છે. ઝવેરચંદ મેઘાણીની ભાષાની સૌથી મોટી ખાસિયત હતી તેમની જીવંતતા. તેમના શબ્દોમાં પુસ્તકની સુગંધ કરતાં વધારે માટીની સુગંધ આવતી. તેમની રચનાઓમાં શહેર કરતાં વધારે ગામડું હતું અને કલ્પના કરતાં વધારે જીવન હતું. એટલે જ તેમની કૃતિઓ આજે પણ વાંચવામાં આવે છે, તેમની રચનાઓ આજે પણ ગવાય છે અને તેમના વિચારો આજે પણ ચર્ચાય છે. તેમનું નામ આજે પણ લોક સાહિત્યમાં, તેમનું નામ આજે પણ ગુજરાતી સાહિત્યમાં ખૂબ આદરથી લેવાય છે.

મેઘાણીજીનું સાહિત્ય માત્ર દેશભક્તિ પૂરતું મર્યાદિત નથી. તેમણે વાર્તાઓ લખી, નવલકથાઓ લખી, કાવ્યો લખ્યા, લોકગીતો એકત્રિત કર્યા, લોકવાર્તાઓનું સંશોધન કર્યું અને બાળકો માટે પણ સુંદર સાહિત્ય સર્જ્યું. તેમની જાણીતી કૃતિઓમાં સોરઠી બારવટિયા, સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી સંતો, વે વિશાળ, તુલસી ક્યારો, માણસાઈના દીવા જેવી કૃતિઓનો સમાવેશ થાય છે. ખાસ કરીને માણસાઈના દીવામાં

ઝવેરચંદ મેઘાણીનું અવસાન 9 માર્ચ 1947ના રોજ થયું. ભારતને સ્વતંત્રતા મળવાની માત્ર થોડા મહિના પહેલા જ આ મહાન સર્જક આપણાથી વિદાય લઈ ગયા. પરંતુ તેમનું જીવન ભલે પૂર્ણ થયું, તેમની કલમ આજે પણ જીવંત છે, તેમના ગીતો આજે પણ ગવાય છે, તેમની વાર્તાઓ આજે પણ કહેવામાં આવે છે અને તેમની માણસાઈ આજે પણ આપણને પ્રેરણા આપે છે. તો મેઘાણીજીને યાદ કરવાનો શ્રેષ્ઠ રસ્તો શું? માત્ર તેમની જન્મ જયંતિ ઉજવવી? માત્ર તેમના ફોટા પર પુષ્પાંજલિ અર્પણ કરવી? ના, તેમને સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ મળશે જ્યારે આપણે આપણા લોક સાહિત્યને વાંચીશું, આપણી લોકભાષાને સન્માન આપીશું, આપણા લોકગીતો અને લોકવાર્તાઓને નવી પેઢી સુધી પહોંચાડીશું અને સૌથી મહત્વનું, માણસાઈને આપણા જીવનમાં સ્થાન આપીશું. કારણ કે મેઘાણીજીની કલમનો મૂળ સંદેશ કદાચ આ જ હતો. માણસ મોટો તેના પદથી નહીં, માણસ મોટો તેની માણસાઈથી. શ્રોતા મિત્રો, ઝવેરચંદ મેઘાણી માત્ર એક સાહિત્યકારનું નામ નથી, તે ગુજરાતની લોક સ્મૃતિનો એક જીવંત અધ્યાય છે. તે સૌરાષ્ટ્રની માટીનો અવાજ છે, એ લોક હૃદયનો ધબકાર છે અને તે રાષ્ટ્રપ્રેમથી ભરેલી ગુજરાતી કલમનું અમર નામ છે. ચાલો આજે તેમની યાદમાં આપણે એક સંકલ્પ કરીએ, ગુજરાતના લોક સાહિત્યને જાણીશું, વાંચીશું, સાચવીશું અને નવી પેઢી સુધી પહોંચાડીશું. આ જ હશે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પ્રત્યેની સાચી શ્રદ્ધાંજલિ. હું આરજે અંજલિ, નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

સંબંધોની કેટલી બધી વાતો સોશિયલ મીડિયા ઉપર ફરતી હોય છે, સ્ટેટસ પર મુકાય છે, અને એમાં પણ પ્રેમ, સાત્વિક અને શુદ્ધ પ્રેમની વાત હોય તો માં યાદ આવે. તમારા અંગત સ્વાર્થ અને તમને આનંદ આપનારા પ્રેમની વાત હોય તો તમારા પ્રિયતમની કે પ્રેયસીની વાત આવે. ક્યારેક દિવસની અંદર સમગ્ર આખા તમારા જીવનકાળમાં આપણે આપણા અસ્તિત્વને ભૂસી નાખનારા અને જન્મ આપનારા એવા ઈશ્વરની વાત કરીએ તો પણ પ્રેમ તો છળક છે, તો પણ પ્રેમ તો છળકે છે. અને ક્યારેક જેમ અત્યારે આપણને રાષ્ટ્રીય પર્વ યાદ આવે એટલે આ માં ભો માં ધરા માટેનો પ્રેમ પણ આપણે છલકાવીએ છીએ. આ બધા જ પ્રેમમાં સાત્વિકતા હોય છે અને એ ક્ષણોમાં ખરેખર મનુષ્ય એક શુદ્ધ હોય છે, એનામાં રહેલી શક્તિ જે એનામાં આત્મસાત થતી હોય છે. પણ આ બધા પ્રેમમાં કંઈક તમારે મેળવવાનું છે. જુઓ ને, માને દીકરા પ્રત્યે પ્રેમ એટલે છે કે એની ઘડપણની લાઠી, ને દીકરાને મા પ્રત્યે પ્રેમ એટલે છે કે એના બાળપણની લાઠી છે. પિતા પુત્ર બધા માટે એવું આવે. રાષ્ટ્રપ્રેમ માટે એને આપણને આપ્યું છે, મા ધરા એ ભારતીય કંઈ આપ્યું છે એટલે આપણે આપવું છે. સામાજિક સોશિયલ ને રાજકારણની અંદર શુદ્ધતા અને સત્યતાના કોઈ નિયમો પાળીને આપણે આપણી વ્યક્તિત્વને ઉજાગર કરતા હોઈએ ત્યારે પણ સમાજમાંથી નામ મેળવવાની વાત હોય, પણ બીજાને કંઈ આપવાની વાત હોય ત્યારે એક જ સંબંધનો પ્રેમ આવે અને એ છે ભાઈ અને બહેનનો. આપવું છે, મેળવવાની બિલકુલ કોઈ વાત નથી, ભલે ને આપણે જોડી હોય, પરંતુ રક્ષા બહેનની ભાઈ કરે એ માટે રક્ષાસૂત્ર નથી. રક્ષાબંધનનું એ રક્ષાસૂત્ર બહેન ભાઈની એ સક્ષમતાને ટકાવી રાખે, એના જીવનને આ ધરા ઉપર એવા ઈશ્વર માટેની શક્તિ માટે એ એક નાનકડા સૂતરના તાતણામાં લાગણીઓ પરોવી અને શ્રદ્ધાથી સવારથી સાંજ સુધીની એ 24 કલાકની ક્ષણોમાં

સતત ઈશ્વરનું નામ મૂકી અને ભાઈના નામનું રટણ કરે છે. આનાથી વધારે કયો પ્રેમ હોઈ શકે? આવા જ પ્રેમની આ રક્ષાબંધનના પર્વ પર આજના શોમાં આપણે વાતો માણીશું. બીજી ક્યાંય નહીં, તમારા હોસ્ટ, તમારા દોસ્ત આરજે એઆરની સાથે રેડિયો પાલનપુર 90.4 એફએમ પર. સમય થયો છે ગીતનો. ગીત પછી આઈ વિલ બી બેક. 90.4 એફએમ સાથે ટ્યુન રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો.

તહેવારોના નામ એ પણ એની પાછળ નાનકડી પણ સત્ય હકીકત ઐતિહાસિક વાતોને ઉજાગર કરતા હોય છે. રક્ષાબંધન પર્વને આપણે બળેવ પણ કહીએ છીએ. શા માટે બળેવ કહીએ છીએ? બળની વાત નથી, બિલકુલ નથી, પણ અપભ્રંશ થઈને બનેલો આ બળેવ શબ્દ, એની અંદર વાત આવે છે બલિરાજાની. બલિરાજાને લક્ષ્મીજીએ પણ રાખડી બાંધેલી, સૂતરની નારાસડીના એ પાતળા કાચા દોરાની તાકાત છે ને, એની અદ્ભુત વાત છે. અને એવી જ એ સૂતરના દોરાની વાત કુંતા માતાની પણ છે. કુંતા માતાએ પોતાના પુત્રો માટે પણ રાખડીઓ બાંધી છે. અને એટલે જ તો આપણે આપણા જીવનમાં પણ કોઈ પણ આપણને રાખડી એટલે કે રક્ષા સૂત્ર બાંધે તો આપણા માટે એ વ્યક્તિત્વની રક્ષા કરવા આપણી જાતને સક્ષમ બનાવવી એ પણ એટલી જરૂરી બને છે. બળેવની વાત કરતો હતો. બલિરાજાને જે પ્રહલાદ નરસિંહ ભક્ત એમના વંશજ હતા અને એમના પોતાના અસ્તિત્વને યજ્ઞ અને તપથી એક રાક્ષસ કુળના વ્યક્તિત્વ પાસે આ ધરાવ પર સમગ્ર વિશ્વની અંદર બ્રહ્માંડમાં શક્તિઓ નતમસ્તક થવા લાગી ત્યારે દેવતાઓ ભયભીત થયા અને વિષ્ણુ ભગવાને વામન અવતાર ધારણ કરી ત્રણ ડગમાં જ્યારે ધરાને માપી ત્યારે બલિરાજાના ત્રીજું ડગ મસ્તક પર મૂકીને એમને પાતાળમાં કેદ કર્યા હતા. ત્યારે એમની સ્વતંત્રતા માટેની આ રક્ષા સૂત્રની વાત એ સમયે ઉજાગર થઈ હતી અને એટલે જ બળેવ તરીકે આ તહેવારને ઉજવવામાં આવે છે. દોસ્તો, સૂતરના તાંતણે નિયમોના આધીન થઈને સામાજિક, સાંસ્કૃતિક અને ઈશ્વરના ધાર્મિક આશીર્વાદ સમો આ તહેવાર છે. તો આવો માણીએ આ ગીત અને જોડાયેલા રહો રેડિયો પાલનપુર પર 90.4 FM પર.

જીવનમાં જ્યારે પણ ઘણા બધા મિત્રો સાથે વાતચીતનો દોર સંધાતો હોય અને ક્યારેક તમે શ્રોતા મિત્રો તમારી વાતોને મારી સાથે પહોંચાડો છો, ત્યારે કેટલીક વખતે સંબંધોના નાનકડા લાગણી ભર્યા તંતુઓએ તમને જીવન જીવવાનું નવું જોમ આપ્યું ને, એ વાતની મને ખબર પડે છે. અને આવી જ વાત હોય છે પેલા મિલિટરી એટલે કે સરહદ ઉપર, જ્યારે સામી ગોળીએ દુશ્મનને વીંધી રહ્યા હોય અને પોતાની જાતને પોતાના જીવનને જોખમમાં મૂકી રહ્યા હોય, ત્યારે પણ એ સેનાનીઓ સતત પોતાના કલાઈ ઉપર બાંધેલા એ રક્ષા સૂત્રમાં વિશ્વાસ રાખે છે. અને એવું જ બ્રાહ્મણો પોતાના બ્રાહ્મણત્વને, પોતાના સતને, પોતાના તપને, પોતાના કર્મકાંડને પણ જનોઈ સ્વરૂપના રક્ષા સૂત્રમાં ગણે છે. તો દોસ્તો, આ તાંતણાઓથી બંધાયેલી રાખડી આજે ચાંદીમાં, પ્લેટિનમમાં કે પછી હવે તો એવા અવનવા સ્વરૂપમાં મળે છે, પણ આ બધી જ વાતોમાં મુખ્યત્વે વાત તો એટલી જ આવે છે કે કોઈક તમારી સુરક્ષા માટે તમે સક્ષમ બનો એ માટે તમારી કલાઈ ઉપર રક્ષા સૂત્ર બાંધે છે, એટલે કે રાખડી. રાખડી હાથથી બનાવેલી હોય, રાખડી મશીનની બનાવેલી હોય, એની ભાત હોય ને એમાં ભાઈ ને બહેનની ડિઝાઇન કઈ સિલેક્ટ કરવાની છે એ વાતની ચર્ચા ચર્ચી હોય, બધા જ આનંદના પ્રસંગો છે અને તમારા જીવનમાં પણ આ પ્રસંગો બનેલા હોઈ શકે. તો દોસ્તો, આવા પ્રસંગોને સતત આપણે માત્ર આ તહેવારને આ અઠવાડિયા પૂરતો નહીં, પરંતુ આવતા એપિસોડમાં પણ આપણે એની વાતો કરી શકીશું. જો તમે તમારી ભાઈ બહેનની લાગણીઓ કે આવી નાનકડી ઘટનાઓ જોડાયેલી હોય અને અમને મોકલી આપશો અમારા વોટ્સએપ નંબર 9512966688 પર, કે પછી ફેસબુક, ટ્વિટર કે ઇન્સ્ટાના અમારા આઈડી પર. તો દોસ્તો, ત્યાં સુધી સાંભળો આ ગીત. આવી જ વાતોની આપણે લાહણી કરીશું રેડિયો પાલનપુર પર.

આમ અવારનવાર મને મોકો મળે ને ત્યારે દૂરના એવા નાનકડા સ્થળો કે જ્યાં કોઈક વાર મુલાકાત લેવાની ઈચ્છા થઈ જાય તેવું કોઈ મિત્રએ મને સજેસ્ટ કર્યું હોય ત્યારે હું પહોંચી જતો હોઉં. અને આવી જ એક નાનકડી વાત, એક ઘટનાને મારે તમારી સાથે વહેંચવાની છે. આ રક્ષાબંધનનો પર્વ આપણે સૌ ઉજવી રહ્યા છીએ ત્યારે નાનકડી વાત એટલા માટે છે કે એ ગામડાના ખેતરો ડુંગરાળ પ્રદેશ પર એક નાનકડી ઝૂંપડીમાં નાનકડો પરિવાર રહેતો. દાદા દાદી ને એમની પૌત્રી અને મને અનાયાસે એ પરિવાર સાથે ત્યાંથી નીકળતા મળવાનો મોકો મળી ગયો. મને વનરાજી ગમે અને શ્રાવણ મહિનાના એ દિવસોની અંદર ત્યાંથી નીકળતો હતો ને કોર્નર ઉપર એક નાનકડી મંદિરની દેરી દેખી. બાજુમાંથી વરસાદના કારણે ઝરણા વહી રહ્યા હતા અને મારા હૈયામાં પણ આનંદ એકદમ આમ ઉન્માદ સાથે આવી ગયો. ને મને થયું કે અહીંયા બેસી જાઉં, થોડા વિચારો કરી લઉં ને આ કુદરતના સાનિધ્યને માણી લઉં. ત્યાં માણવા માટે બેસી ગયો. થોડો સમય થયો, મને તરસ લાગી હતી. પાણી તો ખૂબ હતું પણ થોડું નીચેની તરફ હતું અને વરસાદના કારણે મને થોડું ડહોળું લાગતું હતું. આજુબાજુ નજર કરી, ડેરી હતી, એક નાનકડા મંદિર જેવી અને આજુબાજુ પથ્થરોનો ઓટલો બનાવેલો. ત્યાં સુધી પણ હું જઈ આવ્યો પણ ત્યાંય મને કોઈ પાત્ર કે એવું ન મળ્યું. હા, એ મંદિર હતું શિવજીનું. એની પર તાજા જ ફૂલો કોઈએ ચઢાવેલા હતા. આમ કહી શકાય કે રોજ પૂજા થતી હશે કે નહીં, ત્યાં કોઈ પૂજારી હશે કે નહીં એ વાતનો તો અણસાર નહોતો, પણ કોઈ પૂજા કરતું હતું. અને દૂર બે ત્રણ ટેકરીઓ પર મને ઝૂંપડીઓ જેવા નાના ઘર દેખાતા હતા, પરંતુ ત્યાંથી અહીંયા સુધી પહોંચી શકે મારો અવાજ કે કોઈ એવું લાગતું નહોતું. અને હું ત્યાં નાસીપાસ થઈને ઓટલે બેઠો અને પછી રહેવાયું નહીં કે નહીં, પાણી તો પીવું જ પડશે. અને આમ ઊભો થયો ત્યાં પાછળથી મને એક નાનકડી છોકરીનો અવાજ સંભળાયો અને મીઠા સ્વરમાં એને કહ્યું, શોધો છો કે કંઈ? અને મેં પાછળ જોયું. મેં કહ્યું, હા, પાણી પીવું છે. પાણી પીવા માટેનું પાત્ર પણ નથી, એટલે કે કંઈક વાસણ કે સાધન મળશે. અને હસી પડી. અરે, હું જ પીવડાવી દઉં તો તમને, લો આ લઈને આવી છું. અને પ્લાસ્ટિકની એક મોટી બોટલમાં પાણી ભરીને એ જાણે બકરીઓ ચરાવી રહી હતી અને એની પાસે હતું એ પાણી મને ધર્યું. વાત ક્યાં પહોંચે છે, શું છે અને રક્ષાબંધન સાથે કેવી રીતે જોડાયેલી છે એ તમને હું વહેંચીશ આ ગીત પછી. 90.4 FM રેડિયો બાલનપુર પર.

તો એને મને પાણી આપ્યું. આગળના જિંગલનું અનુસંધાન છે કે મને તરસ લાગી હતી, વનરાજી હતી, ઝરણું હતું, નાનકડી શિવજીની દેરી હતી અને ત્યાં એ છોકરી બકરીઓ ચરાવતી હતી ને એને મને પાણી આપ્યું હતું. પાણી પી લીધું અને પછી એ બકરીઓ ચરાવતા ચરાવતા સરસ મજાનું શિવજીનું ભજન ગાઈ રહી હતી. અને મેં એને કહ્યું, આ મંદિરની પૂજા કોણ કરે છે? આ ફૂલો બહુ સુંદર ચડાવ્યા છે. એ છોકરીએ કહ્યું કે હું જ કરું છું, અહીં તો કોઈ પૂજારી છે જ નહીં, પણ હા, મારો પરિવાર આ સામેની ટેકરી પર રહે છે. હું, મારા દાદા અને દાદી. મને થયું કે એના માતા પિતા વિશે પૂછું, પણ પછી એમ થયું કે એને સ્પષ્ટ કહ્યું છે કે એના દાદા દાદી પાસે રહે છે, તો કદાચ એના માતા પિતા નહીં હોય. અને શા માટે દુઃખની વહેંચણી કરવી? આ સુંદર મજાના સમય અને સિચ્યુએશનમાં આનંદ આવી રહ્યો છે એટલે. અને મેં મારા ખીજામાંથી ચોકલેટ્સ કાઢીને એક ચોકલેટનો ટુકડો એને આપ્યો. એને પહેલાં તો ના પાડી પણ પછી લઈ લીધી અને મારી પાસે થોડે દૂર પથ્થર પર બેઠી બેઠી એ ભજન ગાવા લાગી. ભજન આખું મેં સાંભળ્યું, ખૂબ જ મજા આવી ગઈ. સંગીત ન હતું પણ ઝરણાનું કલકલ અને વરસાદ પછીની સાંજમાં પવન સાથેના પાંદડાઓના ખડખડાટ વચ્ચે એ છોકરીના ગામડિયા રૂરલ અવાજમાં સુંદર મજાનું ભજન પૂરું થયું. અને મેં કહ્યું, અરે આ સુંદર મજાનું ભજન તો તે મને સંભળાવ્યું, પણ તને ખબર છે આજે તો રક્ષાબંધન છે. અને એકદમ ખુશીથી ઉછળી પડી અને કહ્યું, હા, એટલે જ તો હું ભજન ગાઉં છું, મારા ભાઈને આ ભજનો જ ગમે છે. મને હવે નવાઈ લાગી. એને કહ્યું હતું કે દાદા દાદી છે, એ પોતે છે, ત્રણ પરિવારના સભ્યો છે, તો આમાં ભાઈ ક્યાંથી આવ્યો? અને એને પછી મારી સામે જોઈને કહ્યું, લો, તમને પણ નવાઈ લાગી ને, અરે આ નાનકડી દેરીમાં જે શિવજી છે ને, એ મારા ભાઈ છે. બસ મેં મારા જીવનમાં સતત જ્યારે પણ હું આ બકરી

ચરાવવા અહીંયા આવું છું બાળપણથી, ત્યારથી એમને ભાઈ માન્યા છે. અને એટલે જ તો ખાસ આજે મેં આ મંદિરનો ફૂલોથી શણગાર કર્યો છે. કેટલી અદ્ભુત વાત હતી. મેં એમ પણ કહ્યું, તો તને કોઈ ભેટ મળે છે કે નહીં ભાઈ તરફથી? એને કહ્યું ને, જુઓ આ ચોકલેટ મળી કે નહીં એ ભાઈએ જ તો મોકલી છે. અને મને અદ્ભુત આનંદ થયો. વાતમાં સત્ય હતું કે નહીં પણ સત્ય માનવી પડે, કારણ કે હું અનાયાસે ત્યાં પહોંચ્યો અને ઈશ્વરનું પ્રતીક બનીને એને નાનકડું મોં મીઠું કરાવવાની પ્રવૃત્તિ, જે રક્ષાબંધનમાં બહુ ઇમ્પોર્ટન્સ ધરાવે છે ભાઈ બહેન માટેના સંબંધમાં, ત્યારે મારાથી થયેલી આ ક્રિયાએ પણ એના જીવનમાં કેટલો બધો આનંદ ભરી દીધો. હું ત્યાંથી નીકળી ગયો. સતત બીજી વખતે, ત્રીજી વખતે, ચોથી વખતે હું ત્યાંથી પસાર થાઉં ને ત્યારે ચોક્કસપણે એ છોકરીને મળવા માટેનો મોકો શોધતો આવું છું. એકાદ વાર મળી હતી, પણ હવે લાગે છે કે ત્યાંથી એ લોકો દૂર ગયા હશે. પણ રક્ષાબંધનની આવી વાતે જીવનમાં ઈશ્વરના સાતત્યને પણ મને શીખવાડી દીધું છે. આગળ પણ આવી વાતોથી આપણે આજના શો પર આનંદ ઉઠાવીશું. સમય થયો છે ગીતનો. 90.4 FM રેડિયો પાલનપુર પર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો.

શ્રોતા મિત્રો, ગંભીર વાતો કરી, થોડી રાષ્ટ્રપ્રેમની, થોડી ધાર્મિક, થોડી આનંદની, બધી જ વાતો તો કરી લીધી. પણ હવે મૂળ ટેકનિકલ વાત પણ મારે તમારી સાથે વહેંચવી છે. તમને ખબર છે કે આખા વિશ્વની અંદર રાખડી બનાવવાનું જે કામ કરતા કારીગરો છે ને, એમની ગણતરીને એમનો સર્વે કરવામાં આવ્યો. એવું નથી કે માત્ર આપણે ત્યાં જ રાખડી બને છે, વિદેશોમાં પણ હિન્દુ સંસ્કૃતિ માટે અને બીજા કેટલાય ધર્મમાં આ રાખડી જેવા રક્ષાના બંધનો બનાવવા માટે, જેમાં આપણે કહી શકીએ કે રક્ષા પોટલી જૈનોમાં બને છે, આ બધી જે ક્રિયાવિધિ અથવા આ બધા રક્ષા સૂત્રો બનાવવાનું કામ જે કરે છે, એ કારીગરોનો મોટો એવો વર્ગ છે આપણા ભારતમાં તો ખાસ કરીને, કે ડિઝાઇનિંગ રાખડીઓ બનાવવાનો કારીગર વર્ગ એ મુસ્લિમ સંપ્રદાયમાંથી આવે છે. એમની પાસે આ કામ હોય છે, રાખડીનું સર્જન કરે છે અને પછી અહીંયા સુધી પહોંચે છે. રક્ષા પોટલીના પેલા નાનકડા લાલ રંગના કપડામાં જે પણ અંદર ભરીને તમને બાંધવામાં આવે ને, શ્રદ્ધાથી તમે વીર કે પછી કોઈ માતાજીના મંદિરોમાં પહેરો છો, એ રંગ અને એના વણાટનું કામ કરનારા પણ મુસ્લિમ વણકર સમુદાયના લોકો વધારે હોય છે. સમજી શકાય છે કે આપણા દેશમાં કેટલી વૈવિધ્યતા છે. એક સમુદાયના પર્વને ઉજવવા માટે બીજા સમુદાયના લોકો, જેમને કંઈ પણ સંબંધ નથી, એટલી જ પવિત્રતાથી એનું કામ કરે છે. અને એટલે જ ક્યારેક એવો સમય આવે છે કે જ્યારે આ સમુદાય વચ્ચેનો વિગ્રહ હોય ત્યારે પ્રશ્ન થાય છે કે શું ભૂલી જઈએ છીએ કે સામેવાળાના આનંદ અને ખુશી માટે તમે તમારો ત્યાગ કર્યો હતો, તો આજે એને છીનવવા માટે. અને એટલે જ તો દોસ્તો, સરહદો ઉપર, જેલમાં કે પછી વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ કે એવી ઘણી બધી જગ્યાઓ પર મુસ્લિમ, હિન્દુ, શીખ, ઈસાઈ, કોઈ પણ ધર્મના ભેદભાવ વિના રક્ષાબંધન પર્વને માત્ર ને માત્ર

નમસ્કાર મિત્રો, હું છું સ્નેહા પ્રજાપતિ. આપ સાંભળી રહ્યા છો સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો કેમ્પસ 90.4 FM. તો આવો મિત્રો, આજના કાર્યક્રમની શરૂઆત કરીએ યુનિવર્સિટી.

0: મિત્રો, આપણે એક અનોખી પહેલનો ભાગ બનવા જઈ રહ્યા છીએ, જે ગુજરાતની એકતા, સંસ્કૃતિ અને સર્જનાત્મકતાને એક જ સૂરમાં ગુંજાવી રહી છે. આજનો આ કાર્યક્રમ રેડિયો રાજકોટ 89.6 FM, રેડિયો LJ 90.8 FM તથા રેડિયો બનાસ દૂધવાણી 90.4 FM ના સંયુક્ત ઉપક્રમે યોજવા જઈ રહ્યા છીએ. તો આવો સાંભળીએ પહેલી પ્રસ્તુતિ રેડિયો LJ 90.8 FM, કે જેમાં સોશિયલ મીડિયાના મહત્વની વાતચીત સાંભળીએ.
1: નમસ્કાર મિત્રો. મિત્રો, મેઘધનુષી મનના આજના એપિસોડમાં આપણે વાત કરીશું સોશિયલ મીડિયાના મહત્વની, એટલે ઇમ્પોર્ટન્સ ઓફ સોશિયલ મીડિયા. અને આપણી સાથે વાત કરશે જ્યોતિબેન દવે, જેઓ એક ક્લિનિકલ સાયકોલોજીસ્ટ છે અને છેલ્લા ઘણા વર્ષોથી ક્લિનિકલ સાયકોલોજીમાં પોતાની પ્રેક્ટિસ કરી રહ્યા છે. નમસ્કાર મેડમ.
2: નમસ્કાર સર.
1: મેડમ, એક સાયકોલોજીસ્ટ તરીકે તમે સોશિયલ મીડિયાના મહત્વને કેવી રીતે વર્ણવો?
2: હમણાંનો જે યુગ છે, અત્યારનો જે જમાનો છે, યુવાવસ્થા માટે જોઈએ તો સૌથી વધારે ઇમ્પોર્ટન્સ થઈ ગયું છે ડિજિટલ માર્કેટિંગ, સોશિયલ મીડિયા, યુટ્યુબ, ઘણું બધું પ્રચાર ને પ્રસાર થઈ રહ્યો છે, એટલે બહુ બધો ઇમ્પોર્ટન્સ છે. પણ એ કેટલો જરૂરી છે એ વધારે ઇમ્પોર્ટન્સ છે.
1: બરાબર છે. હવે તમારી દ્રષ્ટિએ ધારો કે એની, એટલે સોશિયલ મીડિયા પર મોટાભાગને ધારો કે આપણે જે પ્લેટફોર્મ્સ છે એની વાત કરીએ તો ફેસબુક છે, વોટ્સઅપ છે, યુટ્યુબ છે, ઇન્સ્ટા છે, અને એ જ પ્રમાણે બધા પોતપોતાના પ્લેટફોર્મ્સ જે છે એ પસંદ કરી દીધા છે હમણાં. બરાબર છે. એટલે અને ઘણી બધી વ્યક્તિઓ એની, એના ઉપયોગો તો જાણે જ છે. યુથ ખાસ કરીને છે એ એની સાથે બિલકુલ કનેક્ટેડ છે. આપણે એની પોઝિટિવ ઇમ્પેક્ટની વાત કરીએ કે એની એની વિધાયક અસરો કેવી થતી હોય છે સોશિયલ મીડિયાના ઉપયોગ માટેની, ખાસ કરીને યુવાનોમાં અને સ્ટુડન્ટ્સમાં.
2: સર, જે મોબાઈલનો યુગ છે અત્યારે, જે અત્યારની નવી જનરેશન છે, એ લોકોને સોશિયલ મીડિયાનો બચપનથી લઈને સ્ટાર્ટ કરી દીધું છે આજની જનરેશને. એટલે સૌથી પહેલાં તો કનેક્ટિવિટી અને કોમ્યુનિકેશન પ્રોપર થઈ શકે છે ગ્લોબ લેવલ, કે જો જે રીતેનું ગ્લોબલ સ્ટાર્ટ થયું છે ડિજિટલ માર્કેટ, તો ઓલ ઓવર ઇન્ડિયાથી બહાર સુધી પણ એ લોકો કનેક્ટ થઈ શકે છે. એ લોકો પ્રોપર કોમ્યુનિકેશન કરીને વર્ક કરી શકે છે, કે એમને જો અપડેટ કરવું છે પોતાની સેલ્ફને, સ્ટેટસમાં કરે છે, વોટ્સઅપમાં કરે છે, ઇન્સ્ટામાં કરે છે, ફેસબુકમાં કરે છે. અત્યારની જે જનરેશન છે એના માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્સ જો કંઈ પણ હોય તો સોશિયલ મીડિયા. એમાં એ લોકો પોતાનો બિઝનેસ કરી શકે છે, માર્કેટિંગ કરી શકે છે, જે સેલ્ફને એક્સપ્રેસ કરવી હોય મ્યુઝિકમાં, સિંગિંગમાં, કે એમની પોતાની જે સ્કિલ છે એમાં, તો એ યુટ્યુબ દ્વારા પણ કરી શકે છે. એજ્યુકેશન અને અવેરનેસ છે, જેમ કે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ઘણા બધા વિડીયોઝ મૂકે છે, MBA છે કે એન્જિનિયર છે કે રેડિયો છે, કે ઘણા બધા વિડીયોઝ મૂકેલા હોય છે, તો એ લોકો જોઈ શકે છે. બિઝનેસ ને માર્કેટિંગમાં નાના નાના બિઝનેસ છે, કે એમને નાના બિઝનેસને ડેવલપ કરવા છે, તો સોશિયલ મીડિયા થ્રુ કરી શકે છે. સપોર્ટ કોમ્યુનિટી છે, એ પણ એમને અહીંયાથી મળી શકે છે. સેલ્ફને એક્સપ્રેસ કરવી છે અને બહુ ક્રિએટિવ બેઝ પર વર્ક કરવું છે તો પણ કરી શકે છે. સપોર્ટ કમિટી જે છે, જેમ કે મેન્ટલ હેલ્થની કમિટી એપ છે, જેમ કે એમને પોતાનું જે વર્ક કરવું છે એની ઘણી બધી એપ એવી હોય છે, કે માર્કેટિંગ માટે એમને કઈ એપ યુઝ કરશે તો એ લોકોનું પ્રમોશન થશે, તો બધી પોઝિટિવ ઇફેક્ટ છે. ઘણી બધી અંશે એ લોકો યુઝ કેવી રીતે કરે છે,

0: લોકોને વર્ક કેવી રીતે કરવું છે તો પોઝિટિવ બેઝ પર સારું છે કે કોમ્યુનિકેશન છે, કનેક્ટ થવું છે, લોકો જોડે વર્ક કરવું છે, લિંક અલગ અલગ છે, જેમ ઝૂમ છે એ યુઝ કરે છે કે વોટ્સઅપમાં વિડીયો કોલ કરી લે છે, તો ઓન ધ સ્પોટ એક્સપ્રેસ કરવું છે તો બહુ ઇઝીલી ટાઈમ મેનેજ કરીને થઈ શકે છે. તો પોઝિટિવ તો ઘણું બધું સારું છે, પણ યુઝ કેવી રીતે કરવો છે, પોતાને પ્રાયોરિટીઝ વાળા વર્ક કેવી રીતે આપવા છે.
1: બરાબર છે મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ જ્યોતિબેન દવે સાથે, જો એક ક્લિનિકલ સાયકોલોજીસ્ટ છે. મેડમ, એક સવાલ એવો થાય કે માર્કેટિંગ માટે અથવા સેલ્ફ પ્રમોશન માટે અથવા પોતાની જાતને એક્સપ્રેસ કરવા માટે એનો ઉપયોગ સરસ રીતે થઈ શકે. સોસાયટી એટલે જેને કહેવાય કે વન ટુ વન કનેક્શન છે, ધારો કે ફેમિલી સાથે અને ફ્રેન્ડ સાથેનું કનેક્શન છે, એ સોશિયલ મીડિયા થકી જે થાય છે એની ઇમ્પેક્ટ કેવી છે એની પણ તમે વાત કરો.
0: ઘણા અંશે સર એવું છે કે પોઝિટિવ બેઝ જો જોઈએ છે તો આપણને આઈડિયા છે, પણ તમે એક્ઝિસ્ટ નથી સામેવાળો વ્યક્તિ, સામેવાળો વ્યક્તિનું રિએક્શન કેવું છે, એનું બિહેવિયર કેવું છે એ તમે નોટિસ નથી કરી શકતા. સોસાયટી જોડેનું કનેક્શન કટ થઈ જાય છે, કેમ કે ઓનલાઈન ઘણા બધા નેગેટિવ રેડિયેશન ઇફેક્ટ થાય છે, ટાઈમ મેનેજ નથી કરી શકતા, સોસાયટીમાં એમનું ડેવલપમેન્ટ પૂરું બેઝ નથી થઈ શકતું. સોશિયલ ડેવલપમેન્ટમાં ઘણા અંશે ઇમોશનલી ને સોશિયલ બેઝ નેગેટિવ થતો જાય છે. તો જે વર્ક કરવું છે વન ટુ વન અને સામે મળીને એ બધું કટ થઈ જાય છે, એટલે ઘણી બધી સોસાયટી પર ઇફેક્ટ થઈ રહી છે સોશિયલ મીડિયા થ્રુ. અને ઘણા બધા ફેક ન્યૂઝ મળે છે, ઘણા બધા મેન્ટલ હેલ્થના ઇસ્યુઝ થઈ રહ્યા છે, જેમ કે નોર્મલ બેઝ ઉપર એન્ઝાયટી ડિપ્રેશન ડેવલપ થાય છે, ફોમો છે, ફિયર ઓફ મિસિંગ આઉટ, કે મારે મને લાઇકિંગ નથી મળી રહી, મારું વર્ક પ્રોપર નથી થઈ રહ્યું, તો આ બધી ઇફેક્ટ બહુ સાઇડ ઇફેક્ટ તો ઘણી બધી થાય છે. એડિક્ટેડ થઈ જાય છે, ટાઈમ મેનેજ નથી કરી શકતા, પ્રાયોરિટી વાળા વર્કને ઇમ્પોર્ટન્સ નથી આપી શકતા, ઇન્ફોર્મેશન જે મળી રહી છે નેગેટિવ પણ છે, ઘણી અંશે ફેક ન્યૂઝ મળે છે, ડિટેલમાં માહિતી પૂરી મળી નથી રહી, એટલે લોકો એના બેઝ પર વર્ક કરી રહ્યા છે. જોડે જોડે પ્રાઇવેસી એમનો કન્સર્ન છે એ નથી રહ્યો, કેમ કે સોસાયટીમાં નાની નાની બેઝ પર નવા કપડાં પહેર્યા છે, નવું વસ્તુ લાવ્યા છે, નવું વ્હીકલ ખરીદ્યું છે, તો એ બધા પીકે મૂકે છે, સ્ટેટસમાં મૂકે છે કે એમની પોતાની જે પર્સનલ યુઝ કરે છે એપમાં એ મૂકે છે. અને તે ફોમો કે જેમ ઘણા બધા પાસે પૈસા નથી, અધરવાઇઝ તો એ વસ્તુની ડિટેલ એમની પાસે નથી, તો એ લોકોને ક્યાંક ને ક્યાંક એક્સપ્રેસ કરે છે ત્યારે પ્રોબ્લેમ ક્રિએટ થાય છે, અને મેન્ટલ હેલ્થના બહુ જ પ્રોબ્લેમ ક્રિએટ થઈ રહ્યો, તો સોસાયટીને બહુ નુકસાન લાગી રહ્યું છે મને તો. એટલે એ લોકોએ નોર્મલ બેઝ પર વર્ક કરવું તો સોસાયટી જોડે કનેક્ટ રહેવું જરૂરી છે સોશિયલ મીડિયા કરતા વધારે.
1: બરાબર મિત્રો, આપણે મેઘધનુષી મનમાં આજે સોશિયલ મીડિયાના ઇમ્પોર્ટન્સ વિશે વાત કરી રહ્યા છીએ. મેડમ, એક સવાલ એવો થાય કે ઘણી બધી વ્યક્તિઓ અત્યારે એક્ચ્યુઅલ વર્લ્ડના બદલે વર્ચ્યુઅલ વર્લ્ડ જેને કહેવાય એની પર ટ્રાન્સફર થઈ ગઈ છે, એટલે દિવસનો ઘણો ભાગ એ લોકો વર્ચ્યુઅલી વિતાવે છે, એટલે ધારો કે ફોન પર છે અથવા કોઈક મીટિંગમાં છે અથવા કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છે, એને કન્ઝ્યુમ કરે છે અથવા એના માટેનું કન્ટેન્ટ આપે છે, એટલે પાર્ટ ઓફ ધ લાઈફ થઈ ગયું છે. આ તમારે એક સાયકોલોજીસ્ટ તરીકે તમે આને કેવી રીતે મૂલવો?
0: સર, ઘણું બધું નેગેટિવ ઇફેક્ટ થઈ રહી છે. બાળકો જે સોશિયલ મીડિયાનો યુઝ કરીને ઘણી બધી એવી એપનો યુઝ કરે છે કે જેમાં એ લોકો નેગેટિવ વસ્તુ પર જઈ રહ્યા છે, એટલે જે રીતે આપણી સોસાયટીનું ડેવલપમેન્ટ કરવું છે તો વન ટુ વન સામે મળીને એક્સપ્રેસ કરે તો વધારે સારું રહેશે. એ લોકોનું કોમ્યુનિકેશન સ્કિલ ડેવલપ થાય છે, એ લોકોની પર્સનાલિટી ડેવલપ થાય છે. જો સોશિયલ મીડિયા છે એમાં ફેક ન્યૂઝ વધારે છે, એ લોકોને આઈડિયા જ નથી કે એ લોકો ઇન્ટ્રોવર્ડ છે કે એક્સ્ટ્રોવર્ડ છે, બસ પોતે જે પણ ગમે છે લાઇકિંગ મળે છે તો એ લોકો કન્ટિન્યુઝ વર્ક કરી રહ્યા છે અને ટાઈમ મેનેજ નથી કરી રહ્યા. ડિજિટલ લિટરસી બહુ જરૂરી છે સર. ડિજિટલ લિટરસી હશે કે કઈ રીતે પ્રાઇવસી જરૂરી છે, ટર્મ્સ એન્ડ કન્ડિશન કેવા છે, એને જે એપનો યુઝ કરે છે અધરવાઇઝ તો જે પણ એમની પ્રાઇવસી કનેક્ટ તો કરે છે પણ એ ડિટેલો બહાર જઈ રહી છે. ઘણા બધા પોતાના પીક મૂકે છે, એ પીકનો મિસયુઝ થાય છે. હમણાં સૌથી વધારે પોલીસ કમિશનર પોતે ઓનલાઈન આવીને વાત કરતા હતા કે બધા પીક ઓછા મૂકો, અધરવાઇઝ તો એવી જગ્યાએ મૂકો કે પ્રાઇવેટ રહે તમારું વસ્તુ, એનો મિસયુઝ થવાનો છે. કેમ કે એડિટિંગ થઈ રહ્યું છે, સોશિયલ મીડિયા ખતરનાક વર્ક કરી રહ્યું છે, સારું અને ખોટું, પણ તમને આઈડિયા હોવો જોઈએ કે તમે કઈ રીતે સારું કરી શકો છો. તો ડિજિટલ લિટરસી બહુ જ જરૂરી છે. પેરેન્ટ્સને પણ જરૂર છે, બાળકોને પણ જરૂર છે. યુવાવસ્થાથી માંડીને ઓલ્ડ એજ સુધી અત્યારે ઘણું બધું એવું થઈ રહ્યું છે કે નાના નાના નાના પીક અને નાની નાની વસ્તુને એ લોકો શો કરવી છે સોસાયટીમાં.

0: લોકોને બતાવવું છે તો આ બહુ જરૂરી નથી લાગતું, કેમ કે તમે જે કરી રહ્યા છો એ બધાને કેમ બતાવવું જરૂરી છે. એટલે કનેક્ટ થઈ અને ડિસકનેક્ટ થવું એમાંથી બહુ જ મુશ્કેલ છે. ટાઈમ મેનેજ નથી જ થઈ રહ્યો, કેમ કે તમે કન્ટિન્યુઝ વર્ક કરી રહ્યા છો સોશિયલ મીડિયામાં. તમે એક રીલ જોવો છો તો એવા રીલ 50 તમને સામેથી આવે છે. એ લોકોને આઈડિયા છે,
1: અલ્ગોરિધમ એ રીતે સેટ કરેલું છે કે તમે જે જુઓ છો એટલે તમને આ રસ છે, તો એવા એ 50 વિડીયો મોકલી દેશે અને તમને એમાં ઓક્યુપાઈડ રાખશે. અને તમારે એ ધ્યાન રાખવાનું છે કે તમે જે જ્યારે કન્ઝ્યુમ કરો છો કોઈ પણ સોશિયલ મીડિયા, ત્યારે તમે એક પ્રોડક્ટ છો એમનામાં.
0: યસ,
1: તમને એમણે, કારણ કે એ કંઈ તમારી સેવા નથી કરી રહ્યા,
0: તમારો
1: ઉપયોગ કરી રહ્યા છે અને એ રીતે પૈસા કમાઈ રહ્યા છે. તમે સરસ વાત કરી કે ભાઈ તમારે 1-to-1 કનેક્ટ થવું જોઈએ.
0: સ્ટ્રોંગ રેગ્યુલેશન સર બધી રીતે જરૂરી છે,
1: બધી રીતે
0: સોશિયલ મીડિયામાં છે કે ઇમોશનલ રેગ્યુલેશનમાં સ્ટ્રોંગ રેગ્યુલેશન, કે તમારે રેગ્યુલેટ થઈને વર્ક કરવું પડે છે અને એના માટે તમે પોતાને અસ્તિત્વનું પોતાનું જે એક્ઝિસ્ટ પણું છે એને ઇમ્પોર્ટન્સ આપો. લોકો જુએ છે, લાઈક કરે છે કે સોશિયલ મીડિયામાં તમને ઇટ ઇઝ ઓકે 1 અવર્સ 2 અવર્સ, પણ 24 કલાક તમે કન્ટિન્યુઅસ આમાં રહેશો તો એનાથી સાઈડ ઇફેક્ટ થવાની જ છે.
1: બરાબર છે. તો હવે રોલ આવે છે કુટુંબનો,
0: એટલે
1: ધારો કે અત્યારે તો મોટાભાગના બધા ન્યુક્લિયર ફેમિલીઝ છે, તો પેરેન્ટ્સનો રોલ આમાં ખૂબ અગત્યનો થઈ જાય છે. કેવો રોલ એમનો હોવો જોઈએ, તમને શું લાગે છે કે એઝ અ સાયકોલોજીસ્ટ તમે કેવી રીતે એમને કહો, કે એટલે કેવી રીતે આપણે સૂચન કરી શકીએ કે ફેમિલીએ કેવી રીતે, પેરેન્ટ્સે કેવી રીતે ફેમિલીમાં બિહેવ કરવું જોઈએ?
0: પેરેન્ટ્સનું ગાઈડન્સ બહુ જરૂરી છે. પેરેન્ટ્સ પોતે પણ અત્યારે હાલની તારીખમાં જોઈએ તો કોઈ પણ એજ એવી નથી જે સોશિયલ મીડિયાનો યુઝ નથી કરતા, પણ જે પણ એપનો યુઝ કરે છે જે, તો એ લોકોએ સ્પેશિયલ જોવું જોઈએ કે ટર્મ્સ એન્ડ કન્ડિશન કઈ છે, આ એપથી બાળકોને કેવી રીતે નુકસાન જઈ રહ્યું છે, અને સાથે સાથે એ લોકોએ પ્રોપર કોમ્યુનિકેશન કરીને બાળકોને સમજાવવું જોઈએ. માં સ્ટ્રિક્ટનેસ કે મોબાઈલ યુઝ નથી કરવાનો, લઈ લેવાનો અથવા તો ચાઇલ્ડ લોક મૂકી દે છે, આ બધું કર્યા સિવાય એમને ક્લિયરી કે બેટા આ વસ્તુનો આ રીતે યુઝ થશે તો તમને વધારે ફાયદો થશે. તો પેરેન્ટ્સનું જે ગાઈડન્સ છે અને જે પ્રોપર કાઉન્સેલિંગ કરવી છે એ બાળકોને પેરેન્ટ્સ થ્રુ વધારે સારી મળવી જોઈએ. એમના પ્રોફેસર છે, એમનાથી જે મોટા છે, જે ઘણી બધી વખતે ફેક ન્યૂઝ એવા હોય છે અથવા ઘણી બધી એપ એવી છે કે જે મિસયુઝ કરતી હોય છે, એના લીધે સાયબર હમણાં બહુ ફેલાઈ રહ્યું છે કે સાયબર ક્રાઇમ છે, કે જે ડિજિટલ માર્કેટિંગમાં પૈસાનું પણ લાઈક કે જતું રહે છે, પૈસા તમારો ખાલી ઓટીપી આપો અને આ બધા બેડ ન્યૂઝ અને ઘણું બધું, ઘણા બધા XYZ માં એક સ્ટુડન્ટ છે અને ઓનલાઈન વર્ક ચાલુ કર્યું હતું અને એને કીધું હતું કે સારી એવી સેલરી મળશે, એન્ડ ઓફ ધ 30માં ડેટ આવી એ દિવસે જે એપ જતી રહી એ હવે કરે શું. તો તમારે જાણવું જરૂરી છે કે કઈ કંપની, કેમ કે તમારો ડેટા બહુ જ હવે ક્યાંય પ્રાઇવેટ નથી. તમે એવું વિચારો કે મારો મોબાઈલ નંબર છે, કેમ કે ઓનલાઈન તમે એમેઝોનથી મંગાવો છો, ઓનલાઈન તમે ઘણું બધું જમવાનું મંગાવો છો, ઘણી બધી વસ્તુ, તો તમારી ઓટીપી ને તમારી જે ડિટેલ છે બહાર જઈ રહી છે. એટલે તમારે પ્રોપર જાણવું જરૂરી છે કે કઈ રીતે કઈ એપનો યુઝ કરવો. એમાં પેરેન્ટ્સનો રોલ બહુ જ ઇમ્પોર્ટન્સ છે, કેમ પેરેન્ટ્સ ઓછો યુઝ કરશે તો બાળકો ઓટોમેટિક ઓછો યુઝ કરશે.
1: હમણાં એક મિત્ર સાથે વાત થઈ તો એણે સરસ કીધું કે અમે આખો દિવસ તો બધા બિઝી હોય, એટલે એને બે ટીનેજર બાળકો છે અને એ પેરેન્ટ્સ, તો એ દેર ઇન દેર 50s, બરાબર 45-50ની વચ્ચેના છે. તો એમણે કીધું કે રાતનું જે જમવાનું છે 8 વાગે જમી લઈએ, પછી અમે કારણ કે આખો દિવસ તો સાથે ના હોઈએ એટલે અમે ભેગા થઈને પછી અમે તાસ ખેલીએ છીએ, પત્તા રમીએ છીએ, અને એમાં એ જે કંઈ બધાના અનુકૂળ હોય એ પ્રકારની ગેમ રમે છે એ લોકો. કનેક્ટ થવાનો આ પણ એક રસ્તો છે કે જેમાં તમે ફેમિલી સાથે કનેક્ટેડ રહો છો. અને આમાં કશું વધારે કશું કરવાની જરૂર નથી, ધારો કે તમે એક જ 1/2 કલાક માટે પણ સાથે છો,
0: યસ,
1: તો એ બધી વસ્તુઓ જે છે
0: ફેમિલી અટેચમેન્ટ,
1: ઇમોશનલ અટેચમેન્ટ, તમારી પર્સનાલિટી, તમે એકબીજા સાથે કોમ્યુનિકેટ કરો છો, તમારી લેંગ્વેજ છે, તમારા ભાવ છે, એ પણ કોમ્યુનિકેટ થાય છે. તો મને લાગે છે કે આ એક સારો પ્રયોગ છે જે જેના વિશે લોકોએ વિચાર્યું.
0: રાત્રે સુતી વખતે મોબાઈલને બંધ કરીને મૂકી દેવો જોઈએ, જ્યારે જમો છો ત્યારે 2-5 મિનિટ એકબીજા ફેમિલીને ટાઈમ આપવો જોઈએ. મોર્નિંગ ટુ નાઇટ સુધી તમે કોઈ એવી ડેવલપ કરવી છે તમારી સ્કિલ કે, તો તમે એના ઉપર વર્ક કરો. સોશિયલ મીડિયામાં ઘણી બધી ઇન્ફોર્મેશન સારી પણ છે, પણ એ કેટલી જરૂરી છે એને તમે પ્રાયોરિટી આપી અને પછી તમારી પર્સનલ લાઈફને, પોતાની સેલ્ફને ઇમ્પ્રૂવ કરવા માટે, એના જે પણ સ્કિલ ડેવલપ કરવી છે એના માટે વર્ક કરવું બહુ જરૂરી.
1: બિલકુલ મેડમ, એક સવાલ એવો થાય, તમે આ કીધું કે ઘણું બધું ડિજિટલી

0: અવેલેબલ છે અને બધા એક્સપોઝ પણ છે એમાં, કે જ્યાં આગળ તમને ખબર પડે છે કે અહીંયા આટલી આટલી ઇન્ફોર્મેશન મળે છે. પણ બધી ઇન્ફોર્મેશનની જરૂર નથી મારે, મારે એ વિવેક રાખવાની જરૂર છે કે મારે કઈ માહિતી અને કેમ લેવી છે. એ એક વિવેક હોય, તમે એક સાયકોલોજીસ્ટ તરીકે શું કહો કે એ વિવેક કેટલો જરૂરી?
1: બહુ જ જરૂરી. સ્ટ્રોંગર રેગ્યુલેશન સર, સેલ્ફ રેગ્યુલેશન, સ્ટ્રોંગર રેગ્યુલેશન, ઇમોશનલ રેગ્યુલેશન બહુ જરૂરી છે. તમારે, તમને બધી જ માહિતી ગૂગલ આપી રહ્યું છે, પણ બધી જ માહિતી તમારે લેવી જરૂરી નથી. જેમ કે તમે રેડિયોનું કરો છો, તો તમારી ઇમ્પોર્ટન્સ મેઇન એ રહે છે કે તમે એવી એપ યુઝ કરો કે જેમાં આ ઇન્ફોર્મેશન તમને વધારે જરૂરી છે. હું સાયકોલોજીસ્ટ છું, તો મારી સાયકોલોજી રિલેટેડ જેટલી પણ એપ છે મને ખબર છે, તો એને યુઝ કરવાથી મને બેનિફિટ થશે, મારું ડેવલપમેન્ટ વધારે સારું થશે. તો તમારી જે જરૂરી છે એ એપ યુઝ કરો. તમે પહેલાં કરે છે, હું કરું છું એવું નહીં, તમને કેટલું ઇમ્પોર્ટન્સ છે. અને રેગ્યુલેટ કરવું બહુ જરૂરી છે. કોઈ પણ વસ્તુ, જમવાથી માંડીને ઊંઘવાથી માંડીને જેટલી પણ ઇમ્પોર્ટન્સ મેટર્સ છે, એમાં રેગ્યુલેશન જરૂરી છે. 7 કલાકની ઊંઘ જરૂરી છે, કેમકે એ રેગ્યુલેશનવાળી વાત છે. જમવામાં 2 ટાઈમ બેસીને શાંતિથી જમવું એ જરૂરી, તો એ રેગ્યુલેશનની વાત છે. એવું ડિજિટલ, એમાં પણ રેગ્યુલેશન કેવી રીતે થઈ શકે? તો સેલ્ફને પહેલાં તમારે ઇમ્પ્રૂવ કરવી પડે, અને તમારે એક્સપ્લોર થવું છે તો સેલ્ફને એક્સપ્લોર કરો. આ ડિજિટલ લોકો છે કે જે તમને પૈસાથી ખરીદી રહ્યા છે, અધરવાઇઝ એમને ઇમ્પ્રૂવ કરવા માટે તમારો યુઝ થઈ રહ્યો છે, તો તમને આઈડિયા.

0: એ હોવો જોઈએ. મેન્ટલ હેલ્થ જેટલી જરૂરી છે ફિઝિકલ હેલ્થ એટલી જરૂરી છે. ટાઈમસર ઊંઘવું જરૂરી છે, તો એના માટે મોબાઈલ વધારે યુઝ થશે કે ડિજિટલ જે તમે એપનો યુઝ કરો છો, તમે ઊંઘ પૂરી મળવાની જ નથી. એટલે તમારું ફિઝિકલ ને મેન્ટલી તમને હેલ્થ બગડવાની જ છે. તો સૌથી પહેલાં જરૂરી છે કે તમારી હેલ્થ કેટલી જરૂરી છે. ફિઝિકલ લો કે મેન્ટલી લો કે ઇમોશનલી લો કે સોસાયટી લો, બધું જ આવી જાય છે. એટલે ફિઝિકલ, મેન્ટલી, ઇમોશનલી અને સોશિયલી કનેક્ટ કરવું બધું જ જરૂરી છે. તો તમારી સેલ્ફને ઇમ્પ્રૂવ કરો.
1: બિલકુલ. હવે આપણે છેલ્લે વાત કરીએ ડિજિટલ ડિટોક્સની, કે ધારો કે કોઈ એક વ્યક્તિ વધારે પડતા ઉપયોગથી સોશિયલ મીડિયાના હેરાન થઈ રહી છે, તો તમે એને શું સલાહ આપો કે કેવી રીતે એટલે ડિટોક્સ માટે, એટલે એમાંથી એની જે ખરાબ અસરો છે એને દૂર કરવા માટે એને કેવા કેવા પગલાં લેવા જોઈએ? એક સાયકોલોજીસ્ટ તરીકે તમે એને શું સલાહ આપો?
0: સર, મેં પહેલાં પણ કીધું ને હજુ પણ કહું છું કે અતિની કોઈ ગતિ નથી. તમે કંઈ પણ વસ્તુ વધારે કરશો ને એની સાઈડ ઇફેક્ટ થવાની જ છે. ફૂડ લો, ઊંઘ પૂરી ના લો કે વધારે લો, તો પણ સાઈડ ઇફેક્ટ તો થવાની છે. તો ડિજિટલ માર્કેટની સૌથી પહેલાં તો એને સમજવું જોઈએ કે મારા માટે કેટલું ઇમ્પોર્ટન્સ છે. એને પોતાની સેલ્ફને પ્રાયોરિટી આપવી જોઈએ કે મને આ ડિટોક્સ કરવું જરૂરી કેમ લાગ્યું, મેં એટલો તો કેમ યુઝ કર્યો ને એનાથી મને બેનિફિટ શું થયું. બેનિફિટ નથી એ કોઈ પણ વસ્તુનો યુઝ ના કરવો જોઈએ. એટલે સૌથી પહેલાં તો ઇમ્પોર્ટન્સ છે સેલ્ફને આપે. સેલ્ફથી અવેર થઈ ગયા છે, એમને આઈડિયા આવી ગયો છે સોશિયલ મીડિયા મને નુકસાન કરી રહ્યું છે, તો એ 10 કલાક યુઝ કરતા હોય તો 10 થી ડાયરેક્ટ 1 કલાક તો નહીં જ આવી શકે. તો 10 કલાકથી પછી 8 કલાક ઉપર આવે, 8 થી 7 આવે, 7 થી 5 આવે, 5 થી 4 આવે, 4 થી 2 આવે. એમ ધીમે ધીમે ધીમે ડેવલપ થશે. 21 ડેઝનો એક પ્રોગ્રામ મૂકવો પડશે. 21 ડેઝનો જે પ્રોગ્રામ મૂકે છે એમાં ધીમે ધીમે ટાઈમ મેનેજ કરવો પડશે, અને જે પ્રાયોરિટી છે એની સેલ્ફની એને ઇમ્પોર્ટન્સ આપે. 21 ડેઝ એ વસ્તુ કરશે ને કે 10 કલાકમાંથી 9 કલાક, 8 કલાક, 7 કલાક, 6 કલાક, 5 કલાક, 4 કલાક, તો 21 ડેઝ પછી એનું બ્રેને એક્સેપ્ટ કરવાનું ચાલુ
1: કરે. એને એક ધીરે ધીરે એને જેમ સફળતા મળતી જશે કે 2 કલાક, 3 કલાક, 4 કલાક એમ વધારતો ગયો, તો એક કોન્ફિડન્સ એને એ પણ આવશે કે હું આઈ કેન ડુ ઇટ, હું કરી શકીશ.
0: યસ. અને સૌથી વધારે ઇમ્પોર્ટન્સ છે એની મેન્ટલ હેલ્થ. ડિટોક્સ કરવાની જરૂર પડી છે એટલે એની મેન્ટલ હેલ્થને ક્યાંક ને ક્યાંક નુકસાન થયેલું જ છે. એમાં સ્ટ્રેસ આવે છે કે ટેન્શન આવે છે કે એન્ઝાયટી આવે છે. એક વસ્તુ સુધી તમે પહોંચે છો અને ડિટોક્સ કરવું છે. ફૂડને પણ કહો કે તમારું ઓવરવેઇટ થઈ ગયું છે, હવે તમારે ઉતારવું છે, તો એના માટે તમારે એક્સરસાઇઝ કરવી પડશે, માઇન્ડફુલનેસ કરવું પડશે, એના માટે ફૂડ કંટ્રોલ કરવો પડશે. સેમ કન્ડિશન છે સોશિયલ મીડિયાની, કે તમારે જે પણ વસ્તુ વધ્યું છે અને ઓછું કરવું છે, તો જેમ વધ્યું હતું એ જોવાનું, એનું ટ્રિગર કયું હતું, એને પોઝિટિવ બેઝ કયા છે, એને એને એ ટાઈમ ક્યાં યુઝ કરવો. હવે 10 કલાક યુઝ કરો છો, 10 કલાકમાં તમે બહાર નથી નીકળ્યા, તો બહાર નીકળો, 1 કલાકનું વોક રાખો, 1 કલાકને સોસાયટી.

0: ને આવકારું છું. નમસ્કાર.
1: નમસ્કાર, મારું નામ માનસી મેરિયા છે. મારી ઉંમર 22 વર્ષ છે અને છેલ્લા 15 વર્ષથી હું લોકગીતો અને ભજનો ગાઉં છું અને હું અમદાવાદથી આવું છું.
0: લોકગીતો અને ભજનો આપણે વાત કરીએ અને ખાસ અમારે તો જે તમારું ગીત સૌને ગમતેલું છે. થોડા સમય પહેલાં ઇન્સ્ટાગ્રામ ઉપર આપે જે રીલ મૂકી હતી, ઝીલશે નહીં ધરતી મારી એકલતાનો ભારો, જાગરે માલણવાળું ગીત જે લોકોને ખૂબ ગમ્યું હતું, એ જો ગીત તમે અહીંથી પ્રસ્તુત કરો અને અમારા શ્રોતાજનો જે સાંભળી રહ્યા છે રેડિયો રાજકોટ એને સંભળાવો તો ખૂબ મજા પડશે. માટે આપના કંઠેથી એ ગીત આપને ગમતેલું અને સૌને ગમતેલું.

અરે ગ્રેટ, મેરુ અને મલણની તો આખી ગજબ સ્ટોરી છે. જો એ કહેવા બેસીએ તો ઘણો લાંબો સમય જાય, પણ આ બધાની વચ્ચે મારે કશું બોલ્યા વગર તમને સાંભળવા છે, બધાને તમને સાંભળવા છે. માટે આપના અવાજમાં દિવાળીબેન ભીલ જેવી એક આખી ફીલ રહેલી છે. તો એવું જ એક સરસ મજાનું એમના મુખે ગવાયેલું જે ગીત છે, જે લોકોને ખૂબ લોકચાહના એમનાથી એમને મળી હતી, મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે, જો એક આપે સંભળાવો તો ખૂબ મજા પડશે.

હવે વીરાનો ભાવ આવે ત્યારે બે ત્રણ પાત્રો હંમેશા સામે આવી જતા હોય છે. એક છે રાધા, કૃષ્ણ અને મીરા. તો એક એવો જ ભાવ છે આખે આખો કે હું તો કાગળિયા લખી લખી થાકી, કાનુડા તારા મનમાં નથી. જો એક આપ સંભળાવશો તો મજા આવશે.

હવે આટલી સરસ મજાની બધી પ્રસ્તુતિઓ થઈ છે, તો કોઈ એક અંતે આપને ગમતી પ્રસ્તુતિ અને કદાચ છંદ સાથે આપણે આજને આ કલાકાર

એકદમ મજા પડી ગઈ તમારું આખો આ સેશન છે એવું જે અમને લાગે છે કે હજી સાંભળ્યા જ કરીએ. જે પણ લોકો અત્યારે રેડિયો પર સાંભળે છે એમને પણ એવું થશે કે હજુ પણ સાંભળીએ, પણ આપની જેટલી પણ પ્રસ્તુતિ રહી એકદમ મસ્ત રહી. ખરેખર માં સરસ્વતીનો આપ પર હાથ છે અને આ હાથ સદાય આપ પર રહે એવી ભાવનાઓ સાથે 89.6 FM રેડિયો રાજકોટ વતી આપનો ખૂબ ખૂબ આભાર. અને ભવિષ્યમાં આમ જ આપ મોટામાં મોટા સ્ટેજ ઉપર ગાઓ અને સતત પ્રગતિ કરતા રહો એવી શુભકામનાઓ સાથે વન્સ અગેન થેન્ક યુ સો મચ માનસી ફોર જોઈનિંગ અસ. તમે ક્યાંય ન જતા, તમે સાંભળતા રહેજો 89.6 FM રેડિયો રાજકોટ, રાજકોટનું પોતાનું એકમાત્ર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. તો બસ આજ માટે આટલું જ. હું છું આપનો પ્રિયાંક, ફરી મળીશું આવતીકાલે આવી જ મસ્ત મજાની વાતો સાથે, ગીતો સાથે. ત્યાં સુધી બધા સ્વસ્થ રહેજો, મસ્ત રહેજો, મજાના રહેજો અને હસતા રહેજો. સાંભળતા રહેજો મિડ મોર્નિંગ મીઠાસ વિથ આરજે પ્રિયાંક, ઓનલી ઓન 89.6 FM રેડિયો રાજકોટ, રાજકોટનું પોતાનું એકમાત્ર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. હવે રાજકોટ બોલશે, દુનિયા સાંભળશે. થેન્ક યુ સો મચ એવરીવન, આવજો.

રાજકોટ. તો આશા છે કે આપને આ કાર્યક્રમ ગમ્યો હશે. આવા જ કોઈ રસપ્રદ કાર્યક્રમ સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. આભાર.

નમસ્કાર મિત્રો, રેડિયો પાલનપુરમાં હું ડોક્ટર ભાવેશ પંડ્યા એક નવી વાર્તા સાથે. આજના આપણા વાર્તાનું મુખ્ય કેરેક્ટર છે ભોગીલાલ. ગામના યુવાન ભોગીલાલ, ધનસુરાના ભોગીલાલ, શિક્ષક ભોગીલાલ, મૂળ વતન સાબરકાંઠા, પણ નોકરી અર્થે ધનસુરા સ્થાયી છે. અરે આમ તો ભોગીલાલ નો પરિવાર એટલે ગામમાં પૂછાય પાંચમાં પૂછાય. ગામનું મુખી પદ એમના બાપાના હાથમાં. ગામનો કોઈ પણ ગોરો અંગ્રેજ આવે મુખી ના કરે જાય. આમ નાનપણથી ભોગીલાલ નું અંગ્રેજી પણ સારું, અને અંગ્રેજી સાથે આઠમી ચોપડી ભણ્યા પછી આ ભોગીલાલને અંગ્રેજ સરકારે શિક્ષક તરીકેની નોકરી આપી. ધનસુરામાં કોઈ એક ગામમાં શિક્ષક તરીકે ભોગીલાલ જોડાયા. આ તો બ્રાહ્મણનો જીવ, શિક્ષકનો જીવ, ગામડાનો જીવ. ગામના બાળકોને ભેગા કર્યા, શાળા શરૂ કરી, ભણાવવાનું શરૂ કર્યું. નથી મકાન, નથી બેસવાની વ્યવસ્થા. ગામના કોઈ એક મંદિરના ઓટલે શાળા શરૂ થઈ. ધીરે ધીરે ભોગીલાલની શાળાની સંખ્યા વધવા લાગી. પાંચ છોકરાઓથી શરૂ કરેલી આ શાળાએ બે વર્ષમાં લગભગ 40-45 છોકરાઓની હાજરી કરી. સમય બદલાયો, અધિકારી બદલાયા. એક અંગ્રેજ અધિકારી થોમસ, જેમણે આ શાળાની મુલાકાત લીધી. અંગ્રેજ અધિકારીએ જ્યારે શાળાની મુલાકાત લીધી ત્યારે બાળકો શિક્ષણ કાર્ય કરી રહ્યા હતા. કેટલાક બાળકો ચિત્ર દોરી રહ્યા હતા, કેટલાક બાળકો લખી રહ્યા હતા, કેટલાક બાળકો સાથે ભોગીલાલ જાતે શિક્ષણ કાર્ય કરાવી રહ્યા હતા. થોમસ સાહેબની એન્ટ્રી થઈ છે એવું તો ભોગીલાલને ખબર જ નથી. તેઓ વિદ્યાર્થીઓ સાથે કામ કરવામાં વ્યસ્ત છે અને તેઓ વિદ્યાર્થીઓ સાથે કામ કરી રહ્યા છે. ઓચિંતા આવનાર અધિકારી થોમસ પાસે આવ્યા. એમને એકદમ પાસે ઉભેલા જોઈ ભોગીલાલે એમને સન્માન આપ્યું. નમસ્તે કરી ભોગીલાલ ઉભા થયા. થોમસે ભોગીલાલ શું કામ કરી રહ્યા હતા, જે વિદ્યાર્થીઓ સાથે કામ કરી રહ્યા હતા એમની ચકાસણી કરી, અન્ય વિદ્યાર્થીઓનું કામ જોયું, શાળાની સ્વચ્છતા જોઈ, શાળાના કાગળ પત્રકો જોયા અને પૂછ્યું કે ભોગીલાલ આ શાળા કેટલા દિવસથી ચાલે છે. સાહેબ સામે થોડી વાર જોઈ ભોગીલાલે કહ્યું કે સાહેબ મને નોકરી મળી ત્યારથી આ શાળા ચાલે છે, પણ શાળા માત્ર શાળાની મંજૂરી મળી છે, એનું મકાન કે એની બીજી કોઈ વ્યવસ્થા નથી. અમે ગામના મંદિરમાં શાળામાં બેસીને બાળકોને ભણાવીએ છીએ. ઓહો, આટલી સરસ શાળા, આટલા સરસ શિક્ષક અને ભણાવવા માટેની શાળા નથી. આવેલા થોમસ સરે તુરંત જ શાળાને તાત્કાલિક એક ઓરડાની વ્યવસ્થા થાય તે પ્રમાણેની સૂચનાઓ આપી. ગામવાળાને તો મજા મજા, ભોગીલાલ તો ખુશ ખુશ, છોકરા તો રાજી રાજી. થોડોક સમય પસાર થયો અને શાળાનું મકાન તૈયાર થઈ ગયું. હવે તો ભોગીલાલમાં પણ જુસ્સો વધ્યો હતો. કહેવાય ને કે નવું મકાન જોઈને શાળાના વિદ્યાર્થીઓની સંખ્યા પણ 50 ને પાર પહોંચી હતી. આ તરફ ફરીથી સમય બદલાયો. 2-1 વર્ષ થયા હશે અને શિક્ષણના અધિકારીની બદલી થઈ, અને ચુસ્ત અંગ્રેજ, પાકો અંગ્રેજ, માત્ર ને માત્ર પોતાના દેશ ઇંગ્લેન્ડને વફાદારી માટે શોષણ કરનારો આ અંગ્રેજ અધિકારી, જેણે એક શિક્ષકની મુલાકાત લેવાને બદલે એક દેશપ્રેમી તરીકે ભોગીલાલને જોયા,

0: શાળાની સ્વચ્છતા સારી, શાળાના વિદ્યાર્થીઓ સ્વચ્છ થઈને આવેલા, શાળાના શિક્ષક પણ હાજર, શિક્ષક વિદ્યાર્થીઓ સાથે એકાત્મતાથી કામ કરતા હતા, શિક્ષકે વિદ્યાર્થીઓને ખૂબ બધું શીખવ્યું હતું, એમની શારીરિક ક્ષમતા પણ વધારે હતી, તેમની સર્જનાત્મકતા પણ તેમણે જોઈ, પણ ખાદીનો જબ્બો અને ધોતિયુ પહેરેલા ભોગીલાલ કોઈ રીતે આ નવો અધિકારી સહન કરી શકતો ન હતો. શાળામાં બધું જ સારું, તો પછી શા માટે આ માણસ, અંગ્રેજ સરકારનો માણસ, અંગ્રેજ સરકારની નોકરી કરતો માણસ શા માટે ખાદીના કપડાં પહેરે? શ્રોતા મિત્રો, એ વખતે સ્વદેશીની ચળવળ ચાલુ હતી. ભોગીલાલ સ્વદેશીના આંદોલન સાથે જોડાયેલા હતા અને આ આંદોલનના ભાગરૂપે અમે એમના ગામમાં યુવાનોને અને શાળામાં વિદ્યાર્થીઓને શરીરના કસરત કરાવતા હતા, શરીરને ખડતલ બનાવતા હતા અને દેશપ્રેમની વાતો કરતા હતા. આવા ભોગીલાલને જોઈને આ નવા અંગ્રેજ અમલદારને થયું કે ધોતી તો નહીં જ પહેરવા દો અને ખાદીની તો ક્યારે નહીં. દિવસ દરમિયાન જોયેલા કામના અંતે ભોગીલાલે સાહેબના આગળ એમની વિઝિટ બુક ભરી. વિઝિટ બુક ભરવા માટે વિનંતી કરતા એમની આગળ રજૂ કરી. સાહેબે વિઝિટ બુકમાં બધું જ સારું લખ્યું, શાળાનું વાતાવરણ સારું, શાળાના વિદ્યાર્થીઓ શૈક્ષણિક રીતે યોગ્ય, શિક્ષકના પ્રયત્નો સારા, શાળાની સ્વચ્છતા સારી, સર્જનાત્મકતા વિદ્યાર્થીઓમાં ઉત્તમ પ્રકારની, પણ સાથે સાથે લખ્યું કે આ ભોગીલાલને જો શિક્ષક તરીકે નોકરી કરવી હોય તો જબ્બો લેગો પહેરી, જબ્બો ધોતી પહેરીને આવવું નહીં. આ કારણસર ભોગીલાલને ખૂબ માઠું લાગ્યું. ભોગીલાલે એ સમયે સ્પષ્ટ શબ્દોમાં આવનાર અધિકારીને કહી દીધું કે જબ્બો લેગો હોય કે જબ્બો ધોતી, હું ખાદીનો પહેરું છું અને ખાદીનો પહેરીશ, કારણ કે હું સ્વદેશીમાં માનું છું, હું ગાંધી બાપુના વિચારોમાં માનું છું. અંગ્રેજ અધિકારીએ મૌખિક સૂચના આપી કે થોડાક દિવસ પછી હું ફરીથી તમારી શાળાની મુલાકાત લઈશ અને જો એ વખતે તમે ખાદીના વસ્ત્રો પહેરેલા હશે, જો આ ધોતી પહેરેલી હશે, જબ્બો પહેરેલો હશે અને ખાદીનો હશે તો હું તમને નોકરીમાંથી બરખાસ્ત કરીશ. સમગ્ર ગામમાં પૂછાતો પરિવાર ધનસુરા, મેઘરજ, માલપુર, મોડાસા, પાંડરવાળા, બાયડ, ઈલોલ, સમગ્ર પ્રદેશમાં પૂછાતા આ ભોગીલાલ મુખી, એમને નોકરીની જરૂર જ નહોતી, એમની જોડે જમીનદારી એટલી હતી. દેશ સેવા માટે, વિદ્યાર્થીઓને ઘડતર માટે, નાની ઉંમરથી દેશપ્રેમ કરા ઉભો કરવા માટે તેમણે આ નોકરી સ્વીકારી. થયું એવું કે એક અઠવાડિયા પછી ફરીથી પેલો નવો ગોરો અધિકારી એ શાળાની મુલાકાત લે છે. ભોગીલાલ એ જ શબ્દો કહ્યા કે તમે આજે પણ ધોતી પહેરી છે, આજે પણ જબ્બો પહેર્યો છે અને એ પણ ખાદીના, આજ પછી તમારે નોકરી કરવાની નથી, કારણ કે ખાદી એ અંગ્રેજ સરકાર સામેની લડત છે, ખાદી એ તમારી દેશને આઝાદ કરાવવા માટેની લડત છે અને આ કારણે કોઈ પણ સંજોગોમાં હું તમને ખાદીના વસ્ત્રો સાથે શિક્ષકની નોકરીમાં જોઈ શકીશ નહીં. ત્યારે કહેવાય છે કે ભોગીલાલે એ જ સમયે ઊભા ઊભા હાથો હાથ લખેલું રાજીનામું આપી દીધું અને એમને બાળકોને કહ્યું કે બાળકો, ખાદી આપણા દેશની છે, હું ખાદી પહેરું છું, એટલા માટે મને આ નોકરીમાંથી કાઢવામાં આવ્યો છે, આવતીકાલથી હું નોકરી આવીશ નહીં. આટલું જ સાંભળતા બધા જ વિદ્યાર્થીઓ, એક સાથે 50 વિદ્યાર્થીઓ ઊભા થઈ ગયા અને એમણે ભોગીલાલના પાછળ ચાલવાનું શરૂ કર્યું અને જે પહેલા મંદિરમાં શાળા ચાલતી હતી એ જગ્યાએ સરકારી મકાન ખાલી પડી રહ્યું અને વર્ષો સુધી એ અંગ્રેજ અધિકારી રહ્યા ત્યાં સુધી ભોગીલાલે શાળા ચલાવી. આવા અનેક ક્રાંતિવીરો, અનેક દેશપ્રેમીઓ આપણે યાદ કરીશું અને એવી વ્યક્તિઓને યાદ કરીશું જેમણે રાષ્ટ્રના ઘડતર માટે, રાષ્ટ્રના વિકાસ માટે, રાષ્ટ્ર માટે કશું કર્યું છે, ખાસ કર્યું છે અને એમનું જીવન એક ઉપદેશ આપી જાય છે. ત્યારે રેડિયો પાલનપુર સાંભળતા રહો.
1: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ, એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા

0: માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર આપણી સભામાં, બાળ સભામાં.
1: હેલો પાલનપુર, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું આરજે જ્યોતિ ફરી આવી છું એક નવી વાર્તા સાથે. મિત્રો, હોદ્દો એ જવાબદારી સાથે લઈને આવે છે. હવે જેમ જેમ આપણો હોદ્દો ઊંચો થાય તે રીતે આપણે ખરેખર કેવી રીતે વર્તન કરવું જોઈએ કે જે આપણા બધા જ લોકોને મદદરૂપ થઈ શકાય, તો આજે આપણે વાત કરીશું એક અલગ કિસ્સાની. ભારતના નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ એમની સરકારી ગાડીમાં દિલ્હીના જાહેર માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા. ગાડીની બારીમાંથી જ્યારે તેમણે બહાર જોઈ રહ્યા હતા ત્યારે એ સરદારનું ધ્યાન રસ્તા પર ચાલીને જતા એક રહદારી પર પડ્યું. તેમને ચહેરો જાણીતો લાગ્યો એટલે એમણે ડ્રાઈવરને કહ્યું કે ગાડી સાઈડમાં ઊભી રાખો. રસ્તા પરથી પસાર થયેલ વ્યક્તિ વર્ષો પહેલા બારડોલીમાં પોસ્ટ માસ્ટર તરીકે કામ કરતા હતા. બારડોલી સત્યાગ્રહ વખતે તેમણે સરદારની ઓળખાણ થઈ હતી. સરદાર એ વ્યક્તિની કાર્યનિષ્ઠાથી ખૂબ પ્રભાવિત હતા. વર્ષો પછી સરદાર એક સામાન્ય પોસ્ટ માસ્ટરને ઓળખી ગયા અને સાદ પાડીને તેમણે નજીક બોલાવ્યા. પોસ્ટ માસ્ટર નજીક આવ્યા અને ગાડીમાં સરદારને જોયા એટલે એ તો આશ્ચર્યચકિત થઈ ગયા. આટલા મોટા માણસે મને બોલાવ્યું? આ વિચારમાં ખોવાયેલા પોસ્ટ માસ્ટરને સરદારે પૂછ્યું, કેમ દિલ્હી આવ્યા છો? પોસ્ટ માસ્ટરે કહ્યું કે હું રજા મૂકીને દિલ્હી જોવા આવ્યો છું, ફરવા આવ્યો છું. સરદારે બીજો સવાલ પૂછ્યો, ક્યાં રોકાયા છો? પોસ્ટ માસ્ટરે કહ્યું, એક નાની હોટલમાં રોકાયો છું. સરદારે કહ્યું, મને તમારી કાર્યનિષ્ઠાની અને તમારી પ્રામાણિકતાની ખબર છે, તમને હોટલ ના પોષાય. તમારો સામાન લઈ અને મારે બંગલે આવી જજો. તમારે મારા મહેમાન બનીને મારા ત્યાં જ રોકાવાનું છે. પોસ્ટ માસ્ટર તો બિચારો સરદારના પ્રેમને જોઈ અને ગળગળો થઈ ગયો અને એ ત્યાં એમના ઘરે પહોંચી ગયો. રાત્રે જમતી વખતે સરદારે એમની સાથે ઘણી વાતો કરી. વાત વાતમાં પોસ્ટ માસ્ટરે કહ્યું કે હું હમણાં બનાસકાંઠામાં નોકરી કરું છું. પાકિસ્તાનની સરહદ ત્યાંથી સાવ નજીક છે, પણ ત્યાં કોઈ પોલીસ ચોકી કે પોલીસ પહેરો છે જ નહીં અને ઘૂસણખોરો માટે તો સાવ રીડા ઘર જેવું છે. સરદારે એ વખતે તેમને કોઈ જવાબ ન આપ્યો. થોડા દિવસ સુધી પોસ્ટ માસ્ટર સરદારના મહેમાન બનીને રહ્યા અને દિલ્હી ફરીને જ્યારે એ પોતાની નોકરી પર પાછા ફર્યા ત્યારે પાકિસ્તાનની સરહદ પર પોલીસનો પહેરો જોઈ અને સરદારની માનવતાનો અને એની સાથે સાથે સરદારની મહાનતાનો પણ પરિચય તેમને થયો. આ પોસ્ટ માસ્ટર જીવ્યા ત્યાં સુધી બધાને સરદારની મહાનતા અને તેમની માનવતાની વાતો કરતા રહ્યા. ગમે તેટલા ઊંચા પદ પર પહોંચ્યા પછી પણ સામાન્ય માણસ સાથેના સંબંધને ન ભૂલવો જોઈએ. આકાશને આંબ્યા પછી પણ જેના પગ ધરતી પર રહે છે તે માણસ જ લોકોના હૃદય પર રાજ કરે છે અને તેમના અવસાન બાદ પણ તે લોકોના હૃદયમાં જીવિત રહે છે. સરદાર કહેતા હતા, સુંદર વસ્ત્રોથી માણસ શોભતો નથી, પરંતુ સુંદર આચરણ એ જ માણસની સાચી શોભા છે. આપનો દિવસ ખુશ રહે, મંગલમય રહે એવી આરજે જ્યોતિની શુભકામનાઓ. ખુશ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો 90.4 FM.

0: રેડિયો પાલનપુર, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું આરજી જ્યોતિ. આજે આપણે વાત કરીશું ગેરસમજણની. ઘણી વખત તમે એવું જોયું હશે કે તમે સામેવાળા માણસને બતાવો કંઈક ઓર અને એ સમજે કંઈક ઓર. તમે આંગળી અલગ જગ્યાએ ચીંધી હોય અને એની નજર કંઈક અલગ જગ્યાએ પડે. એક ખેડૂત હતો, એણે પોતાના કૂતરાને ખૂબ સારી તાલીમ આપી. સેની તાલીમ? પાણી પર ચાલતા કરવાની તાલીમ. એ કૂતરું પાણી પર ચાલતા શીખી ગયું. હવે ખેડૂતે વિચાર્યું, મારા કૂતરાની આ અનોખી આવડતને ચાલને દુનિયા સમક્ષ ઉજાગર કરું. એણે પોતાના મિત્રને કહ્યું કે તું તારો વિડીયો કેમેરો લઈ અને મારા ઘરે આવ, મારે તને મારા કૂતરાની એક વિશેષતા બતાવી છે અને તારે એનું શૂટિંગ કરવાનું છે. પેલા મિત્રએ પોતાનો વિડીયો કેમેરો લઈ અને એ ખેડૂતના ઘરે આવ્યો.
1: નમસ્કાર, હું છું આરજે નરેશ અને આજે આપણે સાથે જોડાઈ છે જીડી મોદી કોલેજ ઓફ આર્ટ્સની MSM3ની વિદ્યાર્થીઓ, જેમાં છે જોડાલ મિત્તલ, રાઠોડ બિનલ, પ્રજાપતિ રશ્મિ, રાઠોડ ક્રીઝી, સોલંકી રીતુ અને વાલેરા આરતી. તેઓ ઝવેરચંદ મેઘાણીના લોક સાહિત્ય વિશે વાતો કરશે. તો ચલો શરૂ કરીએ.
2: કેમ છો પાલનપુર? તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
3: ગટમાં ગોળા થનગને ને આતમ વિંજે પાંખ, અણદીઠેલી બોમ્બ પર યૌવન માંડે આંખ, જેવી પંક્તિથી યુવાનોમાં સાહસિક અને જોમભર્યા મિજાજને રજૂ કરે છે. હૃદયમાં રહેલા અદમ્ય ઉત્સાહ અને આત્મવિશ્વાસને દર્શાવે છે એવી પંક્તિ આપનાર ઝવેરચંદ મેઘાણીને મારા સચ્ચત નમન.
1: તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4.

0: એફએમ અને જવરજન મેઘાણીનો જન્મ ક્યાં થયો હતો તેના વિશે પણ જાણીએ આપણે.
1: તેમનો જન્મ 28 ઓગસ્ટ 1896 રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં જન્મેલા મેઘાણી વણિક પરિવારના સંતાન હતા. પિતા કાળીદાસ બ્રિટિશ કાઠિયાવાડ એજન્સીમાં ફોજદાર તરીકે ફરજ બજાવતા હતા. તેમની માતાનું નામ ધોળીબાઈ હતું. પિતાની નોકરી બદલાતી હોવાથી મેઘાણી પરિવાર સૌરાષ્ટ્રના અનેક સ્થળોએ વસવાટ કરતો રહ્યો, જેના કારણે મેઘાણીજીએને બાળપણથી જ વિવિધ સંસ્કૃતિઓનો પરિચય મળ્યો.
0: તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM અને ઝવેરચંદ મેઘાણીએ કઈ કઈ જગ્યાએ અભ્યાસ કર્યો છે તો તેના વિશે પણ જાણીએ.
2: રાજકોટમાં અભ્યાસની શરૂઆત કરીને તેમણે અમરેલી, જૂનાગઢ, ભાવનગરમાં શિક્ષણ પૂર્ણ કર્યું. અભ્યાસકાળમાં જ સ્વદેશી ચળવળ, આર્ય સમાજના સંસ્કાર બીજ પોતાના જીવનમાં વાવી દીધા, જે આગળ જઈને તેમણે સાહિત્ય સર્જનમાં લોકચેતનામાં ઝીલાય છે. ઈસવીસન 1912-1916 દરમિયાન ભાવનગરની શામળદાસ આર્ટ્સ કોલેજમાં સંસ્કૃત અને અંગ્રેજી વિષય સાથે સ્નાતકની પદવી મેળવી. ઝવેરચંદ મેઘાણી એમએનો અભ્યાસ અધૂરો રાખીને કલકત્તામાં જીવનલાલ એન્ડ કંપનીની પેઢીમાં નોકરી સ્વીકારી, જ્યાં તેમને બંગાળી ભાષા અને કવિ રવિન્દ્રનાથ ટાગોરનો પરિચય મળ્યો. આ પ્રેરણાથી તેમણે અનેક બંગાળી ગીતોનું અને ગુજરાતીનું ભાષાંતર અને ભાવાનુવાદ કરીને રવિન્દ્ર વીણા નામે કાવ્ય સંગ્રહ રચ્યો, જે તેમને સાહિત્યિક પાત્રતાનો અમૂલ્ય ખજાનો છે.
0: તમે સાંભળો છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર 90.4 FM. અને ઝવેરચંદ મેઘાણીનો એક બીજો પણ પ્રસંગ છે, તો ચાલો સાંભળીએ આ પ્રસંગ.
1: હા, રવિન્દ્રનાથ ટાગોર સાથેનો મને એક બીજો પ્રસંગ યાદ આવે છે. રવિન્દ્રનાથ ટાગોર વર્ષ 1890 વર્ષા ઋતુથી પ્રેરિત થઈને નવવર્ષા નામનું એક સુંદર બંગાળી ગીત લખ્યું હતું. તેના શબ્દો મોન મોર મેઘેર સોંગે. કલકત્તામાં નોકરી દરમિયાનના આ બંગાળી ગીતોનો ગુજરાતીમાં ભાવાનુવાદ કર્યા કે તે મૂળ રચના જેવું જ અમર થઈ ગયું, જેના શબ્દો છે મન મોરબની થનગાટ કરે. સૌરાષ્ટ્રના લોકડાળમાં ગવાયેલું પોતાનું જ ગીત સાંભળી રવિન્દ્રનાથ ટાગોર મંત્રમુગ્ધ થઈ ગયા. કવિવર રવિન્દ્રનાથ ટાગોરના નિમંત્રણથી મેઘાણી શાંતિનિકેતન ગયા. ત્યાં તેમણે પોતાના ખુલતા અને બુલંદ અવાજે કવિવરની હાજરીમાં આ ગીત ગાઈ સંભળાવ્યું. મેઘાણીજીના મુખેથી ડાયરાની શૈલીમાં ગીતો અને કથાઓ સાંભળીને ટાગોર એટલા પ્રભાવિત થયા કે તેમણે કહ્યું, મારે તમારા સૌરાષ્ટ્રના મુલકમાં આવવું છે, મને ત્યાં લઈ જશો ને. મેઘાણીએ ટાગોરની અનેક વાર્તાઓ અને નાટકોનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. વતનનો આકર્ષક સાદ સાંભળીને સૌરાષ્ટ્ર પરત આવ્યા.
0: તમે સાંભળ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર 90.4 FM. અને આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ ઝવેરચંદ મેઘાણીની, તો એમના એક પ્રસંગ વિશે વાત કરીએ. ચાલો,
3: રાજકોટ ખાતે યોજાયેલા હિંદચારણ સંમેલન બાદ લીમડી સ્ટેટના રાજકવિ અને વિદ્વાનચારણ સાક્ષર શંકરદાસજીએ ઝવેરચંદ મેઘાણીની પ્રશંસા કરતાં કહ્યું કે હવે તો કળજુગ પૂરેપૂરો આવ્યું, કારણ કે વાણિયાનો દીકરો એવી રીતે સાહિત્યનું મહત્ત્વ સમજાવી રહ્યો હતો કે મોટાભાગના ચારણ વિદ્વાનો મંત્રમુગ્ન બનીને સાંભળતા જ રહ્યો. શંકરદાસજીએ ઉમેર્યું કે સામાન્ય રીતે વાણીઓ પાસે તો લોકો હિસાબ લખવા કે અથવા કાગળપત્ર વાંચવા જાય છે, પરંતુ અહીં મેઘાણી સૌને મંત્રમુગ્ન કરી દીધા. આ પ્રશંસાનો મેઘાણીએ ખૂબ જ વિમળતાથી જવાબ આપ્યો, હું તો ચારણનો ટપાલી છું બાપુ, એક ઠેકાણેથી ટપાલ બીજે ઠેકાણે વેચતો ફરું છું, મારું પોતાનું તો આમાં કાંઈ જ નથી. તેમના આ જવાબમાં લોક સાહિત્ય માટેનો ઊંડો અભ્યાસ અને સાથે જ સાદગી ભરેલું વ્યક્તિત્વ સ્પષ્ટ ઝળકતું.
0: તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર 90.4 FM. આજે આપણે ઝવેરચંદ મેઘાણીની વાત કરી રહ્યા છીએ. તો ઝવેરચંદ મેઘાણીએ કઈ કઈ સાહિત્ય સર્જન કર્યું છે એના વિશે પણ આપણે થોડી માહિતી મેળવીએ.
2: ઝવેરચંદ મેઘાણીનું પ્રદાન કવિતા, નવલકથા, નવલિકા, નાટક, લોકકથા, લોકગીત, સંશોધન અને વિવેચન ક્ષેત્રે તેમને અમૂલ્ય પ્રદાન છે. સોરઠીધરાને પોતાના શબ્દોથી જગમવનાર ઝવેરચંદ મેઘાણી આજે પણ લોક હૃદયમાં તારલા સમા જળહળે છે.
0: તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM અને અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ઝવેરચંદ મેઘાણીની, તો ચલો સાંભળીએ તેમના વિશે.
4: હા, તેમના યુગવંતના કાવ્ય સંગ્રહનું એક ગીત મને બહુ ગમે છે. એ એક શૌર્ય ગીત છે. તેના શબ્દો છે, હું રાજ મને લાગ્યો કસુંબીનો રંગ.
1: હા, તો તમે અમને સંભળાવો ને.
4: જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ માના ધોળા.

0: તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM, સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર 90.4 FM. અને ચલો હવે સાંભળીએ ઝવેરચંદ મેઘાણી કઈ કઈ કવિતાઓ લખી છે, તો તેના વિશે પણ ચલો જાણીએ.
1: ઝવેરચંદ મેઘાણી કવિતા ક્ષેત્રે પણ વિશેષ પ્રદાન છે. તેમનો કાવ્ય સંગ્રહ એકતારો, કિલ્લોલ, બાપુના પારણા, યુગવંદના જેવા કાવ્ય સંગ્રહ આપ્યા છે.
0: તમે સાંભળ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM, સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર 90.4 FM.
2: ઝવેરચંદ મેઘાણીના યુગવંદના કાવ્યમાંથી એક કાવ્ય મેં સાંભળ્યું છે. કાવ્ય શેની આવ્યા, અમે ખેતરથી, વાડીઓથી, જંગલની જાડીઓથી, સાગરથી, ગિરિવરથી સુઈ સાથે આવ્યા. અમે કટકનું પુનિત તાજ પહેરી શિર પર આજે પીડિત દલિતોનું રાજ રચવાને આવ્યા. અમે જુગ જુગ કરેલા કંગાળ ભાગી નકરોના આધાર દેતા ડગલે એકતાલે ધરી પર આવ્યા. અમે નૂતન શક્તિને બા નૂતન શ્રદ્ધાનું ગાન ગાત ખુલ્લી જબાને નવલા સૂર્ય આવ્યા. દેખ દેખ ઉરે અંધકાશ એની આવ્યા.
0: તમે સાંભળ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM, સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર 90.4 FM. અને એમને કોઈ બીજી નવલકથાઓ પણ લખી છે, તો ચલો એમના વિશે પણ જાણીએ.
1: તેમને નવલકથા ક્ષેત્રે પણ વિશિષ્ટ પ્રદાન છે. તેમની નવલકથા અપરાધી, તુલસી ક્યારો, ગુજરાતનો જય, બેડેલા દ્વાર, રા ગંગા જળિયો, વ્ય વિશાળ, તેમાં સોરડ તારા વહેતા પાણી એ ઝવેરચંદ મેઘાણી દ્વારા લખાયેલી સૌરાષ્ટ્રના સામાજિક અને ગ્રામીણ જીવનને આલેખતી એક અમર અને પ્રખ્યાત સામાજિક નવલકથા છે. તેમજ વસુંધરાના દવાલા, વાલા દવાલા વગેરે તેમની નવલકથા ક્ષેત્રે પ્રદાન છે.
0: તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર.

0: 90.4 FM આજે આપણે વાત કરી રહ્યા છીએ ઝવેરચંદ મેઘાણીની. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. રેડિયો પાલનપુર 90.4 FM.
1: તેમણે જીવન ચરિત્ર ક્ષેત્રે પણ સરસ એવું પ્રદાન કરેલું છે. માણસાઈના દીવા એ ઝવેરચંદ મેઘાણીના સૌથી વધુ જાણીતી અને પ્રેરણાદાયી ચરિત્ર કથા છે. આ પુસ્તકમાં મહાત્મા ગાંધીના નિકટના અનુયાયી

0: નું જ્વલવંત દર્શાવે છે. 100 સંતો, અકબર ની યાદ માં 5 ના પંખીડા, દયાનંદ સરસ્વતી વગેરે જેવા તેમને જીવન ચરિત્રો પણ આપ્યા છે.
1: તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. રેડિયો પાલનપુર 90.4 FM. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. રેડિયો પાલનપુર 90.4 FM.
2: ઝવેરચંદ મેઘાણી નવલિકા ક્ષેત્રે પણ વિશેષ પ્રદાન કર્યું છે. કુરબાનીની કથાઓ, જેલ ઓફિસની બારી, મેઘાણીની નવલિકાઓ નું વિશેષ પ્રદાન કર્યું છે. તેમજ તેમને નાટક ક્ષેત્રે પણ ખૂબ જ પ્રદાન કર્યું છે. રાજા રાણી, રાણો પ્રતાપ, શાહજહા જેવા નાટકો આપ્યા છે. તેમને લોક સાહિત્યમાં પણ વિશેષ પ્રદાન છે.
3: હા, એમને કોઈ નવલિકાઓ પણ લખી હશે.
2: હા,
3: તો કઈ કઈ?
2: કુરબાનીની કથાઓ, જેલ ઓફિસની બારી, મેઘાણીની નવલિકાઓ
3: અને કોઈ નાટકો પણ.
2: હા, રાજા રાણી, રાણો પ્રતાપ, શાહજહા જેવા નાટકો તેમણે આપ્યા છે.
1: તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. રેડિયો પાલનપુર 90.4 FM.
0: સંત સુરોને સત્યોને દીધી જેણે વાણી, અરે પાળિયાએ જીવતા કર્યા, ધન્ય છે મેઘાણી. લોક સાહિત્યને ચિરંજીવ કરનાર, પાળિયાએ જીવતા કરનાર, સામાન્ય લોકોની અસામાન્ય વાતો વિશાળ પ્રમાણમાં સુજ્ઞ સમાજ સમક્ષ લઈ આવનાર સૌપ્રથમ હતા એ મેઘાણી.
1: વ્યસ્ત રહો, મસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM. અને એમની કોઈ લોક કથાઓ ખરા, એના વિશે પણ આપણે જાણીએ.
2: કંકાવટી, ડોશીમાની વાતો, દાદાજીની વાતો, રંગ છે બારોટ, સોરઠી બહાર વટિયા જેવી તેમને લોકકથાઓ આપી છે.
3: અને લોકગીતો પણ લખ્યા હશે તો ને?
2: હા, તેમને એક લોકગીતની એક પંક્તિ હું બોલું.
3: હા બોલો ને.
2: 14 ચારણ કન્યા, છેલ છબીલી ચારણ કન્યા. તેમને લોકગીતમાં ચુંદડી, ગુર્જર લગ્ન ગીતો, રઢિયાળી રાત, સોરઠિયા દુહા, હારલડા જેવા લોકગીતો આપ્યા છે.
0: હા, તેમણે લોક સાહિત્ય સંશોધન વિવેચનમાં પણ સરસ એવું પ્રદાન આપ્યું છે. ચારણો અને ચારણી સાહિત્ય, છેલ્લું પ્રયાણ, લોક સાહિત્યનું સમાલોચન,
2: જીવતા કરનાર સામાન્ય લોકોની અસામાન્ય વાર્તા વિશાળ પ્રમાણમાં સૂક્ષ્મ સમાજ સમક્ષ લઈ આવનાર સૌ પ્રથમ મેઘાણી હતા. સૌરાષ્ટ્રના ગામડે ગામડે ફરીને તેમણે અનેક એવા વિસ્તારોને મૂક્યા છે જ્યાં કોઈ સર્જક કે સામાન્ય માણસ પહોંચી શકે ન શકે. પરંતુ માતૃભાષા અને સંસ્કૃતિના ચાહક એવા ઝવેરચંદ મેઘાણીએ આ પ્રદેશમાં ફરી ફરીને લોકોના લોકહૈયે ઘડાયેલું, છુપાયેલું લોક સાહિત્ય ગુજરાતની પ્રજા સમક્ષ ખુલ્લું મૂક્યું. તેમણે લોકગીતો અને લોકવાર્તા બંને ક્ષેત્રે વિપુલ સંશોધન કાર્ય કર્યું. તેમાંની એક પંક્તિ હું બોલીશ. આભમાં ઉગેલ ચાંદલોને જીજાબાઈને આવ્યા બાળ રે.
1: તમે સાંભળો છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. રેડિયો પાલનપુર 90.4 FM. અને ચાલો, એમનો એક બીજો પણ પ્રસંગ છે, તે પણ ચાલો સાંભળીએ.
4: હા, મને તેમનો એક બીજો પ્રસંગ યાદ આવે છે. લોક સાહિત્યની શોધમાં મેઘાણીજી પોરબંદરના બગવદર ગામે ગયા. આખો દિવસ રખડ્યા પછી પણ કોઈ લોકવાર્તા કે લોકગીત ન મળ્યું ત્યારે તેઓ મેરાણી સ્ત્રીઓના કંઠે લોકગીતો સાંભળવા માંગતા હતા. પરંતુ કોઈ સ્ત્રી અજાણ્યા પુરુષ સામે ગાવા તૈયાર નહોતી. ત્યારે તેમને ડેલીબેન મળે છે અને તેઓ પોણી રાત સુધી ગાતા રહ્યા અને મેઘાણીજી દીવાના અજવાળે તે લખતા રહ્યા. પરિણામે આપણે રઢિયાળી રાત જેવો અમૂલ્ય લોકગીત સંગ્રહ મળ્યો. આ સંગ્રહ વિશે મેઘાણી પોતાની ડાયરીમાં લખે છે કે તે રાત હું ક્યારેય નહીં ભૂલું.
5: હા, તેમના સંપાદિત કરેલા લોકગીતના રઢિયાળી રાત સંગ્રહમાંથી મને એક લોકગીત ખૂબ પ્રિય છે.
0: હા, તો તમે એની થોડી લાઈન સંભળાવશો?
5: હા, જરૂરથી.

0: તમે સાંભળ્યો છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. રેડિયો પાલનપુર 90.4 FM.
1: આજે પણ જ્યારે નવરાત્રીમાં ગરબા ગવાય છે અથવા લગ્ન પ્રસંગે ફટાણા ગવાય છે ત્યારે તેમાં અજાણતા પણ રઢિયાળી રાતમાં સંગ્રહિત થયેલા ગીતો હોય છે. ઝવેરચંદ મેઘાણી દ્વારા સંપાદિત કરાયેલા લોકગીતોમાંથી આદિત્ય ગઢવી જેવા મોટા ગજાના કલાકારોની વાણીમાં આજે પણ તેના લોકગીતો ચિરંજીવ છે. મેઘાણી લીમડાની નીચે બેસી અહેવાલ, વાર્તા, કવિતા વગેરે જેવા સાહિત્ય સ્વરૂપોમાં તેઓ લખે છે. પરંતુ એક બુધવારે પહેલું પાનું કોરું ઢાકોર હતું, કોઈ સમાચાર નહીં, કોઈ લેખ નહીં, તો હવે કરવું શું? ત્યારે મેઘાણી મનમાં એકાએક વિચાર આવે છે. ગાંધીજી ગુણમેજી પરિષદમાં જવા આજે મુંબઈથી જહાજમાં રવાના થઈ રહ્યા હતા. કવિના ચિત્તમાં આ દુખી ગાંધી આવ્યા અને એક પછી એક પંક્તિ રચાતી ગઈ અને જગ પ્રસિદ્ધિ પામતી પામી. તેના શબ્દો હતા, છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ, સાગર પીનારા અંજલી નવ ઢોળજો બાપુ. મારી અને ગાંધીજી આ વિશે કહે છે, મારી સ્થિતિનું આમાં જે વર્ણન થયું છે એ તદ્દન સાચું છે. આ કાવ્યથી જ ગાંધીજીએ પ્રભાવિત થઈ અને એમને રાષ્ટ્રીય શાયર નામનું બિરુદ આપ્યું. એવા રાષ્ટ્રીય શાયર યુગધર કવિ ઝવેરચંદ મેઘાણી એ આ ભૌતિક દુનિયામાંથી વિદાય લીધી, પણ ગુજરાતની ધરતીનો આ અમર લોકગાયક સદાય હૃદયમાં જીવંત રહેશે. તેમના અવસાન બાદ ઉમાશંકર જોશી કહે છે, ગુજરાતનો લોક સાહિત્યનો એક કસુંબલ રંગ આથમી ગયો, સૌરાષ્ટ્રની રસદાર વહાવનારો ભગીરથ સદાને માટે પોઢી ગયો.
2: શબ્દોમાં ગુજરાતની સુગંધ, હૈયામાં દેશનો પ્રેમ, લોકગીતોમાં જીવંત રાખ્યો ગુજરાતનો નેમ. મેઘાણીના આ શબ્દો આજે પણ ગુંજે છે ગગનમાં, એટલે જ અમર છે મેઘાણી દરેક ગુજરાતી મનમાં. જય જય ગરવી ગુજરાત. આભાર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
0: તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. આ શો તમને કેવું લાગ્યું તેના વિશેના પ્રતિભાવને રેડિયો પાલનપુર 90.4 FM ના વોટ્સએપ નંબર 9512966888 પર મોકલી આપો, અથવા અમારા ઇન્સ્ટા અને ફેસબુક પર પણ તમે કમેન્ટ કરી શકો છો. તો આવજો.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો.

શહેરની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેરનો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

શહેરનો અવાજ એટલે 91.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

94 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું શૂન્ય છું પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર 95-12-99-66-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો, તમને મોકલાવી શકો છો અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95 12 99 66 88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેરની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેરનો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

શહેરનો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એક

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-99-66-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

સંબંધોની કેટલી બધી વાતો સોશિયલ મીડિયા ઉપર ફરતી હોય છે, સ્ટેટસ પર મુકાય છે, અને એમાં પણ પ્રેમ, સાત્વિક અને શુદ્ધ પ્રેમની વાત હોય તો માં યાદ આવે. તમારા અંગત સ્વાર્થ અને તમને આનંદ આપનારા પ્રેમની વાત હોય તો તમારા પ્રિયતમની કે પ્રેયસીની વાત આવે. ક્યારેક દિવસની અંદર સમગ્ર આખા તમારા જીવનકાળમાં આપણે આપણા અસ્તિત્વને ભૂસી નાખનારા અને જન્મ આપનારા એવા ઈશ્વરની વાત કરીએ તો પણ પ્રેમ તો છળક છે, તો પણ પ્રેમ તો છળકે છે. અને ક્યારેક જેમ અત્યારે આપણને રાષ્ટ્રીય પર્વ યાદ આવે એટલે આ માં ભો માં ધરા માટેનો પ્રેમ પણ આપણે છલકાવીએ છીએ. આ બધા જ પ્રેમમાં સાત્વિકતા હોય છે અને એ ક્ષણોમાં ખરેખર મનુષ્ય એક શુદ્ધ હોય છે, એનામાં રહેલી શક્તિ જે એનામાં આત્મસાત થતી હોય છે. પણ આ બધા પ્રેમમાં કંઈક તમારે મેળવવાનું છે. જુઓ ને, માને દીકરા પ્રત્યે પ્રેમ એટલે છે કે એની ઘડપણની લાઠી, ને દીકરાને મા પ્રત્યે પ્રેમ એટલે છે કે એના બાળપણની લાઠી છે. પિતા પુત્ર બધા માટે એવું આવે. રાષ્ટ્રપ્રેમ માટે એને આપણને આપ્યું છે, માં ધરા એ ભારતીય કંઈ આપ્યું છે એટલે આપણે આપવું છે. સામાજિક સોશિયલ ને રાજકારણની અંદર શુદ્ધતા અને સત્યતાના કોઈ નિયમો પાળીને આપણે આપણી વ્યક્તિત્વને ઉજાગર કરતા હોઈએ ત્યારે પણ સમાજમાંથી નામ મેળવવાની વાત હોય, પણ બીજાને કંઈ આપવાની વાત હોય ત્યારે એક જ સંબંધનો પ્રેમ આવે અને એ છે ભાઈ અને બહેનનો. આપવું છે, મેળવવાની બિલકુલ કોઈ વાત નથી, ભલે ને આપણે જોડી હોય, પરંતુ રક્ષા બહેનની ભાઈ કરે એ માટે રક્ષાસૂત્ર નથી. રક્ષાબંધનનું એ રક્ષાસૂત્ર બહેન ભાઈની એ સક્ષમતાને ટકાવી રાખે, એના જીવનને આ ધરા ઉપર એવા ઈશ્વર માટેની શક્તિ માટે એ એક નાનકડા સૂતરના તાતણામાં લાગણીઓ પરોવી અને શ્રદ્ધાથી સવારથી સાંજ સુધીની એ 24 કલાકની ક્ષણોમાં સતત ઈશ્વરનું નામ મૂકી અને ભાઈના નામનું રટણ કરે છે. આનાથી વધારે કયો પ્રેમ હોઈ શકે? આવા જ પ્રેમની આ રક્ષાબંધનના પર્વ પર આજના શોમાં આપણે વાતો માણીશું. બીજી ક્યાંય નહીં, તમારા હોસ્ટ

તમારા દોસ્ત આરજે એઆર ની સાથે રેડિયો પાલનપુર 90.4 એફએમ પર. સમય થયો છે ગીતનો, ગીત પછી આઈ વિલ બી બેક. 90.4 એફએમ સાથે ટ્યુન રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો.

તહેવારોના નામ એ પણ એની પાછળ નાનકડી પણ સત્ય હકીકત ઐતિહાસિક વાતોને ઉજાગર કરતા હોય છે. રક્ષાબંધન

પર્વને આપણે બળેવ પણ કહીએ છીએ. શા માટે બળેવ કહીએ છીએ? બળની વાત નથી, બિલકુલ નથી, પણ અપભ્રંશ થઈને બનેલો આ બળેવ શબ્દ, એની અંદર વાત આવે છે બલિરાજાની. બલિરાજાને લક્ષ્મીજીએ પણ રાખડી બાંધેલી, સૂતરની નારાસડીના એ પાતળા કાચા દોરાની તાકાત છે ને, એની અદ્ભુત વાત છે. અને એવી જ એ સૂતરના દોરાની વાત કુંતા માતાની પણ છે. કુંતા માતાએ પોતાના પુત્રો માટે પણ રાખડીઓ બાંધી છે. અને એટલે જ તો આપણે આપણા જીવનમાં પણ કોઈ પણ આપણને રાખડી એટલે કે રક્ષા સૂત્ર બાંધે તો આપણા માટે એ વ્યક્તિત્વની રક્ષા કરવા, આપણી જાતને સક્ષમ બનાવવી એ પણ એટલી જરૂરી બને છે. બળેવની વાત કરતો હતો. બલિરાજાને જે પ્રહલાદ નરસિંહ ભક્ત એમના વંશજ હતા અને એમના પોતાના અસ્તિત્વને યજ્ઞ અને તપથી એક રાક્ષસ કુળના વ્યક્તિત્વ પાસે આ ધરાવ પર સમગ્ર વિશ્વની અંદર બ્રહ્માંડમાં શક્તિઓ નતમસ્તક થવા લાગી ત્યારે દેવતાઓ ભયભીત થયા અને વિષ્ણુ ભગવાને વામન અવતાર ધારણ કરી ત્રણ ડગમાં જ્યારે ધરાને માપી ત્યારે બલિરાજાના ત્રીજું ડગ મસ્તક પર મૂકીને એમને પાતાળમાં કેદ કર્યા હતા. ત્યારે એમની સ્વતંત્રતા માટેની આ રક્ષા સૂત્રની વાત એ સમયે ઉજાગર થઈ હતી અને એટલે જ બળેવ તરીકે આ તહેવારને ઉજવવામાં આવે છે. દોસ્તો, સૂતરના તાંતણે નિયમોના આધીન થઈને સામાજિક, સાંસ્કૃતિક અને ઈશ્વરના ધાર્મિક આશીર્વાદ સમો આ તહેવાર છે. તો આવો માણીએ આ ગીત અને જોડાયેલા રહો રેડિયો પાલનપુર પર 90.4 FM પર.

જીવનમાં જ્યારે પણ ઘણા બધા મિત્રો સાથે વાતચીતનો દોર સંધાતો હોય અને ક્યારેક તમે શ્રોતા મિત્રો તમારી વાતોને મારી સાથે પહોંચાડો છો, ત્યારે કેટલીક વખતે સંબંધોના નાનકડા લાગણીભર્યા તંતુઓએ તમને જીવન જીવવાનું નવું જોમ આપ્યું ને, એ વાતની મને ખબર પડે છે. અને આવી જ વાત હોય છે પેલા મિલિટરી એટલે કે સરહદ ઉપર, જ્યારે સામી ગોળીએ દુશ્મનને વીંધી રહ્યા હોય અને પોતાની જાતને પોતાના જીવનને જોખમમાં મૂકી રહ્યા હોય, ત્યારે પણ એ સેનાનીઓ સતત પોતાના કલાઈ ઉપર બાંધેલા એ રક્ષા સૂત્રમાં વિશ્વાસ રાખે છે. અને એવું જ બ્રાહ્મણો પોતાના બ્રાહ્મણત્વને, પોતાના સતને, પોતાના તપને, પોતાના કર્મકાંડને પણ જનોઈ સ્વરૂપના રક્ષા સૂત્રમાં ગણે છે. તો દોસ્તો, આ તાંતણાઓથી બંધાયેલી રાખડી આજે ચાંદીમાં, પ્લેટિનમમાં કે પછી હવે તો એવા અવનવા સ્વરૂપમાં મળે છે, પણ આ બધી જ વાતોમાં મુખ્યત્વે વાત તો એટલી જ આવે છે કે કોઈક તમારી સુરક્ષા માટે તમે સક્ષમ બનો એ માટે તમારી કલાઈ ઉપર રક્ષા સૂત્ર બાંધે છે, એટલે કે રાખડી. રાખડી હાથથી બનાવેલી હોય, રાખડી મશીનની બનાવેલી હોય, એની ભાત હોય ને એમાં ભાઈ ને બહેનની ડિઝાઇન કઈ સિલેક્ટ કરવાની છે એ વાતની ચર્ચા ચર્ચી હોય. બધા જ આનંદના પ્રસંગો છે અને તમારા જીવનમાં પણ આ પ્રસંગો બનેલા હોઈ શકે. તો દોસ્તો, આવા પ્રસંગોને સતત આપણે માત્ર આ તહેવારને આ અઠવાડિયા પૂરતો નહીં, પરંતુ આવતા એપિસોડમાં પણ આપણે એની વાતો કરી શકીશું. જો તમે તમારી ભાઈ બહેનની લાગણીઓ કે આવી નાનકડી ઘટનાઓ જોડાયેલી હોય અને અમને મોકલી આપશો અમારા વોટ્સએપ નંબર 9512966688 પર, કે પછી ફેસબુક, ટ્વિટર કે ઇન્સ્ટાના અમારા આઈડી પર. તો દોસ્તો, ત્યાં સુધી સાંભળો આ ગીત. આવી જ વાતોની આપણે લાહણી કરીશું રેડિયો પાલનપુર પર.

અવારનવાર મને મોકો મળે ને ત્યારે દૂરના એવા નાનકડા સ્થળો કે જ્યાં કોઈકવાર મુલાકાત લેવાની ઈચ્છા થઈ જાય તેવું કોઈ મિત્રએ મને સજેસ્ટ કર્યું હોય ત્યારે હું પહોંચી જતો હોઉં. અને આવી જ એક નાનકડી વાત, એક ઘટનાને મારે તમારી સાથે વહેંચવાની છે. આ રક્ષાબંધનનો પર્વ આપણે સૌ ઉજવી રહ્યા છીએ ત્યારે નાનકડી વાત એટલા માટે છે કે એ ગામડાના ખેતરો ડુંગરાળ પ્રદેશ પર એક નાનકડી ઝૂંપડીમાં નાનકડો પરિવાર રહેતો. દાદા દાદી ને એમની પૌત્રી અને મને અનાયાસે એ પરિવાર સાથે ત્યાંથી નીકળતા મળવાનો મોકો મળી ગયો. મને વનરાજી ગમે અને શ્રાવણ મહિનાના એ દિવસોની અંદર ત્યાંથી નીકળતો હતો ને કોર્નર ઉપર એક નાનકડી મંદિરની દેરી દેખી. બાજુમાંથી વરસાદના કારણે ઝરણા વહી રહ્યા હતા અને મારા હૈયામાં પણ આનંદ એકદમ આમ ઉન્માદ સાથે આવી ગયો. ને મને થયું કે અહીંયા બેસી જાઉં, થોડા વિચારો કરી લઉં ને આ કુદરતના સાનિધ્યને માણી લઉં. ત્યાં માણવા માટે બેસી ગયો. થોડો સમય થયો, મને તરસ લાગી હતી. પાણી તો ખૂબ હતું પણ થોડું નીચેની તરફ હતું અને વરસાદના કારણે મને થોડું ડહોળું લાગતું હતું. આજુબાજુ નજર કરી, ડેરી હતી, એક નાનકડા મંદિર જેવી અને આજુબાજુ પથ્થરોનો ઓટલો બનાવેલો. ત્યાં સુધી પણ હું જઈ આવ્યો પણ ત્યાંય મને કોઈ પાત્ર કે એવું ન મળ્યું. હા, એ મંદિર હતું શિવજીનું. એની પર તાજા જ ફૂલો કોઈએ ચઢાવેલા હતા. આમ કહી શકાય કે રોજ પૂજા થતી હશે કે નહીં, ત્યાં કોઈ પૂજારી હશે કે નહીં એ વાતનો તો અણસાર નહોતો, પણ કોઈ પૂજા કરતું હતું. અને દૂર બે ત્રણ ટેકરીઓ પર મને ઝૂંપડીઓ જેવા નાના ઘર દેખાતા હતા, પરંતુ ત્યાંથી અહીંયા સુધી પહોંચી શકે મારો અવાજ કે કોઈ એવું લાગતું નહોતું. અને હું ત્યાં નાસીપાસ થઈને ઓટલે બેઠો અને પછી રહેવાયું નહીં કે નહીં, પાણી તો પીવું જ પડશે. અને આમ ઊભો થયો ત્યાં પાછળથી મને એક નાનકડી છોકરીનો અવાજ સંભળાયો અને મીઠા સ્વરમાં એને કહ્યું, શોધો છો કે કંઈ? અને મેં પાછળ જોયું. મેં કહ્યું, હા, પાણી પીવું છે. પાણી પીવા માટેનું પાત્ર પણ નથી, એટલે કે કંઈક વાસણ કે સાધન મળશે. અને હસી પડી. અરે, હું જ પીવડાવી દઉં તો તમને, લો આ લઈને આવી છું. અને પ્લાસ્ટિકની એક મોટી બોટલમાં પાણી ભરીને એ જાણે બકરીઓ ચરાવી રહી હતી અને એની પાસે હતું એ પાણી મને ધર્યું. વાત ક્યાં પહોંચે છે, શું છે અને રક્ષાબંધન સાથે કેવી રીતે જોડાયેલી છે એ તમને હું વહેંચીશ આ ગીત પછી. 90.4 FM રેડિયો પાલનપુર પર.

તો એને મને પાણી આપ્યું. આગળના જિંગલનું અનુસંધાન છે કે મને તરસ લાગી હતી, વનરાજી હતી, ઝરણું હતું, નાનકડી શિવજીની દેરી હતી અને ત્યાં એ છોકરી બકરીઓ ચરાવતી હતી ને એને મને પાણી આપ્યું હતું. પાણી પી લીધું અને પછી એ બકરીઓ ચરાવતા ચરાવતા સરસ મજાનું શિવજીનું ભજન ગાઈ રહી હતી. અને મેં એને કહ્યું, આ મંદિરની પૂજા કોણ કરે છે? આ ફૂલો બહુ સુંદર ચડાવ્યા છે. એ છોકરીએ કહ્યું કે હું જ કરું છું, અહીં તો કોઈ પૂજારી છે જ નહીં, પણ હા, મારો પરિવાર આ સામેની ટેકરી પર રહે છે, હું, મારા દાદા અને દાદી. મને થયું કે એના માતા પિતા વિશે પૂછું, પણ પછી એમ થયું કે એને સ્પષ્ટ કહ્યું છે કે એના દાદા દાદી પાસે રહે છે, તો કદાચ એના માતા પિતા નહીં હોય, અને શા માટે દુઃખની વહેંચણી કરવી? આ સુંદર મજાના સમય અને સિચ્યુએશનમાં આનંદ આવી રહ્યો છે એટલે. અને મેં મારા ખીજામાંથી ચોકલેટ્સ કાઢીને એક ચોકલેટનો ટુકડો એને આપ્યો. એને પહેલાં તો ના પાડી પણ પછી લઈ લીધી અને મારી પાસે થોડે દૂર પથ્થર પર બેઠી બેઠી એ ભજન ગાવા લાગી. ભજન આખું મેં સાંભળ્યું, ખૂબ જ મજા આવી ગઈ. સંગીત ન હતું પણ ઝરણાનું કલકલ અને વરસાદ પછીની સાંજમાં પવન સાથેના પાંદડાઓના ખડખડાટ વચ્ચે એ છોકરીના ગામડિયા રૂરલ અવાજમાં સુંદર મજાનું ભજન પૂરું થયું. અને મેં કહ્યું, અરે આ સુંદર મજાનું ભજન તો તે મને સંભળાવ્યું, પણ તને ખબર છે આજે તો રક્ષાબંધન છે. અને એકદમ ખુશીથી ઉછળી પડી અને કહ્યું, હા એટલે જ તો હું ભજન ગાઉં છું, મારા ભાઈને આ ભજનો જ ગમે છે.

મને હવે નવાઈ લાગી. એને કહ્યું હતું કે દાદા દાદી છે, એ પોતે છે, ત્રણ પરિવારના સભ્યો છે, તો આમાં ભાઈ ક્યાંથી આવ્યો? અને એને પછી મારી સામે જોઈને કહ્યું, લો તમને પણ નવાઈ લાગી ને, અરે આ નાનકડી દેરીમાં જે શિવજી છે ને એ મારા ભાઈ છે. બસ મેં મારા જીવનમાં સતત જ્યારે પણ હું આ બકરીઓ ચરાવવા અહીંયા આવું છું બાળપણથી, ત્યારથી એમને ભાઈ માન્યા છે. અને એટલે જ તો ખાસ આજે મેં આ મંદિરનો ફૂલોથી શણગાર કર્યો છે. કેટલી અદ્ભુત વાત હતી. મેં એમ પણ કહ્યું, તો તને કોઈ ભેટ મળે છે કે નહીં ભાઈ તરફથી? એને કહ્યું ને, જુઓ આ ચોકલેટ મળી કે નહીં એ ભાઈએ જ તો મોકલી છે. અને મને અદ્ભુત આનંદ થયો. વાતમાં સત્ય હતું કે નહીં પણ સત્ય માનવી પડે, કારણ કે હું અનાયાસે ત્યાં પહોંચ્યો અને ઈશ્વરનો પ્રતીક બનીને એને નાનકડું મોં મીઠું કરાવવાની પ્રવૃત્તિ, જે રક્ષાબંધનમાં બહુ ઇમ્પોર્ટન્સ ધરાવે છે ભાઈ બહેન માટેના સંબંધમાં, ત્યારે મારાથી થયેલી આ ક્રિયાએ પણ એના જીવનમાં કેટલો બધો આનંદ ભરી દીધો. હું ત્યાંથી નીકળી ગયો. સતત બીજી વખતે, ત્રીજી વખતે, ચોથી વખતે હું ત્યાંથી પસાર થાઉં ને ત્યારે ચોક્કસપણે એ છોકરીને મળવા માટેનો મોકો શોધતો આવું છું. એકાદ વાર મળી હતી, પણ હવે લાગે છે કે ત્યાંથી એ લોકો દૂર ગયા હશે. પણ રક્ષાબંધનની આવી વાતે જીવનમાં ઈશ્વરના સાતત્યને પણ મને શીખવાડી દીધું છે. આગળ પણ આવી વાતોથી આપણે આજના શો પર આનંદ ઉઠાવીશું. સમય થયો છે ગીતનો. 90.4 FM રેડિયો પાલનપુર પર મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો.

શ્રોતા મિત્રો, ગંભીર વાતો કરી, થોડી રાષ્ટ્રપ્રેમની, થોડી ધાર્મિક, થોડી આનંદની, બધી જ વાતો તો કરી લીધી, પણ હવે મૂળ ટેકનિકલ વાત પણ મારે તમારી સાથે વહેંચવી છે. તમને ખબર છે કે આખા વિશ્વની અંદર રાખડી બનાવવાનું જે કામ કરતા કારીગરો છે ને, એમની ગણતરીને એમનો સર્વે કરવામાં આવ્યો. એવું નથી કે માત્ર આપણે ત્યાં જ રાખડી બને છે, વિદેશોમાં પણ હિન્દુ સંસ્કૃતિ માટે અને બીજા કેટલાય ધર્મમાં આ રાખડી જેવા રક્ષાના બંધનો બનાવવા માટે, જેમાં આપણે કહી શકીએ કે રક્ષા પોટલી જૈનોમાં બને છે, આ બધી જે ક્રિયાવિધિ અથવા આ બધા રક્ષા સૂત્રો બનાવવાનું કામ જે કરે છે, એ કારીગરોનો મોટો એવો વર્ગ છે આપણા ભારતમાં, તો ખાસ કરીને કે ડિઝાઇનિંગ રાખડીઓ બનાવવાનો કારીગર વર્ગ એ મુસ્લિમ સંપ્રદાયમાંથી આવે છે. એમની પાસે આ કામ હોય છે, રાખડીનું સર્જન કરે છે અને પછી અહીંયા સુધી પહોંચે છે. રક્ષા પોટલીના પેલા નાનકડા લાલ રંગના કપડામાં જે પણ અંદર ભરીને તમને બાંધવામાં આવે ને, શ્રદ્ધાથી તમે વીર કે પછી કોઈ માતાજીના મંદિરોમાં પહેરો છો, એ રંગ અને એના વણાટનું કામ કરનારા પણ મુસ્લિમ વણકર સમુદાયના લોકો વધારે હોય છે. સમજી શકાય છે કે આપણા દેશમાં કેટલી વૈવિધ્યતા છે. એક સમુદાયના પર્વને ઉજવવા માટે બીજા સમુદાયના લોકો, જેમને કંઈ પણ સંબંધ નથી, એટલી જ પવિત્રતાથી એનું કામ કરે છે. અને એટલે જ ક્યારેક એવો સમય આવે છે કે જ્યારે આ સમુદાય વચ્ચેનો વિગ્રહ હોય ત્યારે પ્રશ્ન થાય છે કે શું ભૂલી જઈએ છીએ કે સામેવાળાના આનંદ અને ખુશી માટે તમે તમારો ત્યાગ કર્યો હતો, તો આજે એને છીનવવા માટે. અને એટલે જ તો દોસ્તો, સરહદો ઉપર, જેલમાં કે પછી વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ કે એવી ઘણી બધી જગ્યાઓ પર મુસ્લિમ, હિન્દુ, શીખ, ઈસાઈ, કોઈ પણ ધર્મના ભેદભાવ વિના રક્ષાબંધન પર્વને માત્ર ને માત્ર બહેન અને ભાઈ એકબીજા સાથેના પવિત્રતાના અને સુરક્ષાના શુભકામનાઓના તહેવાર તરીકે ઉજવે છે. અને તમને એ વાતનો આનંદ પણ થશે, અને કદાચ ખબર હોય, ન ખબર હોય તો આજે હું જણાવી દઉં છું કે આપણા માનનીય વડાપ્રધાન એમને પણ સૌથી પહેલી રાખડી બાંધવાનો શ્રેય સતત દર રક્ષાબંધન પર એમની પાકિસ્તાની બહેનને જાય છે. અને આજની વાત નથી, વર્ષોથી આ તહેવારમાં એ બહેનની રાખડી એ રૂબરૂ કે પછી ટપાલથી એમના સુધી પહોંચે છે. માત્ર મારે કહેવું એટલું જ હતું કે આ તહેવારની ઉજવણી સાત્વિકતાથી, શુદ્ધતાથી કરીએ કે ન કરીએ, પણ હંમેશા તહેવારોનું માન રાખતા શીખીએ. તો દોસ્તો, આવી કોઈ વાત તમારી આજુબાજુ હોય તો પણ અમને મોકલી આપો. 90.45 રેડિયો પાલનપુર પર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.
0: કોઈ પણ શુભ કાર્ય કરીએ, કોઈ પણ તહેવારની ઉજવણી કરીએ, ત્યારે જીવનમાં એક નાનકડું આમૂલ પરિવર્તન ઈચ્છતા હોઈએ છીએ. રક્ષાબંધનનો તહેવાર પણ એટલો સુંદર છે, ભેટ અને સોગાદો મળે છે, સુરક્ષા અને રક્ષાની વાતો હોય છે, પવિત્રતાની વાતો હોય છે, મીઠાઈઓની મિજબાની હોય છે, સામૂહિક મેળાવડાઓ પણ સર્જાતા હોય. મિલિટરીને સરહદ ઉપરથી પોલીસ, ફાયર અને આ સિવાય અત્યારની પરિસ્થિતિમાં 101, 181 અને 108ની ટીમના સભ્યોને પણ રક્ષા કરવા માટે બહેનો રાખડીઓ બાંધતી હોય છે. પણ દોસ્તો, આ બધી જ વાતોમાં મેં મૂળ વાત એ કરી કે જીવનમાં એક નાનકડો આજના તહેવારે પણ આપણે એક અમૂલ ચેન્જ લાવી શકીએ તો વધારે સુંદર ગણાશે. હાલની પરિસ્થિતિમાં સૌથી તાતી જરૂરિયાત છે એ વૃક્ષોની. આવો આપણે સૌ મળીને આ એક અભિયાન સ્વરૂપે આપણા જીવનમાં એક નાનકડો પ્રયોગ કરીએ. એક સાચા મિત્રની શોધ કરવા કરતા એક નાનકડા વૃક્ષને ઉછેરવાનો પ્રયાસ કરીએ. એની સાથે વાતચીત, એની સાથેનો એક કલાક

આપનો સમય અને એને માત્ર વાવીને નહીં પરંતુ એને ઉછેરીને આવતા વર્ષે રક્ષાબંધન ઉપર રાખડી બાંધવાનો સંકલ્પ લઈએ. હું તો આ પ્રયોગ અને આ અભિયાનમાં જોડાવાનો છું. આપ સૌ પણ જો ચોક્કસપણે મારી વાત સાથે સહમત હોવ તો આ રક્ષાબંધન પર્વ પર બહેન અને ભાઈની જોડી સ્વરૂપે એક વૃક્ષને વાવીએ, અને વાવીએ જ નહીં પરંતુ આવતી રક્ષાબંધને રાખડી એને બાંધી શકાય એ માટે એનો ઉછેર પણ કરીએ. જુઓ તો ખરા, આ જીવનમાં કુદરતના સાતત્યને અને સાનિધ્યને માણવાનો મોકો પણ લઈએ, અને તમારા હૃદયની વાતો કહેવા માટે એક એટલો સુંદર મજાનો મિત્ર પણ મળશે. ભાઈ બહેનના સંબંધનું પ્રતીક બનશે અને વર્ષો સુધી એ વૃક્ષ તમને આ યાદગીરી પણ આપશે કે જેને વાગોળતા તમારા હૃદયમાંથી હંમેશા નિરાશા જતી રહેશે અને પ્રસન્નતા છવાઈ જશે. તો કેવો રહ્યો આ વિચાર, એના પ્રતિભાવો પણ મોકલજો. સાથે સાથે તમે આ પ્રયોગ, આ અભિયાનને પણ જીવનમાં ઉતારીને એક નવો આયામ પણ શરૂ કરજો. ફરી મળીશું આવતા એપિસોડમાં આવી જ અવનવી ને સમુદાયની વાતો લઈને, કારણ કે અમે છીએ કમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર, અને સતત તમારા વિચારો અભિપ્રાયો અને સૂચનો આધારે તમારો અવાજ બનવાનો પ્રયાસ કરીએ છીએ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

94 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

हाय नमस्कार, दिस इज आरजे अंजलि। वेलकम टू माय शो सॉन्ग्स महफिल। हा, ગીતોનો એવો સફર જેમાં એવા ગીતોની વાતો થશે, એવા ગીતો આજે સાંભળવા મળશે જે ગીતો આ સમયની ધારામાં ક્યાં ખોવાઈ ગયા છે। હા, મૂવીઝ જ્યારે આવે છે ત્યારેના ગીતો બહુ ફેમસ થાય છે, પરંતુ જ્યારે મૂવીઝ ઓલ્ડ થઈ જાય છે એટલે કે સમયની એલે પાર પહોંચી જાય છે ત્યારે એના ગીતો પણ ક્યાંક ને ક્યાંક ભૂલાઈ જવાય છે। હા, ક્યાંક આપણે સાંભળી લઈએ છીએ, પરંતુ રોજિંદા જીવનમાં લાઈક વારંવાર સાંભળવા નથી મળતા, અને આવા જ ગીતો હું તમારી માટે લઈને એટલે શોધીને લઈને આવતી હોઉં છું। આજનો જે ફર્સ્ટ સોંગ છે એ કંઈક આવું છે। હા, મૂવી તમે સાંભળી હશે, મૂવીનું નામ છે અફલાતૂન, અને આ મૂવી એવું છે જેમાં અક્ષય કુમારના ડબલ રોલ આપણને જોવા મળે છે। મૂવી 1997માં રિલીઝ થયું હતું, જેમાં ઉર્મિલા માતોંડકર અને અક્ષય કુમારની જોડી જોવા મળે છે, પરંતુ

ટ્વિસ્ટ એ છે કે આમાં અક્ષય કુમારના ડબલ રોલ છે. યસ, મૂવી બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે અને એવું કહેવાય ને કે ડબલ રોલ છે એમાંથી એક સારો છે વ્યક્તિ અને એક વિલન બતાવ્યો છે. પરંતુ આ મૂવીમાં શું થાય છે ને કેવું થાય છે એ તો જોવાનું રહ્યું, કેમ કે જો તમને મોકો મળે તો આ મૂવી જરૂરથી જોજો. બટ આપણે વાત કરી રહ્યા છીએ સોંગની. આ સોંગ સાંભળીને તમને એક તો કંટાળો નહીં આવે, એના જે બીટ્સ છે એ સાંભળીને તમને બહુ મજા આવશે, અને સોંગના જે લિરિક્સ છે એ પણ ગજબ છે. યે ખબર છપવા તો અખબાર મેં, પોસ્ટર લગવા તો બજાર મેં. યસ યસ, અને આ સોંગની વાત ચાલી રહી છે તો ચાલો ને આ સોંગ આપણે સાંભળી જ લઈએ. લેટ્સ પ્લે અવર ફર્સ્ટ સોંગ. યે

હાય નમસ્કાર, વેલકમ અગેન. ધીસ ઇઝ આરજે અંજલિ અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલપુર. એમાં સોંગ્સ મહેફિલ મારો શો છે અને આપણે એવા એવા સોંગ્સ લઈને આવીએ છીએ જે ક્યાંક ને ક્યાંક ખોવાઈ ગયા છે. યસ, હવે હું જે સોંગ વિશે વાત કરવાની છું એ જે મૂવીનું છે, એ મૂવીનું નામ છે મેં ખેલાડી તું અનાડી. યસ, આ મૂવીનું ટાઇટલ સોંગ પણ બહુ મસ્ત છે, પરંતુ સાથે સાથે આમાં એક રોમેન્ટિક સોંગ છે અને એ સોંગ જ્યારે આવ્યું હતું ત્યારે એટલું હિટ ગયું હતું. એ સોંગનું નામ છે ચુરા કે દિલ મેરા ગુરિયા ચલી. યસ યસ, અને આ સોંગ તમે પણ અવારનવાર સાંભળ્યું હશે. ઘણા બધા એવા ડાન્સ કોમ્પિટિશનના શો ચાલતા હોય છે એમાં પણ અવારનવાર આપણે આ સોંગ સાંભળતા હોઈએ છીએ, પરંતુ રેડિયો પર આ સોંગ હું ફરીથી મૂકું છું તમારી માટે જેથી તમને પણ તમારા એ 90s જમાનો ફરી યાદ આવી જાય. 1994માં આ મૂવી રિલીઝ થયું હતું, જેમણે આ સોંગ ગાયું છે એટલે કે અલકા યાજ્ઞિક અને કુમાર શાનુ. આ બંનેની જોડીએ ઘણા બધા એવા સોંગ્સ છે જે સાથે ગાયા છે અને એ સોંગ્સ ઘણા હિટ પણ ગયા છે. મૂવીમાં જે હીરો અને હિરોઈન છે એટલે કે અક્ષય કુમાર એન્ડ શિલ્પા શેટ્ટી. યસ, અને બંનેની જોડી હોય એટલે સોંગ તો મસ્ત હોવાનું જ. તો ચાલો હવે આ સોંગની વાત થઈ ગઈ છે તો લેટ્સ પ્લે અવર સેકન્ડ સોંગ ચુરા કે દિલ મેરા ગોરિયા ચલી.

અગેન આપણે સાંભળી રહ્યા છીએ રેડિયો પાલનપુર 90.4 FM પર સોંગ્સ મહેફિલ. હવે થર્ડ જે સોંગની હું વાત કરવાની છું એ મૂવીનું નામ છે દિલ વિલ પ્યાર વ્યાર. યસ, એ નહીં દિલ વિલ પ્યાર વ્યાર મેં ક્યા જાનું રે, ના ના ના, આ એ સોંગ નથી, આ એ મૂવીનું નામ છે. અને મૂવી જે 2002માં રિલીઝ થયું હતું, આ એક રોમેન્સ અને મ્યુઝિકલ મૂવી છે. અને આ મૂવીમાં એક સુંદર સોંગ છે, સોંગનું નામ છે

યસ, અને આ સોંગ મેં ઘણા સમય પહેલાં સાંભળ્યું હતું, પરંતુ આજે તમારી માટે જ્યારે શોધતી હતી કે કયા એવા સોંગ્સ છે જે આપણે અવારનવાર હમણાં સાંભળતા નથી અથવા તો આપણને સાંભળવા મળતા નથી, એમાંનું એક આ સોંગ મને ગમ્યું. અને આ સોંગમાં જે હીરો છે એટલે કે માધવન, એન્ડ જે હિરોઈન છે એટલે કે નમ્રતા શિરોડકર. હવે આ જે સોંગ છે એ 2002 દિલ વિલ પ્યાર વ્યાર મૂવી રિલીઝ થયું એની સાથે જ રિલીઝ થયેલું. આમાં જે મ્યુઝિક ડાયરેક્ટર છે એટલે કે આર ડી બર્મન, અને જેમણે ગાયું છે લતા મંગેશકરજી. તો ચાલો હવે આ સોંગની વાત થઈ ગઈ છે તો ચાલો આજનું આ થર્ડ સોંગ પણ સાંભળી લઈએ. ક્યા જાનું સજન હોતી હૈ ક્યા ગમ કી શામ.

હેલો, હાય, નમસ્કાર, વેલકમ અગેન. હવે એ સોંગ લઈને આવી ગયું છું તમારી માટે જે તમે શ્યોર એક વાર તો સાંભળ્યું હશે. યસ, સોંગ છે મુકાલા મુકાબલા હોગા હો લેલા. યસ, હા, અને આ સોંગ એટલે કે આ સોંગ જ્યારે પણ સાંભળીએ આપણને પ્રભુ દેવાના એ સ્ટેપ્સ યાદ આવી જાય, ડાન્સ મૂવ્સ યાદ આવી જાય અને સોંગના દ્રશ્યો પણ યાદ આવી જ જાય. આમાં પ્રભુ દેવા અને નગમાજીની જે એક્ટિંગ છે સોંગમાં એ પણ અને જે ડાન્સ સ્ટેપ બતાવ્યા છે બધું જ આપણને ફરીથી રિમાઇન્ડ થઈ જાય એવું આ સોંગ છે. સોંગ જે મૂવીનું છે એ કલધન મૂવી છે અને એ 1994માં રિલીઝ થઈ હતી. એમને જે ડાયરેક્ટર છે એસ શંકર અને એમના મ્યુઝિક જે એમને આપ્યું છે એટલે કે એ આર રહેમાન. અને જ્યારે એ આર રહેમાન જેવાનું સોંગ હોય, મ્યુઝિક હોય, ત્યારે તો પછી શું પૂછવાની વાત. યસ, એટલે કે આ સોંગ એ તમારી માટે એક 100% વાળું પેકેજ છે કે તમે એકવાર સાંભળો એટલે તમને સ્ફૂર્તિ ના હોય શરીરમાં તો પણ આવી જવાની અને તાજગીથી તમે છવાઈ જાય એટલે તમારામાં એક જુસ્સો આવી જાય એવું આ સોંગ છે. તો ચાલો હવે સોંગનું આ વાત કરી રહ્યા છીએ. અને આ મૂવી, યસ, આ મૂવી જ્યારે બન્યું હતું ત્યારે એનું 3 કરોડ જેટલું બજેટ હતું. ઇવન આ મૂવી તમિલ લેંગ્વેજમાં હતું. સો મૂવી રિલીઝ થયું એમાં જેમણે જેમણે કામ કર્યું એમાં પ્રભુ દેવા, નગમાજી, વાદીવેલુ, દેન એસપી બાલાસુબ્રમણ્યમ, દેન બાલકુમારમ અને ગિરીશ કર્નર એવા બીજા ઘણા મોટા ઉચ્ચ લેવલના કલાકારો આ મૂવીમાં હતા. આ મૂવી તમે હમણાં પણ જોઈ શકો છો, એક પ્રાઇમ વિડીયો છે એમાં પણ હમણાં છે. એટલે તમે જો મૂવી ના જોયું હોય અને તમને ઈચ્છા હોય મૂવી જોવાની તો તમે જોઈ શકો છો. પરંતુ આપણે સોંગની વાત કરી રહ્યા છીએ એટલે ચાલો હવે સોંગ સાંભળવાનો સમય આવી ગયો છે. લેટ્સ પ્લે અવર સોંગ. Mukala, yes.

હેલો હાય નમસ્કાર વેલકમ અગેન, દિસ ઇઝ આરજે અંજલીને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર સોંગ્સ મહેફિલ. તમારે માટે નેક્સ્ટ જે સોંગ લઈને આવી ગયું છે એ સોંગ સાંભળીને તમને રિયલી એ એરામાં તમે પહોંચી જશો, એવા યાદોના સફરમાં તમે પહોંચી જશો જ્યાંથી તમને પાછું આવવાનું બિલકુલ મન નહીં થાય. યસ, આ સોંગ્સ છે જેવું 1989માં રિલીઝ થયેલું મૂવી પરિંદા, જેમાં આ સોંગ જેમને ગાયું છે એટલે કે આશા ભોસલેજી અને સુરેશ વાડકરજી. આ સોંગમાં જે હીરો અને હિરોઈન છે એટલે કે અનિલ કપૂર અને માધુરી દીક્ષિત. તમને આટલું બધું જણાવ્યા પછી તમને આઈડિયા આવી ગયો હશે કે હું કયા મૂવીની વાત કરું છું. પરિંદા મૂવીનું આ જે સોંગ છે એનું નામ છે

ઠી યસ. અને જ્યારે આપણે આ સોંગ સાંભળીએ ત્યારે એક અલગ જ માહોલમાં આપણે પહોંચી જતા હોઈએ છીએ. અને આ માહોલમાં તમે હો એટલે મારે કોઈ દખલગીરી કરવી નથી, એટલે હું હવે પ્લે કરવા જઈ રહી છું આ સોંગ. લેટ્સ પ્લે.

હેલો, હાય, નમસ્કાર, ધીસ ઇઝ અર્જનજલી, વેલકમ અગેન. આપણે સાંભળી રહ્યા છીએ સોંગ્સ મહેફિલ. એક મૂવી આવ્યું હતું ઇન 2001, મૂવીનું નામ હતું લજ્જા, જેમાં આપણે કાસ્ટ જોવા જઈએ તો એક તો અજય દેવગન છે, ધેન મનીષા કોઈરાલાજી છે, માધુરી દીક્ષિત છે અને જેકી શ્રોફ છે, એવા ઘણા બધા બીજા પણ કલાકારો છે, આમાં રેખાજી પણ છે. હવે મૂવીનું જે આપણે સ્ટોરી સમજવા જઈએ તો મૂવી બેઝ મહિલાઓ પર છે. લાઈક એ કઈ કઈ પરિસ્થિતિઓમાં અને અલગ અલગ જગ્યાઓમાં એ કઈ કઈ પરિસ્થિતિઓમાં રહે છે, કેવી રીતે સ્ટ્રગલ કરે છે, કેવી રીતે બહાર આવે છે, એટલે દરેક જગ્યા ઉપર મહિલાઓની જે સ્થિતિ છે એને દર્શાવવામાં આવી છે. લજ્જા મૂવી જો તમે એકવાર ન જોઈ હોય તો તમારે શ્યોરલી જોવી જોઈએ. પરંતુ આ મૂવીમાં એક સોંગ છે જે એક પાર્ટી હોય છે એમાં ગાવામાં આવે છે, અને જે ગાય છે એટલે કે જેમને આ સંગીત આપ્યું છે એ તો અનુરાધા શ્રીરામ, એમનું અવાજ છે, એમને આ ગીત આપ્યું છે અને ગીતનું નામ છે આ જાય.

જે એ સમયમાં પણ પાર્ટી વાર્ટીમાં વગાડતા હોઈએ એવા સોંગ્સ હતા. એટલે આપણે બહુ પહેલેથી એવા બધા સોંગનું કલેક્શન રાખતા હોઈએ છીએ. એવું નથી કે ફક્ત આ સમયમાં જ તડકતા ભડકતા સોંગ આવ્યા છે, બટ ઇન દેટ એરા પણ આપણે એવા સોંગ સાંભળતા હતા. 2001માં આવેલું આ સોંગ, જેમાં જે ડાન્સ મૂવમેન્ટ જેમને બતાવ્યા છે, એટલે કે ઉર્મિલા માતોડકર, અને જોઈએ હોય એટલે તમને એમના ફેસ એક્સપ્રેશન જોવાની વધારે મજા આવશે. જો તમે આ સોંગ ન સાંભળ્યું હોય તો લેટ્સ play our next song.

હેલો હાય, નમસ્કાર, વેલકમ અગેન. ધીસ ઇઝ આરજે અંજલી. ને આજે આપણે સાંભળ્યું સોંગ્સ મહેફિલ, અને એવા એવા સોંગ્સ મેં આજે તમારી સમક્ષ લઈને આવી જે ક્યાંક ને ક્યાંક ખોવાઈ ગયા હતા, અને ફરીથી આજે આપણે સાંભળી લીધા. તમને કેવા લાગ્યા જરૂરથી કહેજો, અને તમને આ આજે હું શોધી શોધીને લાવું છું સોંગ્સ, એ ગમે છે કે નહીં જરૂરથી કહેજો. આ શો તમને કેવો લાગે છે અને આ મારી પહેલ કેવી લાગે છે એ પણ મને જણાવજો. તમારી પાસે કોઈ એવા જૂના ગીતો હોય કે તમને લાગે કે હા આ પણ આપણે રેડિયો પર વગાડવા જોઈએ, તો મને એ પણ મોકલી આપજો. અમારા વોટ્સએપ નંબર 9592966888 પર. હા, અને આ શોના પ્રતિભાવ મોકલવાનું ભૂલતા નહીં. હું આરજે અંજલી હવે વિદા લઉં છું. નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશ તમને, પરંતુ જતાં જતાં આપણે ફરીથી એક મસ્ત મજાનું સોંગ સાંભળતા જઈએ. મસ્ત રહો, વ્યસ્ત રહો, ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

ચુલબુલી અંજલિ, સફર કરાવતી મસ્ત મોજીલી અંજલિ સાથે સફર વિથ અંજલિને માણવા ઈચ્છતા હોવ તો આજે ટ્યુન કરો મંડે, વેનસડે અને ફ્રાઈડે સફર વિથ અંજલિ, આરજે અંજલિના સફર સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

रेडियो पालनपुर 90.4 मेगाहर्ट्ज़। શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત। આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો। સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો। રેડિયો પાલનપુર પર તમારા વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88। ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો। પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર। મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

શહેર ની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેર નો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 9512-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.
2: જય જય શિવ શંકર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

muskuraj pa sonora bio palan pora. Maja bio.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.